નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાન જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યો, પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે, તો પામી ગયો. અને બરાબર એ જ

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે, હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો? અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવા.

કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નોનો જવાબ આપતા નથી? એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નોનો જવાબ આપશે, તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો, એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તમારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું, જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે, તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે, કાંઈ પણ કાર્ય કરો તો એના

એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંક ને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ, કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી એ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ

કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે? ઠીક હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ, અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી, તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોકે કોકને માર નાખું, રોજ રોજ ત્યારે ખબર આવે.
1: કલ હું આ
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહી ગયા અને મળ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી. પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ ને, તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્ય પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળો નો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારે અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે

0: સ્વીકાર કરો, એનો ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
1: કઈ ન થાય.
0: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં, સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાન કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
1: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર। કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે।

0: કોમ્યુનિટીઝ નું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે છેલ્લા મણકામાં જોતા હતા કે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એ બે નિષ્ઠાઓ સમાંતરપણે પ્રવર્તમાન છે. નિષ્કર્મ્ય તરફ જવાની નિષ્ઠા એટલે કે નિષ્કર્મ્યની સ્થિતિ જેમણે પ્રાપ્ત કરી છે એ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે, બંધનથી મુક્ત થઈ જાય છે, એક અવસ્થા. અને જ્ઞાનને દ્વારા જે પરમાત્માની અંદર એકાત્મ ભાવે પોતાના મનને સ્થિર કરે છે એવી એ બેની વાત અહીંયા કરી છે. અને એને સરળ રીતે સમજાવવા માટે થઈને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ વાતને સમજવા જેવી છે. કોઈ એમ કે ચલો હું નિષ્કર્મ્યને પ્રાપ્ત કરવું છે માટે કર્મ કરવાના છોડી દઉં તો મને કર્મ બાંધશે નહીં, કર્મ જ ન કરીએ તો કર્મ બાંધે નહીં, મરચા વાળી વસ્તુઓ ના ખાઈએ તો જીભને તીખું લાગે નહીં, તો કર્મ જ છોડી દઈએ. તો કૃષ્ણ કહે છે કે એ વાત અહીંયા નથી, કર્મ તો તમે ઈચ્છો તો પણ છોડી શકવાના નથી, કારણ કે કેટલાક કર્મો પ્રકૃતિગત ગુણોથી તમારી સાથે જોડાયેલા છે. સમસ્ત પ્રકૃતિનો તમે એક ભાગ છો, તમારું શરીર છે ત્યાં સુધી તો છે. એટલે કોઈ માણસ એમ કહે કે ચાલો તમે ઇન્દ્રિયોના સંયમની વાત કરો છો તો હું મારી કર્મેન્દ્રિયોને બિલકુલ સંયમમાં લઈ લઉં. બગીચામાં ફરવા નથી જવું, મારા પગને કહું પગ કર્મેન્દ્રિય છે કે આપણે બગીચામાં નથી જવું, સંયમ કર્યો. શેનો સંયમ કર્યો? ઇન્દ્રિયનો સંયમ કર્યો. ઇન્દ્રિયના સંયમની વાત બીજા અધ્યાયમાં અનેક વખત ને ખૂબ સરસ રીતે કહેવાયેલી છે, એટલે આપણે ફરીથી એને લેતા નથી. અહીંયા કર્મેન્દ્રિયાણી શબ્દ ખાસ વાપર્યો છે પાછો, કર્મેન્દ્રિયાણી સંયમ્ય. કર્મેન્દ્રિયો જે છે એને બરોબર સંયમમાં લઈ લીધી, પણ પછી મનની અંદર તો એ ચાલ્યા કર્યું. આસ્તે મનસા સ્મરણ, મનની અંદર એનું ચિત્ત લાગેલું રહ્યું. આપણે બે ઉદાહરણો પહેલા જોયા છે કે ઇન્દ્રિયોને વિષયમાંથી ખેંચી લીધી, બરોબર છે, પણ મન તો રહ્યું. અને જો મન ત્યાં રહ્યું અને પછી આપણે એમ કહીએ કે અમે અમારી ઇન્દ્રિયોને વશમાં લઈ લીધી છે, સંયમ થઈ ગયો છે, તો એ શબ્દ વાપરે છે ગીતાકાર, મિથ્યાચાર કહેવાશે, દંભ છે, દંભ છે. કારણ કે શરીરથી, કર્મેન્દ્રિયોથી એટલે શરીરથી, શરીરથી આપણે એના તરફથી વિરક્તિ સેવી લીધી, પણ મનથી તો ચાલુ છે. આજે મનથી એનું સ્મરણ ચાલુ રહે અને શરીરથી એને છોડી દેવામાં આવે તો છોડી દીધેલું એમ કહેવાય નહીં, હકીકતમાં તો વધારે બંધાયેલું છે.

મનથી એને પકડી રાખે વિષયોને, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોના અર્થને પકડી રાખતી હોય, મનથી શરીરથી છોડી દેતી હોય, તો આ શરીરથી માત્ર છોડી દીધેલી જે વસ્તુ છે એને મેં ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે એમ કોઈ માણસ કહે તો એ માણસના માટે શબ્દ વપરાયો છે વિમૂઢાત્મા, એ મૂર્ખ છે, એ દંભ આચરે છે, મિથ્યાચારસ્ય ઉચ્યતે, એને મિથ્યાચાર કહેવાય. એટલે શરીર મન અહંકાર બુદ્ધિ આનો આખો કર્મ જો કરવામાં આવે તો એ કર્મની અંદર માત્ર શરીરથી આપણે કોઈ કર્મનો ત્યાગ કર્યો એટલે ત્યાગ થઈ ગયો એમ કહેવાય નહીં, કારણ કે મન તો ત્યાં ચોંટેલું છે. કહેવાય કે મેં ત્યાગ કર્યો છે અને ત્યાં ચોંટેલું છે, તો ત્યાગ કરવો અને ચોંટેલું રાખવું આ બે વસ્તુ એક સાથે સંભવી શકે નહીં, એને તો પછી શું કહેવાય કે આ માણસ મોટો દંભી છે એમ કહેવાય. અને એવા દંભી લોકોની આપણને અત્યારે સંખ્યા વિપુલ પ્રમાણમાં મળી આવશે. જ્ઞાનનો માર્ગ છે અને કર્મના માર્ગેથી હું આમને તેમને આવું કહેનારા લોકો આપણને મળી શકે છે, પણ મન તો ક્યાં છે, એનાથી વિપરીત પરિસ્થિતિ હોય. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, બધા જ કર્મો કરતો હોય એનાથી લેપાતો ના હોય, અને બીજી બાજુ એનું એનું ચિત્ત જે છે એ તો ઈશ્વરમાં હોય એટલે કર્મથી લેપાય નહીં. યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કર્મ કર્યા કરે. એટલે કર્મ તો કરે છે, બગીચામાં જાય છે, પગ પગને બગીચામાં જતા રોક્યા નથી, પણ મન બગીચામાં નથી, મન મંદિરમાં છે. ઇન્દ્રિયોને એની વિષયોની આસક્તિ ન થાય એ રીતે એનું નિયમન કરવું, આ વિષયોની આસક્તિ જ એ જ એને બંધનનું કારણ બનાવે છે. એટલે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કાબુમાં લઈને નિયમનમાં, અને પરાણે આપણે જે કહીએ ને એની અંદર પરાણે જે વસ્તુ કરવામાં આવે તે ફળદાયી બનતી નથી, એનું નિયમન થવું જોઈએ. ઇન્દ્રિયોને શું કરે છે, મનસા નિયમ્ય, મનથી એનું નિયમન કરીને. એટલે ખાલી ઇન્દ્રિયો વશમાં છે એમ નહીં, મન પણ વશમાં છે. ઇન્દ્રિયો મન ધસમસતું નથી, ઇન્દ્રિયો ધસમસતી દેખાય પણ મન ધસમસતું દેખાય નહીં. મન ત્યાં હોય પણ આપણને ખબર ના પડે, ઇન્દ્રિયો હોય તો ખબર પડે. ઇન્દ્રિયો હોય ને મન ના હોય એવી પરિસ્થિતિ જો પેદા થાય તો વાત જુદી છે. તો કહે છે કે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે, કર્મ કરે પણ ઇન્દ્રિય અને મન એના નિગ્રહમાં છે, એના વશમાં છે, એવી પરિસ્થિતિ પેદા થાય. કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્તસ્ય વિશિષ્યતે, આ માણસને અસક્ત એટલે અનાસક્ત થયેલો માની શકાય. કર્મ કરે છે ને કર્મમાં આસક્તિ નથી, કર્મ કરે છે ને ફળમાં આસક્તિ નથી. મારે ખાવું છે શરીર ટકાવવા માટે, બહુ સ્વાભાવિક પ્રક્રિયા તરીકે ખાવાની ક્રિયા ચાલે છે, પણ એની સાથે એનું મન જોડાયેલું નથી અને એટલા માટે એના સ્વાદનું એને ભાન પણ નથી. સ્વાદ માટે તો એને ખાય છે, એને એ સ્વાદનું ભાન છે. સંતો એવા હોય છે કે જે કરપાત્રીજી મહારાજ એક હાથમાં જેટલું આવ્યું એટલું બધું લઈને ખાઈ લીધું, ખાવાનું છે માટે ખાઈ લીધું. કર્મ ઇન્દ્રિયોને એના વિષયો તરફથી સંયમમાં લઈને જે આચરણ કરે છે એ કર્મયોગનું આચરણ થયું, અને એટલે

એ અનાસક્ત ભાવે થયેલું કર્મ એને બંધન કરતા રહે નહી. આ બે વસ્તુઓ બહુ અગત્યની છે, કર્મ તરફથી, કર્મ કરવા તરફથી એકદમ પાછા હટી જવાનું નહીં, નથી કરવું એ વાત ખોટી છે, પણ એના ફળ માટે કરવું છે એ વાત પણ એટલી જ ખોટી છે. આ બે વચ્ચેનો માર્ગ કાઢે છે તે કર્મયોગી છે. કર, કર્મો કર, કયા કર્મો કર, નિયતમ કુરુ કર્મત્વમ. જે નિયત કર્મ છે તે કર, નિયત નિશ્ચિત યોગ્ય ધર્મસંમત કરવાના જે કર્મો છે, કાર્યમ કર્મ સમાચર એમ પછી પણ કહેવાયું છે. કરવાના કર્મો, નિયત કર્મો, નિશ્ચિત કર્મો, ધર્મસંમત કર્મો એ કર. હંમેશા ધ્યાન રાખ કે કર્મ જ્યાયો હે કર્મણઃ, અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે. અકર્મ એટલે કશું ન કરવું, જળની જેમ પડ્યા રહેવું. પુરાણોમાં જળભરતની વાર્તા આવે છે, જળભરતને કઈ નહીં, સંબંધ જ નહીં, છે જીવે છે, કોઈ પકડે પકડે, મારે છે મારે, એની સાથે પેલો અંદરના આત્માનો કોઈ સંબંધ જ ના હોય, અને કર્મ કર્યા કરતા હોય, બધા જ કર્મ કરે. નિયતમ કુરુ કર્મત્વમ, નિયત કર્મ જે છે તે નિયત કર્મ ચોક્કસ કર. અકર્મ શક્ય જ નથી, સંપૂર્ણપણે તમે કર્મ વિહીન થઈ જશો, કર્મ નહીં જ કરો એવું શક્ય જ નથી. તેથી કર્મ એ અકર્મ કરતા શ્રેષ્ઠ છે. અકર્મ એટલે કર્મ ન કરવું, કશું જ ના કરવું, એ વાત તો યોગ્ય નથી. અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે તો કયા કર્મ કરવો, તો કે નિયત કર્મ કરવા. જે તમારે માટે નિશ્ચિત થયેલા કર્મો છે તે તમારે કરવા. ધર્મશાસ્ત્રના સંદર્ભે, અન્ય સંદર્ભે જે નિશ્ચિત થયેલા કર્મો છે તે ચોક્કસ કરવા, નિયતમ કુરુ કર્મત્વમ. આમ જો નહીં કરો ભાઈ તો તમારું શરીર કેમ કરીને ચાલશે? નથી કરવું કઈ કર્મ, હું બેઠો છું એમ કહીને ઉપવાસ ઉપર બેસી ગયેલો માણસ ધીમે ધીમે ધીમે ધીમે ક્ષીણ થઈ જશે. પછી એની બુદ્ધિ એ કામ નહીં કરે, અક્કલે કામ નહીં કરે, પછી અજ્ઞાનના માર્ગે આગળ વધી શકશે, નહીં વધી શકે. ભગવાન બુદ્ધને આનો અનુભવ થયો હતો. નિર્વાણના માર્ગે જતા જતા જતા ક્ષીણ થઈ ગયા તો શું થયું? ક્ષીરપાન કરવું પડ્યું, પછી નિર્વાણની પ્રાપ્તિ થઈ, પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ. શરીર તો ચાલવું જોઈએ ને, કારણ કે શરીર તો પ્રકૃતિનું તત્વ છે. શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધ્યે અકર્મણઃ, કશું કર્મ કર્યા સિવાય તારી શરીર યાત્રા પણ ચાલી શકશે નહીં. એટલે ખાવું જ નથી, પીવું જ નથી, ઊંઘવું જ નથી, આ બધા કર્મો છે તો શરીર કેમ ચાલશે? એટલે એ શક્ય જ નથી ને, એ શક્ય જ નથી. શરીરને તમે પ્રતાડિત કરો, શરીરને તમે દુઃખ આપો, કષ્ટ આપો, અને એમ કરીને કર્મને બાળો, એ બધી વાત બરોબર છે, પણ આ કષ્ટ આપવાની વાત છે વિના કારણે, એની સાથેના, એની સાથેના બંધને છોડવાની વાત છે. અકર્મ રહેવાથી, બિલકુલ કશું કરવું જ નથી એમ કરીને રહેવાથી તો શરીર યાત્રા વિચરતે ન પ્રસિદ્ધ્યેત.

શરીર યાત્રા પણ ચાલશે નહીં, આંખો બંધ કરીને બેસીને આંખો બંધ કરીને પછી ચાલશે તો ક્યાંક પડશો, આંખને જોવાનું કામ કરવા દેવું પડે, કાનને સાંભળવાનું કામ કરવા દેવું પડે, પણ શું જોવું ને શું સાંભળવું એ નક્કી કરવાનો વિવેક આપણે આપણી અંદર જગાડવો, આટલી જ વાત છે. એટલે કહે છે કે કર્મ તો કરવાના, કયા કર્મો કરવાના, નિયત કર્મો કરવાના, અકર્મની અંદર નહીં ફસાવાનું. સરસ મજાની ચતુસ્તુતિ આપણે ગીતાની બીજા અધ્યાયમાં જોઈ છે, એમાં આના જ વાત કહી છે સરસ રીતે. તો આ નિયત કર્મ કેને કહેવા જોઈએ? આ વાત તો થઈ કે નિયતમ ગુરુ કર્મત્વમ, જે નિયત કર્મો છે તારા માટે નક્કી થયેલા કર્મો છે, ત્યારે તારે જે કરવાના છે એવા કર્મો છે એ તારે કરવાના, અને અકર્મની ભક્તિ નહીં કરવાની, કર્મ તરફથી મોડું નહીં ફેરવી લેવાનું, કર્મ તો કરવાના છે, રહેવાનું છે બધે, અને કર્મો કરવાના છે, નહીં તો શરીર પણ નહીં ચાલે. આવી સાવ સાદી દલીલ પછી એ કહે છે કે કર્મ કર તો કયા કર્મ કર, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. આ જગત છે ને એ કર્મથી બંધાયેલું છે, કર્મથી બંધાયેલું છે, કર્મના બંધન બધાને નડે છે. લોકો અયમ કર્મ બંધનઃ, આ જગત, લોક એટલે જગત, એ કર્મો વડે બંધાય છે. આપણે આપણા કર્મોના બંધને અનુભવે છે એને કર્મ બંધ કહીએ છીએ. પછી કર્મોના પ્રકારો નક્કી કરીએ છીએ, આવા કર્મોને આવા કર્મોને આવા કર્મોને કર્મ, પણ કર્મ બાંધે છે. લોકો એમ કર્મ બંધન, આ જે જગત છે એ કર્મ થી બંધાનાર કે કર્મ થી બાંધનાર છે. લોકો એમ આ જગત કર્મ બંધન, કર્મના બંધનોથી બંધાયેલું હોય છે, અને આપણે બંધનમાંથી મુક્તિ તરફનો માર્ગ શોધવાનો છે, અને એ માર્ગ કયો છે એ જ શ્લોકમાં કહ્યું છે કે મુક્ત સંગ સમાચર, મુક્ત સંગ આસક્તિ રહિત કર્મ આચરવા, નિરાસક્ત ભાવથી કર્મ આચરવા, ફળની અપેક્ષા રાખ્યા સિવાય કર્મ આચરવા, કર્મ તો કરવા છે, એવા કર્મ કયા હોય? સરસ રીતે કહે છે કે યજ્ઞાર્થાત કર્મણો ન્યત્ય અજ્ઞાર્થ કર્મો, કર્મથી ન બાંધે એવા કર્મ કયા? તો કે યજ્ઞ માટે કરવામાં આવેલા કર્મ, યજ્ઞાર્થ, યજ્ઞને માટે, યજ્ઞને માટે થઈને જે તમે કર્માવો, યજ્ઞ એટલે પેલો યજ્ઞ નહી હોમ હવન, એ યજ્ઞ નહી. કોઈ માણસ હવન કરે છે તો એ હવન માટે કોઈ એક ભાઈ સમિધાઓ લઈ આવે છે જંગલ માંથી, તો એ કહે કે મેં પણ યજ્ઞ માટે કર્મ કર્યું છે. પણ યજ્ઞ માટે એ કર્મ કર્યું ત્યારે તારા મનમાં શું હતું કે આનાથી જે પુણ્ય ફળ મળશે એમાં મને થોડો ભાગ મળશે, પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ, અનાશક્તિ તો રહી જ નહીં. યજ્ઞ જ એમ કે છે કે માત્ર પોતાને માટે નહીં પણ બીજાને માટે થઈને જે કરવામાં આવે તેને તો યજ્ઞ કહેવાય છે. કોઈ પણ યજ્ઞમાં આપણે બેઠા હોઈએ તો તમે જોજો કે સામાન્ય રીતે આવું બોલાય છે કે ઇન્દ્રાય સ્વાહા, રવિન્દ્રાય નમઃ, નમઃ, મારું નથી, પોતાના તરફથી અન્યને માટે કરવામાં આવતું જે કામ છે. કોઈ યુવાન છોકરાઓ નદીના કિનારે સરસ મજાના પિકનિક ઉપર જાય, અને પિકનિક ઉપર ગયા પછી ત્યાં જઈને બધું જમવાનું ને બધું કરે, અને પછી જે કચરો છે ત્યાં ત્યાં છોડી અને પાછા આવતા રહે.

અને બીજા છે કે જે જાય પોતે આ બધું જ કરે, પણ પેલો કચરો છે સાફ કરે, એક બાજુ મૂકે અથવા સળગાવી દે અને સરસ હતું એવું સ્વચ્છ કરીને આવે. તો આ સ્વચ્છ કરીને આયા તે યજ્ઞ છે. હું હવન કરવાની જરૂર નથી. હું હવન એ બીજા પ્રકારનો યજ્ઞ છે, પોતાને માટે નહીં પણ બીજાને માટે થાય, અન્યને માટે થાય, અને અન્યને માટે એટલે ધર્મને માટે. ધર્મનો અર્થ જ સમાજની વ્યવસ્થા છે. ધર્મના અર્થો આપણે બહુ ખોટા કર્યા છે અનેક વખતે, પણ ધર્મનો અર્થ છે વ્યવસ્થા છે. આખું વ્યવસ્થા તંત્ર બરોબર સરસ રીતે ચાલતું હોય તો એ ધર્મ છે. આખનો ધર્મ જોવાનો છે, એમાં ખામી ના આવવી જોઈએ, નહીં તો નુકસાન થશે, એ શરીરને થશે. આ ધર્મ નો અર્થ છે. ધર્મ માટે જે કામ થાય છે તે યજ્ઞ છે, અને યજ્ઞ માટે જે કામ કરો તે કામ તમને બંધન કરનારું નીવડતું નથી. યજ્ઞાર્થાત કર્મણો નિયત્ર યજ્ઞને માટે કરવામાં આવેલા કર્મો સિવાયના બધા લોકો એમ કર્મ બંધન, તે સિવાય આખું જગત કર્મથી બંધાનાર, કર્મથી બાંધનાર, કર્મ વડે બંધાયેલું દુનિયા એવી છે. એટલે કર્મ કરવા છે, નિયત કર્મ કરવા છે, તો એ નિયત કર્મ કયા? યજ્ઞાર્થ કરવામાં આવતા કર્મો તે નિયત કર્મ થયા. યજ્ઞને અર્થે કરવામાં આવતા કર્મો તે નિયત કર્મ થયા. અને યજ્ઞ એટલે મેં પહેલા કહ્યું એમ હોમ હવન નહીં. આગળ સ્પષ્ટતા કરે છે એટલે અત્યારે એ વાતની આપણે ચર્ચા નથી કરવી, પણ આટલી ટૂંકમાં ચર્ચા કરી દઈએ તો યજ્ઞને માટે કરવામાં આવતા કર્મો સિવાયના બાકીના બધા કર્મો બંધન કરતા નીવડવાના છે. માટે યજ્ઞને માટે કર્મ કરો, યજ્ઞ એટલે ધર્મને માટે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર, યજ્ઞને માટે કરવામાં આવેલા કર્મ સિવાયના બાકીના બધા જ કર્મો એ બંધન કરતા છે. અને એ કરવા માટે રહેવાનો જે સાદો ઉપાય છે તદર્થમ, તે માટે હે કૌંતે કયા કર્મો કરતું? મુક્ત સંગ સમાચર, મુક્ત સંગ તે કર્મ અને તે કર્મથી મળનારું ફળ, એની સાથેનું જે તારા ચિત્તમાં રહેલું વળગણ છે એ વળગણને દૂર કરી નાખ અને પછી કર્મ કર. મેં કહ્યું એમ યજ્ઞ માટે પુષ્પમાળાઓ લઈ આવવાની હતી. કોઈ માણસ લઈ આવે તો એના મનમાં એમ થાય કે આ બધા બ્રાહ્મણો જે ભેગા થઈને યજ્ઞ કરે છે એમાંથી જે પુણ્ય ફળ મળશે એમાંથી થોડું મારે ભાગે આવશે, તો યજ્ઞાર્થ કર્મ થયું ન કહેવાય. કારણ કે એમાંથી મળનારું જે ફળ છે, જે પરિણામ છે, એ પરિણામ તમને બાંધે છે. આ પરિણામ ન બાંધે એ રીતે કર્મ કરવાની વાત જે છે એ આખી ગીતાની વિશેષ વાત છે. આ નિષ્કામ કર્મની વાત ગીતા સિવાય જલ્દી જોવા નહીં મળે, ગીતા પૂર્વે પણ નહીં, પછી હશે. તો મુક્ત સંગ સમાચર, કર્મ કર અને મુક્ત સંગ, આસક્તિ સિવાય કર્મો કર. યજ્ઞ ભાવનાથી કર્મો કર, યજ્ઞને માટે કર્મો કર. બાકી એક વાત ચોક્કસ છે કે તું એમ માને કે મારે કશું કર્મ કરવું જ નથી અને જ્ઞાન જ મેળવવું છે તો એ સંભવ નથી. પહેલા જ આ અધ્યાયની શરૂઆત જ એ રીતે કરી છે કે બે પ્રકારના તમારી પાસે બે પ્રકારની નિષ્ઠાઓ છે. એક છે સાંખ્ય નિષ્ઠા છે અને બીજી યોગ નિષ્ઠા છે. એક જ્ઞાન નિષ્ઠા છે અને એક કર્મ નિષ્ઠા છે. પણ વાત એ છે કે જ્ઞાન વિના કર્મ નકામું છે અને કર્મ વિના જ્ઞાન નકામું છે. આ બે વસ્તુ આ રીતે જોડાય છે, આ રીતે જોડાય છે. જ્ઞાન કયું? તો કે આસક્તિ રહિત ચિત્તને બનાવવું, ચિત્તને વિષયો તરફના મોહમાંથી મુક્ત કરવું, વિષયો તમને ખેંચી ન

0: જાય એનું ધ્યાન રાખવું, અને પછી જે નિયમ નિશ્ચિત કર્મ છે, કરવાનું કર્મ છે, બીજાને માટેનું કર્મ છે, તે તો પાછું કર્યા કરવું. હું જ્યાં છું ત્યાં મારું કઈ કર્મ છે. હું જ્યાં છું ત્યાં મારું જે કર્મ છે તે મારો ધર્મ છે, અને એના માટેની સામેની કોઈ અપેક્ષા સિવાય જો હું કરું છું તો તે યજ્ઞ છે. અપેક્ષા સાથે કરું છું તો તે વ્યાપાર છે, કારણ કે વિનિમય થયો. આ વિનિમયની વાત તો છે જ નહીં, હું આટલું કરીશ તો મને આટલું મળશે. એક કિલો શાક ગ્રાહકને આપીશ તો ગ્રાહક પાસેથી મને આટલા રૂપિયા મળશે. પણ કોઈ ભૂખે હોય અને એને આપીશ, એની પાસેથી કઈ મળવાનું નથી. પણ ભૂખ્યાને અન્ન આપવું એ મારી ફરજ છે એમ કરીને જો એનાથી અપાઈ જશે તો તે યજ્ઞ થશે. એટલે આ બે વચ્ચેનો ભેદ ગીતા બહુ સ્પષ્ટ કરવા માંગે છે. જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા બે સમાંતર ચાલતી વાતો છે. અને સમાંતર ચાલતી વાતો છે એટલે પછીથી જે કહેવાના છે પાંચમા અધ્યાયમાં, તે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવાના છે કે એકમ સાંખ્યમ ચ યોગમ ચ પશ્યતિ સપશ્યતિ. જ્ઞાન અને યોગ બે એક જ છે ભાઈ. એ એક જ કેવી રીતે છે? તો કહે છે કે તમે કર્મ તો નહીં કરો એ ચાલવાનું પણ નથી, અને જો કર્મ કરશો તો એ કર્મ તમને બાંધવાના છે. પણ એ કર્મનું બંધન તમને ત્યારે ના નડે જ્યારે તમે એ કર્મો યજ્ઞ માટે કરેલા કર્મો હોય, અને યજ્ઞ માટે કરેલા કર્મો માટે ઉપરના શ્લોકમાં કહ્યું છે તેમ નિયત કર્મો હોય. નિયત કર્મ કરવા, યજ્ઞાર્થ કર્મ કરવા, તો એ કર્મ તમને કર્મ બંધનથી બાંધતા નથી, કારણ કે એની સાથે તમારી આસક્તિ જોડાયેલી નથી. નિરાસક્ત ભાવે કરવામાં આવેલા કર્મો, એટલે આ શ્લોકની અંદર બહુ જ સરસ રીતે જે શબ્દો કયા છે ને આપણે યાદ રાખવાના છે, તે શબ્દો છે કાર્ય કર પણ મુક્ત સંગ સમાચર. આ કર્મોને મુક્ત સંગ રહીને, હું તદર્થમ તે માટે થઈને, તે માટે લઈને માટે થઈને, તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. મુક્ત સંગ, સંગમ રહિત થઈને, આસક્તિ રહિત થઈને, એની સાથે વળગણ રાખ્યા સિવાય, એની સાથે એટેચ થયા સિવાય, આ બધા જ કર્મો જે તારા માટે નિયત છે એ તું કર, એવું આ અહીંયા કહેવાયું છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેર નો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

માં રહેવાનું આપણને બધાને ગમતું હોય છે, પણ જિંદગીનો રસ્તો એવા ખાડા ટીકરા વાળો અને ચડ ઉતર વાળો હોય કે માણસ કાયમ આનંદમાં રહી શકતો નથી. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો અલગારી વાતો. ક્યારેક મનમાં દબાવી રાખેલી ઈચ્છાઓ, ઘવાયેલી લાગણીઓ કે મનનું નકારાત્મક વલણ પણ જિંદગીના આનંદને માણવા દેતું નથી. આધુનિક જિંદગીમાં માણસને અનેક તણાવો વચ્ચેથી પસાર થવું પડતું હોય છે અને દોડાદોડીનો તો પાર જ નથી હોતો. એવા સંજોગોમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા ટકાવી રાખવાનું મુશ્કેલ હોય છે નહીં. આનંદી જીવન જીવવા માટે શરીર અને મન બંને સ્વસ્થ હોવા જોઈએ. જિંદગીના આનંદને માણવા માટેના થોડા સૂચનો ધ્યાન રાખવા જેવા છે. પ્રથમ તો એ કે જાગૃતિથી જીવવાનું પ્રયત્ન કરો. આપણે ખાઈએ છીએ પણ એનો સ્વાદ માણતા નથી, સ્પર્શ કરીએ છીએ પણ એના સ્પંદનનો અનુભવતા નથી. આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ પણ બહુ ઓછા અવાજ ઉપર ધ્યાન આપીએ છીએ. નાક ખુલ્લું હોય છે પણ અમુક જ ગંધનો અનુભવ કરીએ છીએ. જ્યારે વ્યક્તિ પાસે જ્ઞાનેન્દ્રિય નથી હોતી ત્યારે જ એને જ્ઞાનેન્દ્રિયોની કિંમત સમજાય છે. આપણે આંખો દ્વારા જે રંગભરી દુનિયા જોઈએ છીએ એ આંખો કોઈક કારણસર ચાલી જાય ત્યારે જ એની ખરી કિંમત સમજાય છે નહીં. આંખો હોવા છતાં હજારો લાખો માણસો ક્યારેક સૂર્યોદય કે સૂર્યાસ્ત જોતા નથી, આકાશ ઉપર ક્યારેય નજર કરતા નથી. કેમ આવું થાય છે? અલગારી વાતોમાં આગળ આપણે જાણીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો.

ઘણી વાર એવું થતું હોય છે કે આપણે આપણું મન મારીને અમુક ગમતી વસ્તુઓને જવા દઈએ છીએ. અમુક વાર એવું પણ થાય કે મજબૂરી હોય છે, કિસ્સાને પરવડતું ન હોય. અમુક વાર એવું પણ થાય છે કે કદાચ આપણે વસ્તુ ખરીદી લેશું તો ફ્યુચરનું વિચારીને આપણે એ વસ્તુ નથી ખરીદતા, કેમ કે આપણને ખબર છે કે ફ્યુચરમાં એ કામ આવશે કે નહીં. એટલે આવા નાના નાના આનંદ મેળવવામાં પણ આપણે ઘણું બધું વિચારતા હોય છે કે આ કરીશું તો એની શું ઇફેક્ટ થશે, જો આ કરીશું તો ફ્યુચરમાં આનું શું પરિણામ આવશે. અને આમાં ને આમાં આપણે આનંદ લેવાનું અને એ વસ્તુને માણવાનું, એ ખુશીને જાણવાનું ભૂલી જઈએ છીએ. તમારી સાથે પણ આવું થાય છે અને ઘણા લોકો સાથે આવું થતું હશે, મારી સાથે પણ આવું થાય છે. આમ આપણા જીવનમાં રહેલી આનંદની ક્ષણોને નિરર્થક પસાર થઈ જવા દેશો નહીં. પણ ઘણીવાર અમુક પળો આપણને આનંદ આપતી હોય છે, ખબર છે. ક્યારેક આપણે કોઈ જોડે બેસીએ, બે ચાર વાતો કરીએ અને એ વાતોને માણીએ ને તો પણ આનંદ આવી જાય છે. પણ ક્યારે આપણે શું કરીએ છીએ, આપણે મોબાઈલમાં વધારે ધ્યાન આપીએ છીએ, ના કે એ પર્સન જે બોલે છે એમાં. તો આવું ના કરવું. જ્યારે જે વસ્તુ આપણે કરતા હોય ને એ કામમાં મગ્ન રહો. કદાચ એ કામથી, એ વસ્તુથી, ક્રિયાથી તમને આનંદ મળી જાય નહીં. અને આમ જ આપણા જીવનમાં રહેલી આનંદની ક્ષણોને નિરર્થક પસાર થઈ જવા દેશો નહીં. એનો ઉત્તમ ઉપયોગ અને ઉપભોગ કરી લેજો. આનંદ એના ઉપભોગથી અને બીજાને આપવાથી હંમેશા વધે છે, એ વાતનું ધ્યાન તમે રાખજો. હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો આરજે અંજલિની અલગારી વાતો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આંખો હોવા છતાં હજારો લાખો માણસો ક્યારે સૂર્યોદય કે સૂર્યાસ્ત જોતા જ નથી, આકાશ ઉપર ક્યારે નજર કરતા જ નથી, અજવાળી રાત્રે ચાંદની જોતા નથી, ગામની બહાર જઈને વાડી ખેતરની હરિયાળી વિશાળ વગડો ટેકરીઓ કે નદીઓ જોતા નથી, રૂપિયા કમાવા ઉપરાંત આંખનો ઉપયોગ ક્યારે ફિલ્મ કે ટેલિવિઝન જોવામાં કે છાપાઓ વાંચવામાં કરે છે, નાક કાન જીભ જેવી બીજી ઇન્દ્રિયો બાબતમાં પણ એવું જ હોય છે, નિરાંતે ખાધું હોય અને સ્વાદનો પૂરો અનુભવ કર્યો હોય એવા પ્રસંગો બહુ ઓછા હોય છે નહીં? તમે સાંભળી રહ્યા છો આરજે અંજલિની અલગારી વાતો. જ્ઞાની ઇન્દ્રિયો આનંદના દરવાજા છે, એને જાગૃત કરીને જીવનારનું જીવન પલટાઈ જાય છે. તમને તો ખબર છે ને કે હેલન કેલર અંધ હતા, છતાં ન્યૂયોર્કના લત્તાઓમાંથી પસાર થતી વખતે માત્ર ગંધ ઉપરથી એને પારખી લેતા હતા. અને આપણે, આપણી પાસે બધી જ શક્તિઓ છે, બધી જ જ્ઞાનેન્દ્રિયો છે, છતાં પણ કોઈ ફૂલની સુગંધ માણી છે ખરી? જિંદગીના આનંદ માણવા માટે જો બીજું સૂચન હોય ને તો એ છે ચીલામાંથી બહાર નીકળીને જીવવું. આધુનિક માણસ મોટે ભાગે એવું જીવન અમુક ઘરેડમાં જ જીવીને પૂરું કરી નાખે છે. બીજા લોકોને શું ગમશે શું નહીં ગમે એનો વિચાર કર્યા કરશે અને પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. જે લોકો ચીલા ચાલુ જિંદગીમાંથી બહાર નીકળી શકે છે એ લોકો જ જિંદગીનો ખરો આનંદ માણી શકે છે. નાની મોટી ઈચ્છાઓને ચીલામાં ફસાઈ રહેવાથી ક્યારે પૂરી કરી શકાતી નથી, એમાંથી બહાર નીકળીને જીવવાનો આનંદ અનેરો હોય છે. હજુ પણ ઘણું બાકી છે, તમે ક્યાંય જતા નહીં, આરજે અંજલિની અલગારી વાતોમાં જલ્દીથી મળીશું એક નાનકડા બ્રેક પછી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM.

વેલકમ અગેન, હું છું આરજે અંજલી. ને આજે આપણે સાંભળી ઘણી મસ્ત વાતો આરજે અંજલીની અલગારી વાતોમાં, કે આનંદ આપણે નાની નાની વસ્તુઓમાંથી પણ મેળવી શકીએ છીએ, પણ આપણે આખા જગતનો બોજો ઉપાડીને ફરતા હોઈએ છીએ. આપણને એવું લાગે છે કે યાર, હું આ કામ નહીં કરું ને તો બીજું કોઈ જ નહીં કરી શકે, અને મારા સિવાય આ જગ્યા પર કોઈ બેસી નહીં શકે. અરે ભાઈ, ખમી જા. આપણે એવા કોઈ મોટા હસ્તીઓ તો છે નહીં. જો આપણે જશું તો એ જગ્યા ઓટોમેટિક ભરાઈ જવાની છે, તો આટલું બધું ટેન્શન, આટલી બધી ચિંતા લઈને ફરવું શું કામ? આપણા મગજનો ભાર વધારવો શું કામ? તો નાની નાની પળોને જીવતા શીખો, નાની નાની વસ્તુઓના આનંદને માણતા શીખો, અને આમ જ દુનિયાનો બોજો ને દુનિયાની ચિંતા લઈને ફરતા રહેશો ને તો ક્યારે આનંદને પામી નહીં શકો, ક્યારે ખુશીથી જીવી જ નહીં શકો. હા, નાની નાની ચિંતા કરવી, પણ વધારે પડતી લાઈક એક વર્ષ પછીનું, બે વર્ષ પછીનું, 10 વર્ષ પછીનું વિચારી વિચારીને તમે આજનું ભૂલશો તો એ નહીં ચાલે. તો આજે આપણે આવી જ વાતો કરી આરજે અંજલીની અલગારી વાતોમાં. જો તમારી પાસે પણ આવી કોઈ વાતો લખેલી હોય જે તમારે શેર કરવી હોય, તમને એવું લાગતું હોય કે રેડિયો પર આ વાતો શેર થવી જરૂરી છે, તો અમને જરૂરથી મોકલી આપશો અમારા વોટ્સઅપ નંબર 9512996688 9512996688. તમે અમને સંપર્ક કરી શકો છો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એન્ડ ટ્વિટર પર પણ. હવે તો અમારી એપ્લિકેશન પણ આવી ગઈ છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી, એન્ડ એપલ યુઝર હોય તો આઈટ્યુન્સમાંથી. તો રાહ કોની જુઓ છો, હમણાં જ ડાઉનલોડ કરો એન્ડ તમારા ફીડબેક પણ અમને આપશો. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું આવી જ કોઈ અલગારી વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, નિસાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જે હોય એનો ઉપયોગ અને ઉપભોગ કરવો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM પર આરજે અંજલિની અલગારી વાતો. આપણી પાસે જે ન હોય એની પ્રાપ્તિ માટે દોડાદોડી કરીને જિંદગી ખર્ચી નાખવાને બદલે જે હોય એનો પૂરો ઉપયોગ કરવાથી આપણને ખાતરી થાય છે કે આપણી નાનકડી જિંદગીમાં એ ખૂટે એવું નથી હોતું. જે હોય છે એનો ઉપભોગ કરવાનું એ ટાળતું રહે છે, પછી નિરાંત એનો ઉપભોગ કરીશ એવી ઈચ્છામાં વધુ ને વધુ વસ્તુઓનો સંઘોરો કરવામાં જ એની જિંદગી પૂરી થઈ જાય છે. સારા વસ્ત્રો કબાટમાં, ઘરેણાઓ લોકરમાં, વાસણો રસોડામાં કે સ્ટોરરૂમમાં સંઘરાયેલા રહી જાય છે. સારા પ્રસંગની રાહ જોવામાં ચાંદીના વાસણો, કાચની અને સિરામિકની ઉત્તમ વસ્તુઓ, કલાત્મક ફૂલદાનીઓ, નકશીદાર ચીજ વસ્તુઓ વધુ ને વધુ જૂના થતા રહે છે અને એને વસાવનાર અચાનક જ દુનિયામાંથી ચાલ્યા જાય છે અને વસ્તુઓ ધૂળ ખાતી અહીં જ રહી જાય છે. કેવું નહીં, જીવનમાં પણ આવું જ છે. આપણે ઘણી બધી વસ્તુઓને આમ જ સંગ્રહ કરતા રહીએ છીએ, ઘણી બધી વસ્તુઓ ભેગી કરતા રહીએ છીએ, એવો વિચાર કરીને કે ચલો આજ નહીં તો કાલે એનો ઉપયોગ જરૂરથી કરીશું. પણ શું એનો ઉપયોગ કરવા માટે તમને ખબર છે કે તમે કાલે હશો? કોઈને પણ પોતાની જિંદગીનો કેટલો સમય અહીંયા બાકી છે નથી ખબર, છતાં પણ આપણે આવતીકાલનું, ફ્યુચરનું વિચારી વિચારીને અમુક વસ્તુઓનો સંગ્રહ કરતા હોઈએ છીએ. એવું નથી કે બધી વસ્તુઓનો સંગ્રહ ન કરવો જોઈએ, કરવો જોઈએ, ફ્યુચર માટે થોડી સિક્યોરિટી કરવી જોઈએ, પણ અમુક વસ્તુઓ તો આપણે ભૂલી જ ગયા હોઈએ છીએ. જીવવાની, માણવાની, કેમ આવું? આગળ જરૂરથી સાંભળીશું ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર આરજે અંજલિની અલગારી વાતોમાં.

જો જિંદગીનો આનંદ માણવો હોય ને તો ઈચ્છાઓને વિના કારણે કચડાવી નહીં. તમે સાંભળી રહ્યા છો આરજે અંજલિની અલગારી વાતો. કોઈ પણ વ્યક્તિ પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકતી નથી, એ તો વાત પરફેક્ટ છે. નહીં કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કભી જમીન તો કભી આસમાન નહીં મિલતા. પરંતુ કેટલીક ઈચ્છાઓ પૂરી થઈ શકે તેમ હોય છતાં આપણે પૂરી કરતા નથી. તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો અને કોઈક સુંદર વસ્તુને જોઈને એ ખરીદવા માટે તમારું મન લોભાઈ જાય છે. તમે ભાવ પૂછો છો, વેપારી એનો ભાવ કહે છે તમને વસ્તુ ગમે છે પણ ભાવ વધારે છે. વેપારી થોડી હા ના કરીને થોડો ભાવ ઘટાડે છે પણ તમને એ ભાવ પણ હવે વધારે લાગે છે. તમે થોડો વધારે ભાવ ઘટાડવા કહો છો પણ વેપારી સંમત થતો નથી. તમે વસ્તુ લીધા વિના ચાલ્યા જાઓ છો. પછીના સમયમાં એ ગમી ગયેલી વસ્તુના વિચારો તમને આવ્યા જ કરે છે અને ફરી તમે વેપારીને ત્યાં જાઓ છો પણ અફસોસ, એ વસ્તુ ત્યારે વેચાઈ ગઈ હોય છે. નહીં આવું થાય છે તમારી સાથે? ઓફકોર્સ ઘણી બધી વાર એવું થતું હોય છે કે આપણને કોઈ વસ્તુ ગમી જાય છે અને અમુક વાર તો એવું થાય છે કે જિંદગીમાં

અમુક વ્યક્તિઓ ગમી જતા હોય છે, પરંતુ આપણે એમને કંઈ કહી નથી શકતા. આપણા મનની વાતો આપણે મનમાં રાખીએ છીએ. દેટ્સ વાય આ બધું ચાલ્યા કરે છે અને એ વ્યક્તિ પણ આપણાથી દૂર થઈ જાય છે, કેમ કે એ વ્યક્તિને તો ખબર જ નથી કે તમારા મનમાં શું છે. એવી જ રીતે કોઈ વાર આપણને ગમતી વસ્તુઓ પણ ચાલી જાય છે, કેમ કે આપણે ઘણી બધી રગઝગ કરીએ છીએ એના ભાવમાં. ભાવમાં એટલે કે વસ્તુને માણવામાં, એ વસ્તુને પામવામાં. તો આવી જ વાતો આપણે કરતા રહીશું આરજે અંજલિની અલગારી વાતોમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તમે મનગમતી ચીજ વસ્તુ ગુમાવ્યાનો અફસોસ તમને થાય છે, આવું ઘણી વાર બનતું હોય છે નહીં? તમે સાંભળી રહ્યા છો આરજે અંજલિની અલગારી વાતો. એટલે મનના આનંદની વાત હોય ત્યારે એ વસ્તુનો બજાર ભાવ શું હોઈ શકે એની ગણતરી કરવાના બદલે તમને વસ્તુ કેટલો આનંદ આપે એવી છે એનો વિચાર કરજો. તમને વધારે કિંમત આપવાનું, અલબત્ત ખેંચાઈને પણ આપવાનું પોસાતું હોય તો તમારા મનનો આનંદ ખરીદવાનું છોડી ન દેશો. એ વખતે આપણે આપણા ખિસ્સાનો અને આપણા આનંદનો જ વિચાર કરવો જોઈએ, અને એ આપણા ખિસ્સાને પોસાતું હોય તો આનંદને ખંડિત થવા દેવો જોઈએ નહીં. જિંદગીનો આનંદ માણવા માટે જો બીજું એક સૂચન હોય ને તો એ છે કે નાની વસ્તુઓ મોટો આનંદ આપે છે, થાય ને? ઘણી વાર નાની નાની વસ્તુઓ અને નાની નાની ક્રિયાઓ પણ આપણને આનંદ આપતી હોય છે. કેટલીક વાર નાનકડી ચીજ મોટો આનંદ આપે છે. આપણે કેટલીક વાર બેદરકારીને કારણે એવો આનંદ ગુમાવતા હોઈએ છીએ. એકાદ પર્સ જોઈને તમારી પત્ની, પુત્રી, બહેન, ભાભી કે માતા માટે લેવાનું તમને મન થઈ જાય છે, પણ તમે લેતા જ નથી. મિત્ર માટે પેન કે પુત્ર માટે સાદો મોબાઈલ લેવાની ઈચ્છા તમને થઈ જાય છે, પણ તમે એ ખરીદતા નથી. આવી વસ્તુઓ બહુ મોટો આનંદ આપનારી બની જતી હોય છે. કોઈક નાનકડી ડાયરી, નેલ કટર કે નેલ પોલિશની કોઈક મોટી કિંમત ન હોય તો પણ તમે જ્યારે એ વસ્તુ કોઈકને આપો છો ત્યારે તમે વ્યક્તિને યાદ કરો છો એવી લાગણી કિંમતી હોય છે. આવા પ્રસંગોએ પૈસા એની પોતાની કિંમત કરતાં અનેક ગણો વધારે આનંદ આપે છે. એવો આનંદ લેવાનું મૂકવું જોઈએ નહીં. જિંદગીમાં એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે બીજાની પ્રશંસા કરવાનું આપણને મન થઈ આવે છે, અને એ પ્રશંસા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સામી વ્યક્તિના અને આપણા મનને એ આનંદથી ભરી દે છે. તૃપ્તિનો એ વખતનો અનુભવ ક્યારે મોટો હોય છે. આવી જ વાતો સાથે આપણે એક નાનકડા બ્રેક પછી ફરીથી મળીશું. તમે ગાય જતા નહીં, સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM આરજે અંજલિની સાથે.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી એઆર રેડિયો પાલનપુર પર આપ સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ આપ સૌનો અવાજ સમાન આજે પ્રયોગ ચાલી રહ્યો છે એમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી આપણી માતૃભાષા ઉત્તર ગુજરાતની તળપદી ભાષા અને લોકબોલીની કેટલી સાહિત્યિક રચનાઓને અમે પ્રસ્તુત કરીએ છીએ. આપ સૌ પણ તમારા અવાજમાં આ વાતોને અમને મોકલી આપો, એ પ્રસ્તુતિ માટેની આપને તક પણ મળશે અને સમય અને સંજોગો આધીન આપ પણ આ અમારા રેડિયોના ભાગીદાર એટલે કે એમાં પ્રસ્તુતકર્તા તરીકે જોડાઈ શકો છો. પણ આજે મારે એવી જ એક વાત, જે આવકાર ગ્રુપ તરફથી ઈશ્વરની ભરપાઈ અને એ પણ પાટણના અનિલ પંડ્યા આપણા એક શ્રોતા મિત્ર છે જેઓએ પોતે લખી છે, એવી એક નાનકડી પણ સુંદર મજાની જાત અનુભવની વાર્તા સમી ઘટના મોકલી છે. આ વાર્તા મારે તમારી સાથે વહેંચવાની છે. કહે છે ને કે જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા થતા હોય છે કે જે તમારા જીવનને ફરીથી રિચાર્જ કરી દે, નવા જોમ સાથે જ્યાં તમે અટક્યા હો ત્યાંથી ફરીથી દોડવા માટેનો એક વેગ આપે છે. આવી જ વાતો લઈને આવું છું ને આજે પણ આ વાર્તા જેનું નામ છે ઈશ્વરની ભરપાઈ, એ આપણે માણવાની છે. પરંતુ સમય મુજબ શરૂઆત થશે હવે એક ગીતથી. ગીત બાદ હું ફરી પાછો આવીશ, તમારી સાથે જોડાયેલો રહીશ અને આ વાતને વહેંચીશ આજના શો પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો આરજે આર ને રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ઈશ્વરની ભરપાઈ વાર્તા સાથે.

વાત 40 વર્ષ જૂની છે. મારે ખેતીવાડી ખાતાની સંસ્થામાં જોબ હોવાથી ઘણીવાર વાડી વિસ્તારમાં જવાનું થાય. ત્યાં ખેડૂતોએ કૂતરા પાળેલા હોય. મારું દરરોજનું

કામ હતું. એ મુજબ એક દિવસ હું વાડી વિસ્તારમાં ફરતો હતો. તમે સાંભળી રહ્યા છો આરજી એઆર ના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ઈશ્વરની ભરપાઈ, એક સત્ય ઘટના આધારિત વાર્તા. હું વાડી વિસ્તારમાં ફરતો હતો. ચારે બાજુ હરિયાળી હતી, મગફળી વાવેલી, જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હતી. એ જમાનામાં સાયકલ પણ સ્ટેટસ ગણાતી. ટોકરી વાગતા ખેડૂત અમારું સ્વાગત કરતા અને ખેતીવાડીની વાતો થતી પછી જમ્યા વગર ત્યાંથી આવવા ન દેતા. એકવાર સાયકલમાંથી હવા નીકળી જતા હું સાયકલ દોરીને ગામમાં આવવા નીકળ્યો ત્યારે એક કૂતરું મારી પિંડીએ કરડ્યું. મને ચિંતા થવા લાગી અને હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. આ એક સામાન્ય વાત હતી. આજે પણ ઘણી વખતે તમે જંગલ અથવા વાડી વિસ્તારમાં કે વનવનરાજી કે વગડામાં કે કોઈ ગામના ગોદરેથી પસાર થતા હોવ ત્યારે જો તમે બંધ ગાડીના અંદર ન હોવ અને તમે ટુ વ્હીલર પર હોવ તો કૂતરાઓ આવી રીતે પાછળ પડે છે અને જો એમના મોંમાં તમારી પિંડી, પગ કે પેન્ટ આવી જાય તો એમના દાંત ઘૂસી જાય છે. અને એ વખતે પછી એ વિસ્તારમાંથી ઝડપથી દવાખાને જવું એ અઘરું પણ હોય. અહીં લેખકે આ સુંદર વાતને બહુ જ એકદમ બારીકાઈથી રજૂ કરી છે. પણ એમના જીવનમાં આગળ શું થયું એ વાતને હું કહીશ, પરંતુ આ ગીતને પેલે પાર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો આરજે એઆર ને રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

એક કૂતરું મારી પિંડીએ કરડ્યું અને મને ચિંતા થવા લાગી, કારણ કે હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. ત્યાં જ એક છકડો નીકળ્યો. એણે મોટા અવાજે બૂમ પાડી, પંડ્યાજી કેમ ચાલતા પંચર પડ્યું? મેં હા પાડી. એને છકડો ઊભો રાખ્યો અને મને એના સાયકલ સાથે છકડામાં ચડાવી પછી અમે તે ગામમાં પહોંચ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ઈશ્વરની ભરપાઈ વાર્તાને. ગામમાં પહોંચ્યા અને મેં સાયકલને પંચર બનાવવા મૂકી અને હું નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો. જોયું તો ત્યાં ફાટેલા કપડાં પહેરીને એક બહેન બહાર ઊભા હતા. મારી નજર તેમના પર ગઈ. એ બહેન રડતા હતા. મેં રડવાનું કારણ પૂછ્યું અને તેમણે રડતા રડતા કહ્યું, મારા છોકરાને કૂતરું કરડ્યું છે પણ ડોક્ટર સોય મૂકવાની ના પાડે છે. મેં કહ્યું, કેમ ના પાડે છે? તો બહેને કહ્યું, સોય મૂકવાના પૈસા નથી મારી પાસે. મેં એમને કહ્યું, ચિંતા ના કરશો. મેં કમ્પાઉન્ડર સાથે વાત કરી. હડકાયા કૂતરાની રસીનો ચાર્જ 100 રૂપિયા હતો એ જમાનામાં, અને આ રકમ પણ કેટલાક લોકો માટે તો મોટી ગણાતી હતી. મેં મારા ખિસ્સામાંથી 100 ની નોટ બહેનને આપી અને ઇન્જેક્શન અપાવી દીધું. હું પણ ઇન્જેક્શન લઈને બહાર નીકળ્યો. સાહજિકતાની વાત છે, તે સમયે પણ

આ પ્રકારની રસીની દવા હોય તો એ દવાખાનાઓમાં એક થોડા ઘણા પૈસા આપીને જ લેવી પડતી હતી, કારણ કે એને સાચવવી વગેરે વગેરે. અને દેશની પ્રગતિ ધીમે ધીમે થઈ છે. આજે ઘણું સારું છે કે રસી બહુ જ ઓછી કિંમતમાં આજના સમય મુજબ મળે, પણ એ વખતે 100 રૂપિયા પણ આપવા એ ગરીબ માણસોને એક ધારા એક જ અચાનક સમયે એ અઘરા પડી શકતા. અને બેનની મદદ લેખકે કરી. પણ આ ઈશ્વરની ભરપાઈ વાર્તાના વળાંકમાં આગળ શું આવે છે એ પણ તો તમારે જાણવું છે ને. એ માટે મારી સાથે જોડાયેલા રહો. આ ગીત પછી એ વાર્તાનું અનુસંધાન આપણે સૌ માણીશું. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર.

હું પણ ઇન્જેક્શન લઈને બહાર નીકળ્યો. ત્યારે દરવાજા ઉપર એ બહેને મને આશીર્વાદ આપતા હોય એમ જોઈ રહ્યા હતા. એની અમી ભરેલી આંખ મનોમન આભાર વરસાવી રહી હતી. હું ઘરે પહોંચ્યો અને આજે મને એક પરમાર્થનું કામ કર્યાનો આનંદ કંઈક અલગ જ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ઈશ્વરની ભરપાઈ, એક સત્ય ઘટના આધારિત વાર્તા. આજે મને પણ ઈશ્વરનું કંઈક કામ કર્યાનો આનંદ હતો અને એ વાતને લગભગ 40 વર્ષ વીતી ગયા, પણ એ બહેનનો આશીર્વાદ આપતો ચહેરો મારી નજર સમક્ષ આજે પણ તર્યા કરે છે. અને ઉપર બેઠેલો શેઠ આડતિયો, મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉદાર નથી એવું પણ મને લાગે છે. મારી પત્નીને હૃદયના વાલ્વનું દર્દ હતું. ડોક્ટરે પણ કહી દીધેલું કે ઓપરેશન વગર નહીં ચાલે, છતાં 40 વર્ષ જીવન કેમ પસાર થઈ ગયું કંઈ જ ખબર ના પડી. આને ઈશ્વરની ભરપાઈ જ કહી શકાય ને, કે બીજું કંઈ? 100 રૂપિયાની બદલામાં કેટલું આપી દીધું એ યાદ કરતા ભગવાન સામે આજે પણ હૃદય ભરાઈ આવે છે. કેટલી સુંદર વાત છે. અનિલભાઈ પંડ્યાના જીવનની આ સત્ય ઘટના એમને વાર્તા સ્વરૂપે વહેંચી છે પાટણથી. પણ આ અદ્ભુત વાત પાછળ ઈશ્વરની ભરપાઈ શબ્દનો સાચો અર્થ તમને અને મને બંનેને અનુભવાય છે. આમ રૂવાડા ઊભા થઈ જાય એવો બદલો મળ્યો હોય ને એવો અહેસાસ છે. વાતને આગળ વધારીશ એના અર્ક સાથે. 90.4 મેગાહર્ટ્ઝ પર હવે સમય થયો છે એક ગીતનો. ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું રેડિયો પાલનપુર પર.

ઈશ્વરની ભરપાઈ જ કહી શકાય, બીજું કંઈ નહીં. 100 રૂપિયાના બદલામાં કેટલું બધું આપી દીધું એ યાદ કરતા ભગવાન સામે આજે પણ હૃદય ભરાઈ આવે છે. જીવનમાં ક્યારેક એવા પ્રસંગો બની જતા હોય ત્યારે એમ લાગે છે કે ખરેખર આ સૃષ્ટિનો ચલાવનાર કોઈ તો છે, નહીં તો આ બધું આમને આમ કંઈ હાલે નહીં. આ અદ્ભુત સત્ય ઘટના આધારિત નાનકડી વાત પણ વાર્તા સમી તમારી સાથે મેં વહેંચી છે, એટલે કે આરજે એઆરના અવાજમાં તમે સાંભળી છે રેડિયો પાલનપુર 90.4 MHz પર, અને એ લખીને આપણને મોકલી આપી હતી પાટણના અનિલભાઈ પંડ્યાએ, અને એનું સંકલન કર્યું છે આવકાર કૃપે. ગુજરાતી ભાષાની અંદર લોકબોલીમાં લોક સાહિત્યની સમી આ સત્ય ઘટના આધારિત વાતને વાર્તાના સ્વરૂપમાં આજે મને પણ વહેંચતા આનંદ થયો. ઈશ્વરનો અહેસાસ આમ જ થતો હોય છે, કંઈક કરો છો ને કંઈક મળે છે એવું નહીં, પણ કંઈક અનુભવાય છે એ વધારે મહત્વનું છે. કંઈક બધું આપવું જ, પરમાર્થ કરવો એ પણ જરૂરી નથી. કોઈક વાર એક સ્મિતના બદલામાં જીવનભર હાસ્ય મળી રહે છે ત્યારે પણ માનવું પડે છે કે ઈશ્વર તો છે, અને આ સત્ય શક્તિ એને કોઈ પણ સ્વરૂપમાં તમે કલ્પના કરો, પણ તમારો ઘટનાક્રમ ચાલે તો છે, ચલાવે તો કોઈ છે, અને નથી ચલાવતો કે નથી ચાલતો તો તમારા અસ્તિત્વનું શું છે? આ પ્રશ્નનો જવાબ ક્યારેય નહીં મળે, અને એને શોધવાનો પણ નથી. માત્ર એટલો સ્વીકાર કરવાનો છે કે કોઈક તો છે, અને જે મારો વાલો આ બધું જ હંકારે રાખે છે. અદ્ભુત વાત સાથે આવી જ વાર્તાઓને દર અઠવાડિયે અમે વહેંચીશું 90.4 MHz પર રેડિયો પાલનપુર પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર. હું છું આરજે આર, ને સમય થયો છે ગીતનો. ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તો શ્રોતા મિત્રો, આ હતી સુંદર મજાની ઈશ્વરની ભરપાઈ વાર્તા આવકાર ગ્રુપ તરફથી મળી હતી. અને પાટણના એ અનિલભાઈ પંડ્યાએ લખેલી ને એમના જીવનની સત્ય ઘટના હશે એવું આપણે માની લઈએ. પણ મૂળ વાત એ છે કે આવી સુંદર મજાના તમારા જીવનના પ્રસંગોને પણ ભલે ને મને કથાબીજ સ્વરૂપે વહેંચો, આપણે એની વાર્તા બનાવીને લોકો સુધી પહોંચાડવા જરૂરી છે. કેટલીક સુંદર વાતો અને સુંદર પ્રસંગો જો લોકો સુધી વહેંચાશે ને તો જીવનના અર્ક અને મર્મને સમજવામાં અને જીવવામાં તમને અને મને બંનેને આનંદ મળશે. આ માટે માત્ર તમારે એટલું કરવાનું છે કે 95-12-99-66-88 પર યાદ રાખજો, માત્ર વોટ્સએપ કરવાનું છે. વોટ્સએપ કોલ પણ નહીં, ટેક્સ્ટ મેસેજીસ અથવા તમારા અવાજમાં કંઈ પણ રેકોર્ડ કરો અને અમને મોકલી આપો. આ સિવાય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ પર તમે જઈ શકો છો અને અમારા રેડિયો પાલનપુર લખીને આઈડી પર ડીએમ કરીને મેસેજ સંદેશાઓ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com પર તમે ઈમેલ પણ કરી શકો અને અમારી સાથે વિશ્વના કોઈ પણ ખૂણામાંથી જોડાવા અથવા એ લોકોને અમારી સાથે જોડવા તમે રેડિયો ગાર્ડનની વેબસાઇટ પર ઉત્તર ગુજરાતના એ પોઈન્ટને કેન્દ્રિત કરી કે પછી એન્ડ્રોઇડ ફોન પર પ્લે સ્ટોરમાંથી અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે અમારી એપને ડાઉનલોડ કરી શકો અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી એપને ડાઉનલોડ કરી ઇન્ટરનેટના માધ્યમથી સતત અમારી સાથે જોડાયેલા રહો. તમારા પ્રતિભાવ બહુ જ અગત્યના અને મૂલ્યવાન હોય છે અમારા માટે. ફરી મળીશું આવતા એપિસોડમાં નવી વાર્તા સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: श्रोताओ, अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यही समाप्त होता है। तो अपने मित्र अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: જંગલમાં એક સિંહ રહેતો હતો। તે રોજ શિકાર પર નીકળતો અને તેને ભૂખ હોય કે ન હોય પણ તે મન ફાવે તેટલા પ્રાણીનો શિકાર કરતો। આથી રોજ ઘણા પ્રાણીઓ વિના કારણે મરતા હતા।

0: બાકીના પ્રાણીઓ સિંહના હુમલા સામે શું કરવું તે વિચાર કરવા ભેગા થયા. સભામાં બધાએ એવું નક્કી કર્યું કે રોજ એક પ્રાણી સિંહના ખોરાક તરીકે જાય. તેના બદલામાં સિંહ તે સિવાયના કોઈ પ્રાણીને મારશે નહીં. ત્રણ આગેવાન પ્રાણીઓ દરખાસ્ત લઈને સિંહ પાસે ગયા. સિંહને પણ આ વિચાર ગમ્યો.
1: વાહ, સરસ,
0: તેણે કહ્યું અને પછી ઉમેર્યું,
1: પણ ધ્યાન રાખજો કે મારું ભોજન મને સમયસર મળે, કારણ કે મને ભૂખ લાગે ત્યારે હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું. જે દિવસે મને ભોજન નહીં મળે તે દિવસે હું તમને બધાને મારી નાખીશ.
0: નક્કી કર્યા પ્રમાણે વારાફરતી પ્રાણીઓ સિંહના ભોજન તરીકે જવા માંડ્યા.

એક દિવસ સસલાભાઈ નો વારો આવ્યો. સસલાભાઈ હતા હોશિયાર, પણ મરવું કોને ગમે. સિંહ પાસે સીધા જવા બદલે તેણે જંગલમાં ભટકવાનું શરૂ કર્યું.

0: ફરતા ફરતા તે કુવા નજીક આવ્યો. કુવાની પાળ પરથી તેણે કુવામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેના મગજમાં એક ચમકારો થયો. તેણે સિંહને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પછી તે આરામથી સિંહની ગુફા તરફ જવા નીકળ્યો.
1: આ તરફ સિંહને સમયસર ભોજન ન મળ્યું હોવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. સસલાને જોતા જ તે ગુસ્સામાં બોલ્યો,
2: મેરે સસલા, તું આટલો મોડો કેમ આવ્યો? હવે હું બધા જ પ્રાણીઓને મારી નાખીશ.
3: ઓ જંગલના રાજા, મને માફ કરો. અહીં આવવામાં મોડું થયું એ મારી ભૂલ નથી. આપ મને મારો તે પહેલા મારી વાત તો સાંભળો. આજે અમારી સભા હતી, નક્કી થયું કે તમારા ભોજન માટે એક સસલું પૂરતું નથી, તેથી પાંચ સસલા મોકલવા. અમે પાંચે સસલા અહીં આવવા નીકળ્યા, પણ રસ્તામાં અમને બીજો સિંહ મળ્યો. તેણે અમને પૂછ્યું કે અમે ક્યાં જઈએ છીએ. અમે કહ્યું કે અમે તો જંગલના રાજા પાસે ભોજન માટે જઈએ છીએ. આ સાંભળતા જ તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગર્જના કરી બોલ્યો, જંગલનો રાજા તો હું છું, તું કયા રાજાની વાત કરે છે?
4: સસલું આગળ કઈ બોલે તે પહેલા જ સિંહે ગર્જના કરી અને કહ્યું,
2: મને એ સિંહ પાસે પહેલા લઈ જા, આજે હું એનું જ ભોજન કરીશ.
0: સસલું બોલ્યું,
3: હા, પણ એ તો એની ગુફામાં ભરાયેલો છે અને પોતાની ગુફામાં છુપાયેલા દુશ્મનને મારવો ખૂબ જ મુશ્કેલ છે.
2: તારી વાત સાચી છે, પણ ગમે તે થાય એને હું એની ગુફામાં જઈને મારી નાખીશ.

0: ને ત્યાં લઈ જઈશ.
1: અને પછી બંને કુવા તરફ જવા લાગ્યા. સિંહે કુવામાં ડોક્યું કર્યું. તેને પોતાનો ચહેરો દેખાયો. મૂર્ખ સિંહ સમજ્યો કે પાણીમાં બીજો સિંહ છે.
0: તેણે ત્રાળ પાડી.
2: ડરપોક!
0: કુવામાંથી તેના અવાજનો પડઘો પડ્યો.
2: ડરપોક!
1: અને આ સાંભળીને સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે કુવામાં ભૂસકો માર્યો. પરંતુ પાણીમાં તેને બીજો સિંહ ન મળ્યો અને છેવટે તે પાણીમાં ડૂબી ગયો.
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.

હવે હું તમને સસાભાઈ સાકળિયાની વાર્તા કરીશ. એક હતું શિયા અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બે જણા એકવાર ગામ ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે, હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યો અને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને તો ખૂબ ભૂખ લાગી હતી, તેથી એ બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો ભાઈને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈ ને મઢીના બાણા બંધ કરી

એ તો સુઈ ગયા. એટલામાં બાવો આવ્યો ને બઢીના બારણા બંધ જોઈ અને બાવાએ પૂછ્યું, મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈએ તો ખૂબ રોફથી બોલ્યા, એ તો સસાભાઈ સાકળિયા ડાબે પગે ડામ, ભાગ બાવા નીકળતારી તુમડી તોડી નાખું. બાવો તો બીન નાઠો, ગામમાં જઈ એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઈ અને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી અને સસાભાઈ બોલ્યા, એ તો સસોભાઈ સાકળિયા ડાબે પગે ડામ, ભાગ પટેલ નીકળતારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બીનો ભાગ ભાગી ગયો. પછી પટેલ મુખી ને તેડીને આવ્યો. મુખી કહે, કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં? સુતા સુતા સસલાભાઈએ રોફ બંધ કહ્યું, એ તો સસોભાઈ સાકળિયા ડાબે પગે ડામ, ભાગ મુખી નીકળતારું મુખી પણ ભાંગું. આ સાંભળી મુખી પણ બીને ભાગી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધા ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા, શિયાળને મળ્યા અને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયા અને પેંડા ખાવાનું મન થઈ ગયું. એ કહે ત્યારે હું પણ મઢીમાં જઈ અને ખાઈ આવીશ. સસલો કહે, પણ જો બાવો આવશે તો મઢીમાંથી બોલીશ કેવી રીતે? શિયાળ કહે, હું પણ એ તો શિયાળ ભાઈ સાકળિયાને ડાબે પગે ડામ, ભાગ બાવાની તરતારી તુમડી તોડી નાખું એમ બોલીશ. સસલો કહે, ઠીક જાઓ ત્યારે લ્યો ગાંઠિયા અને પેંડાનો સ્વાદ. પછી શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા અને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેથી કહ્યું, એ તો શિયાળ ભાઈ સાકરિયાને ડાબે પગે ટામ, ભાગ બાવા નીકળતારી તુંબડી તોડી નાખું. બાવાજી તો સાત પારખી ગયા એટલે કહે, ઓહો આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખેડવ્યા અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ ખૂબ માર માર્યો. શિયાળભાઈને ગાંઠિયા ને પેંડા ઠીક મળ્યા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વિશ્વાના જોડા કોક લઈ ગયું, કહે છે કે વનકો લઈ ગયું, વનકો છે જેવો, તને એ કોણે કહ્યું? મને તો લખડો કહેતો હતો, પણ લખડો ક્યાં સાચું બોલે છે? ચાલ લખડાને જ પૂછીએ, તે હે લખડા, વનકો વિશ્વાના જોડા લઈ ગયો એ વાત સાચી કે? ભાઈ મને બરાબર ખબર નથી, પણ રામકો કહેતો હતો કે છનકે એને કહ્યું કે વનકો જોડા લઈ ગયો છે, ચાલો ત્યારે છનકાને જ પૂછીએ, એટલે છનકા આ વિશ્વાના જોડા કોણ લઈ ગયું? કોણ શું? વનકો લઈ ગયો. તો તને ક્યાંથી ખબર? મને તો ભગલો કહે છે કે વનકો જોડા લઈ ગયો છે. આ ભગલો આવે, એટલે ભગલા તે વનકાને જોડા લેતા ભાળ્યો તો કે? ભાઈ ભાળ્યો તો નથી, ઓલે રવલો કહેતો તો કે વનકો જોડા લઈ ગયો, પણ આ વિશ્વ આવે, એટલે વિશ્વા તારા જ જોડાની તપાસ કરીએ છીએ, કહે છે કે વનકો લઈ ગયો છે. હા ભાઈ ઈ જ લઈ ગયો છે. મને ઓલ્યો રામલો કહેતો હતો કે રવલો કહે છે કે વનકો જોર છે, ચાલો ત્યારે રવલાને પૂછીએ, એટલે રવલા આ વિશ્વાના જોડા વનકો લઈ ગયો છે? ઈ નહીં તો બીજો કોણ લઈ જાય? તે જોડા લેતા ભાળ્યો તો કે? હું કઈ ત્યારે પાસે ઊભો તો એ તો ભીમલો કહેતો હતો કે વનકો લઈ ગયો છે, એટલે ચાલો બધા ભીમલાને ઘેર ચાલો. હે ભીમલા, તે તો વનકાને જોડા ચોરતા ભાળ્યો તો ને? ભાઈ મેં મારી નજરે નથી ભાળ્યો, કોક કહેતો તું કે વનકો ચોર છે. બાલમિત્રો મજા આવીને વાર્તામાં?

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર.

0: સંપર્ક કરો
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9592968888 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં.

0: પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95

0: 9866 પર અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બાપુ આપને વંદન. આજે અમે વાર્તાઓનું વાચિકમ કરવાના છીએ, કારણ કે આપણે વાર્તા વિશે વાત કરીએ છીએ તો થોડા વાર્તાના ઇતિહાસમાં જઈએ. એ પહેલા એક નાનકડી વાર્તા, એક મિનિટની વાર્તા. ધર્મિષ્ઠાબેન એક દેવીના મંદિરમાં ગયા. મંદિરમાં જઈને દેવી સામે હાથ જોડ્યા, કીધું માં હું અને કોકિલાબેન બંને તારી પાસે પ્રાર્થના કરવા માટે આવેલા, પગપાળા આવેલા. તે કોકિલાબેનની વાત માની, મારી વાત કેમ ના માની? માં પ્રગટ થયા કે દીકરા, કોકિલાબેને મારી પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી અને તમે મારી પાસે પુત્ર પ્રાપ્તિ. દેવીના મંદિરમાં આવ્યા છો, દેવીનો અસ્વીકાર કરો છો, દેવી કેવી રીતે પ્રસન્ન થાય? ભાર્ગવે અમને રેડરાસમાં એક બહુ સરસ ગરબો આપ્યો હતો, ઉમરા વાળી રીજે તો ડુંગરા વાળી રીજે. ઘરની લક્ષ્મીને જો તમે માન ના આપી શકો તો દેરામાં બેઠેલી લક્ષ્મી જે છે એ ક્યારેય તમારી પર પ્રસન્ન થઈ શકે એવું બને નહીં. આ વાર્તા, આ નાનકડી વાર્તા આખા સમાજને બદલી શકે એવી તાકાત ધરાવતી હોય તો આ વાર્તાઓ અત્યારે આપણી આસપાસથી ક્યાં છે? આપણી આસપાસ છે કે નથી? જે દાદા દાદી કહેતા હતા એ જ વાર્તા છે, જે અમે મંચ પરથી કહીશું શું એ જ વાર્તા છે? તમે ગૂગલ ઉપર જઈને કોક વાર લખજો હુ સ્ટાર્ટેડ સ્ટોરીઝ, તો ગૂગલ તમને જવાબમાં કહેશે સ્નેપચેટ. ગૂગલ વિલ સે 2013માં સ્નેપચેટે સ્ટોરીઝની શરૂઆત કરી. પણ સાચે વાર્તાની શરૂઆત ક્યારે થઈ? 30,000 વર્ષ પહેલા મૂળિયા છે વાર્તા. 30,000 વર્ષ પહેલા ફ્રાન્સમાં એક કેવ મળ્યા, શોબેટ કેવ્સ એને કહેવાય છે, અત્યારે પણ આ કેવ્સ છે. અને એની અંદર સૌથી પહેલા ભીત ચિત્રો મળી આવે છે, જેમાં એક બાઇસનનું ચિત્ર છે. એ ચિત્રો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે આજે કોઈ પણ દેશના કોઈ પણ લોકો કોઈ પણ ભાષા જાણતા હોય પણ એ ચિત્ર જુએ તો સમજી શકે કે આ સર્વાઈવલનું ચિત્ર છે. માણસે વાર્તા કેમ કહેવાની શરૂઆત કરી? કારણ કે એણે બીજા માણસને કહેવું હતું કે તારે ટકી રહેવા માટે પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરવું. આ પહેલું કમ્યુનિકેશન જે આપણે વાર્તાથી શરૂ કર્યું. અને પછી તો જેમ જેમ સાઉન્ડ આવ્યો, સાઉન્ડમાંથી શબ્દ બોલી આવી, બોલીમાંથી ભાષા આવી, ભાષામાંથી આપણે ઓરલ ટ્રેડિશનમાં એકબીજાને વાર્તાઓ કહેવા માંડ્યા, અને ઓરલ ટ્રેડિશનમાંથી અક્ષરો આવ્યા અને પછી છપાતા ગયા પછી રેકોર્ડ થતા ગયા, અને રેકોર્ડ થતા ગયા પછી એના વિડીયો બનતા ગયા. એટલે અત્યારે આપણી પાસે સ્ટોરીઝ જે છે એ રીલ્સમાં છે, વિડીયોમાં છે, બોલાયેલી વાર્તા જે છે એ બ્લોગ બની જાય છે. વિડીયો એટલે વિઝ્યુઅલાઇઝ જે તમે વાર્તા કરી શકો એ વિડીયોઝને રીલ્સ બની જાય છે. તમારી પાસે અત્યારે વાર્તાઓ દરેક જગ્યાએ છે, એડવર્ટીઝમેન્ટથી લઈ અને ઘરે બાળકો જે વિડીયો ગેમ રમે છે એની અંદર પણ વાર્તા છે. પણ આ વાર્તાઓ જે છે એ હવે કેમ કહેવાય છે? મોટા ભાગની વાર્તા જે છે એ તમને કોઈ ને કોઈ પ્રોડક્ટ વેચવા માટે કહેવાય છે. જેમ્સ બોન્ડની પિક્ચર જોવા માટે આપણે જઈએ ત્યારે આપણે ટિકિટ ખર્ચીને જઈએ છીએ, પૈસા આપીને જઈએ છીએ. બહાર નીકળ્યા પછી એવી ફિલિંગ આવે છે કે થોડો મારામાં પણ જેમ્સ બોન્ડ છે. અને પછી જો ઘડિયાળના શોરૂમમાં ગયા ને ઓમેગાની ઘડિયાળ જોઈ અને ખરીદીને જો હાથમાં પહેરી લીધી તો બહાર નીકળ્યા પછી હવે વધારે જેમ્સ બોન્ડ બન્યાની ફિલિંગ આવે છે. તો એવી વાર્તાઓ છે કે જે કંઈ તમારી પાસેથી લેવા માટે નહીં, તમને આપવા માટે કહેવાય છે. છેલ્લા આટલા વર્ષોથી બાપુ જે કરે છે એવી વાર્તા છે, જે સમાજને આપવા માટે થઈ રહી છે. સમાજને આપવા માટે જે વાર્તાઓ થઈ હોય એવી કેટલીક વાર્તાઓના એક્ઝામ્પલ્સ આવનારા સમયમાં હું આપવાની છું. આજે અમે તમારી પાસે 5 વાર્તાઓ વાંચવાના છીએ, જેમાંની સૌથી પહેલી વાર્તાની શરૂઆત કરીએ. અહીંયા બધા જ લોકો અલગ અલગ

0: પાત્રો ભજવશે, કેટલીક વાર વધુ પાત્રો પણ ભજવશે. ગુજરાતીની સૌથી પહેલી વાર્તા ગોકળજીનો વેલો, લેખક ઘનશ્યામ દેસાઈ.
1: મારા દાદાના દાદા ગોકળજી, બહુ રંગીલા, મનમોજી, ખીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે ગોકળજીને હમસતા હમસતા આખો દાડો ઊંડા નિશાસા નાખીને હરે તું કરે તે ખરી એમ બોલવાની આદત હતી. ગામના એ નગર શેઠ દરબારમાં રાજા વજયસિંહજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડા ભરી ભરીને અનાજ લઈને આવે તે બે માઇલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ. ગામને દરવાજે એમણે બંધાવેલી ગોકળજીની વાવ હજી એ મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે. હવે અમારા વડદાદા ગોકળજીને સંતાન સુખ સારું, કુલ 7 બાળકો. મરી ગયા કેટલા તે જાણ્યામાં નથી, પણ મારા જટી દાદી બીજી વારના હતા. તે રંગી અત્યંત શ્યામ, સ્વભાવે કર્કશ અને હાડે મજબૂત. હવે આ જટી દાદી આગળ ગોકળજીનું બહુ ચાલતું નહીં, એટલે જટી દાદી સાથે ઝઘડો થાય ત્યારે ઉમરા આગળ ગોકળજી ત્રાસીને લમણે હાથ થઈને બેસા રહેતા અને ઊંડા નિશાસા નાખતા, ક્યારેક જોડા અને પાઘડી પહેરીને બજારમાં ચાલ્યા જતા. એમના 7 બાળકોમાં બીજા નંબરના ઉદ્ધવજીને ચોથા નંબરના કાશીભાઈ જટી દાદી ઉપર ઉતરેલા. તે પણ રંગે શ્યામ ના કાળા અને ગૂંચડા ગૂંચડા વાળવાળા હતા. ત્રીજા વલ્લભજી પાછા ગોરાને લેરી, જેમણે પછીથી સફેદ ચોફાળ માથે મોઢે ઓઢીને બારણે ગુપચુપ બેસીને નાદારી નોંધાવેલી અને બાપનું કેટલુંક ધન ફના ફાતિયા કરેલી. ઉદ્ધવજીને વળી 5 બાળકો, જોકે આમને આમ હું લંબાવીશ તો બધું ગૂંચવાઈ જશે. એથી આ 150 વર્ષના ગાળામાં ગોકળજીનો વેલો મારા સુધી કઈ રીતે વિસ્તર્યો એ બરાબર સમજી શકાય એ માટે અમારી વંશાવલી સમજાવું છું. તો પેલા થયા ગોકળજી, એના પછીની પેઢીમાં ધનાજી, ઉદ્ધવજી, વલ્લભજી, કાશીમાં, ગલાલમાં અહીંયા ફૂદડી મૂકવી, પછી મોરાજી ને લતાજી. હવે જેની નીચે ફૂદડી દોરી છે એ ગલાલમાં ને કૂતરું કરડી જવાથી ગળપણમાં હડકાયા થઈ ગયા હતા, એટલે ખાટલા સાથે દોરડાથી કસીને એમને બાંધ્યા ત્યારે વારે વારે ઉછાળા મારીને વિચિત્ર પ્રાણી જેવું કૂકાટ કર્યા કરતા. એમની આંખો ચકડ વકડ થતી, મોંમાંથી સફેદ ફીણ ફીણ બહાર આવતા, આખો દિવસ લાળ દદડ્યા કરે અને કૂતરાની જેમ જીભ બહાર કાઢીને હાંફ્યા કરતા. મારા ફોઈબા કહેતા કે ગલાલમાં જીવ પછી છેવટે જીભ વાટે થઈને બહાર નીકળતો. હવે એના પછીની પેઢીની વાત કરીએ તો મકનજી ફૂદરડી મૂકવી, કંકુબા, વસંતજી, જાદવજી અને સંતોકબા. હવે મોટા કાકા મકનજી એ બહુ ચમત્કારી પુરુષ હતા. મૂળ તો એમ બનેલું કે વખાનો માર્યો એક તેલિયો રાજા એમને ત્યાં આવી ચડેલો. મકનજી એની ખૂબ આગતા સ્વાગતા કરી, તે જતા જતા એવો મંત્ર શીખવાડી ગયો કે મકનજીમાં અદભુત શક્તિઓ આવી ગઈ. કહે છે કે એકવાર ઘરમાંથી જ તે અદ્રશ્ય થઈ ગયેલા. ચારે બાજુએ ખૂબ શોધ કરી છેવટે એની મેળે જ આપોઆપે પ્રગટ્યા અને કહ્યું, હું તો ગોલોક જઈને આવ્યો. એમના ચહેરા પરની અલૌકિકતા જોઈને સૌ કોઈ એમને પૂજવા માંડ્યા. આજે લાલ ટીપકી વાળો લીલા રંગનો સાફો, કમળપત્ર જેવી લાંબી આંખો, હાલ પ્રદેશમાં ઊભી લીટીનું નીચેથી બાંધેલું લાલ તિલક અને હાથમાં પુસ્તક લઈને ફળ ફૂલાથી કોતરેલા બાજોટ સાથેની એમની છબી અમારા ઘરમાં લટકે છે. હવે એ પછીની પેઢીમાં માણેકબા, મહાસુખલાલ, ચીમનલાલ, શાંતિલાલ, ચંચીબા, જયંતિલાલ ને એના પછીની પેઢીમાં હું. આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી, પણ કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડા ઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે. મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોડમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું ત્યારે ત્રાંબાના ખાલી ચરુઓ નીકળેલા જોઈને કરમ જ ફૂટેલું છે ત્યાં કોઈ શું કરે કહીને નસીબનું નાઈ નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર ગોરડી સાથે લગ્ન કરી ચોથી વારની વહુ સુવાળોમાં મરી ગઈ ત્યારે 12 ગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળીને ઘરેણા ગાંઠા લઈને ભાગી ગયેલી એટલે રડી રડીને રહેલા મહાસુખ કાકા, કે પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘણ બનતા મારા બાપાના સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે. છતાંય આ 150 વર્ષ દરમિયાન ફૂલેલા ફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે જે મારા દાદાએ મને કહેલો, જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને વાત કહી હતી. તો એકવાર થયું એવું કે કોગળિયામાં ગોકળજીના વહુ ઝડપાઈ ગયા, એટલે સ્મશાનમાંથી પાદરો એમનો વિવાહ કરીને સૌ ઘેર આવ્યા. છોકરી ગોકળજીના ઘરથી 5મે ઘેર ઉપર વાસે રહે. એ વખતે મકાનની બાંધણી એવી કે ઘરની વચ્ચે વાડો હોય અને એમાં થઈને પાણીની લીક જાય. અમસ્તા તો પાડોશીઓ ગંદુ પાણી ન નાખે એ માટે દરેક જણ પાડોશીની અને પોતાની મજિયારી ભીત આગળ નીકમાં પથ્થરો મૂકી રાખે. ચોમાસામાં પથ્થરો ઉઠાવી લે જેથી પાણી

0: ઉગી જાય અને વાડામાં પાણી ભરાય નહીં. હવે એક વાર એવું બન્યું કે ચોમાસાને તો હજી વાર હતી, અને છતાં રાતના પહેલા મોરમાં ઓચિંતો સખત વરસાદ તૂટી પડ્યો. થોડી વારમાં તો બધે પાણી પાણી થઈ ગયું. હવે ગોકળજીને મશરૂની બેવડી તળાઈમાં સુવાની ટેવ હોય, એમની પ્રકૃતિ સહેજ રંગીલી હતી એ કારણે હોય, યા તો સાંજના કોઈ તળેલી વાનગી જરા વધુ પ્રમાણમાં લેવાઈ ગઈ હોય, અને આ બધામાં એક ધારા વરસાદનું સુરીલું સંગીત વાગ્યું હોય, ગમે તેમ ગોકળજીને જબરજસ્ત જોતું આવ્યું. પણ બાજુવાળા જાગી ગયા. એમણે જોયું તો પથરાને લઈને પાણી જતું નહોતું. ધીમે ધીમે વાડામાં પાણી ભરાઈ ગયા અને ઘરમાં આવવા માંડ્યા. ગોકળજીને ઉઠાડવા એમણે ઘણી મથામણ કરી, બારણા હચમચાવ્યા, બૂમા બૂમ કરી, સાંકળ ખટખટાવી, પણ ગોકળજી જાગ્યા નહીં. પાણી તો ધીમે ધીમે બીજા ત્રીજા અને પાંચમા ઘરમાં ભરાઈ ગયા. સૌ ગોકળજીના ઘર આગળ ભેગા થયા, બૂમરાણ મચાવ્યું, પણ વરસાદની રમઝટમાં એમનો અવાજ ગોકળજી સુધી પહોંચ્યો જ નહીં. આખરે કલાક એક પછી ગોકળજી જાગ્યા, બારણા ખોલ્યા અને પાડોશીઓ ઝઘડો કરવા માંડ્યા. ગુસ્સાના માર્યા સૌ ન બોલવાનું બોલ્યા. હજી ગોકળજી જરા ઊંઘમાં હતા, પણ પાંચમે ઘેર રહેતા એમના સસરાને
1: માળો હાળો ઊંઘણસી જે ઊંઘણસી ન કરો
0: આવું કંઈક બોલતા સાંભળ્યા. રાતના તો બધાને જેમ તેમ કરીને શાંત પડ્યા, પણ સવારના ઉઠીને એમણે વિવાહ ફોક કર્યો, પંચમાં દંડ ભરી દીધો અને બાજુના ગામમાં જઈને તેને તે જ દિવસે જટી દાદી સાથે વિવાહ કરી આવ્યા. જો આજથી 150 વર્ષ પહેલા એક રાતના કમોસમી વરસાદના ઝાપટા ન પડ્યા હોત, મશરૂની બેવડી તળાઈ, સેજ લહેરી પ્રકૃતિ, સાંજના આરોગેલી તળેલી વાનગી ને વરસાદનું સુરીલું સંગીત, આ બધાથી ગોકળજીને એકાદ જોકું ન આવ્યું હોત, એણે જલ્દી ઉઠીને પેલી નિકમાનો ઢેખાડો ઉઠાવી લીધો હોત અને પાંચમે ઘેર રહેતી કન્યા જોડે એમના લગ્ન થયા હોત, તો ઉપર કહેલા 150 વર્ષના વંશવેલાના રૂપરંગ જુદા જ હોત અને એમાં કદાચ હું નહીં હોત. હજી જયારે આછો આછો વરસાદ વરસતો હોય અને એટલો મોટો મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં છું, ત્યારે ઘણી વાર મારા વડદાદાના ખભા ઉપર હાથ મૂકીને મિત્ર ભાવે કાકલુદી કરતો હોઉં એમ મારાથી મનોમન બોલી જવાય છે, ભલાદમી ઉઠાવી લેને પથરો.
2: બીજી એક મિનિટની વાત. એક બાળકે પોતાની સ્કૂલની અંદર નિબંધ લખ્યો. પરીક્ષા પૂરી થઈ, શિક્ષક પેપર ચેક કરતા હતા. એમણે જોયું કે બાળકે નિબંધની અંદર લખ્યું છે કે મારે ટીવી થવું છે. શિક્ષકને વિચાર આવ્યો કે બાળક આવું કેમ કહે છે. બાળકને બોલાવ્યો પાસે અને પૂછ્યું કે કેમ, શું થયું. બાળક કહે છે કે મારા મા બાપ જ્યારે પણ ઘરે આવે છે ત્યારે સૌથી પહેલા એ ટીવી સામે જુએ છે. એ ટીવી સાથે બેસીને જમે છે, એ ટીવી સાથે સમય પસાર કરે છે. ટીવી પર શું આવે છે ને શું નહીં, ટીવી પર ધૂળ ચડી જાય તો એને બરાબર સાફ રાખે છે. મારે પણ ટીવી થવું છે જેથી મારા મા બાપ મને પણ એટલા જ પ્રેમથી જુએ જેટલા પ્રેમથી એ ટીવીને જુએ છે. આપણા ઘરમાં ક્યાંક એવા મા બાપ હશે અને ક્યાંક એવા બાળકો પણ હશે કે જ્યારે મા બાપ બિઝી છે ત્યારે બાળકોને મોબાઈલ આપી દેતા હોય. આવું એટલા માટે કરવું પડે છે કારણ કે આપણને એ વાર્તાઓ નથી આવડતી જે આપણે આપણા બાળકોને કહી અને બાળકોનો સમય જે છે એનો સદુપયોગ કરી શકીએ. જાવેદ અખ્તર અને ગુલઝાર સાહેબ બંને જણા એક વાર સાથે એક જગ્યાએ બેઠા હતા અને કોઈ ઓડિયન્સમાંથી એવું કીધું કે હમકો એક સવાલ પૂછના હૈ આપસે, હમારે બચ્ચે પડતે નહીં હૈ તો હમ ક્યા કરે. એટલે ગુલઝાર સાહેબ એમને પૂછ્યું કે આપ ક્યા પડતે, કે નહીં નહીં હમારે બચ્ચે નહીં પડતે, મેં આપણે બચ્ચો કી બાત કરી કે હમારે બચ્ચે નહીં પડતે. એટલે જાવેદ સાહેબે કીધું કે ગુલઝાર સાહેબ વહી પૂછ રહે હૈ કે આપ ક્યા પડતે હૈ, હમ પડતે હૈ તો હમારે બચ્ચે ભી પડતે, અગર આપ નહીં પડતે તો આપકે બચ્ચે કેસે પડેંગે. એટલે આ ભલે મોટાઓની વાર્તાઓ છે અને ભલે આપણને બાળ વાર્તાઓ નથી મળી, પણ મોટાઓ વાર્તા શીખશે તો બાળકો સુધી વાર્તા જશે. અને મોટાઓ જો ગુજરાતી ભાષા પોતે શીખશે તો બાળકોને ગુજરાતી ભાષામાં વાર્તા કહી શકશે. અમદાવાદની અંદર 23 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા જઈ રહી છે. અનેક વાતોના વિરોધો થાય છે. આ બહુ અગત્યની વાત છે કે જેને માટે કોઈ ગુજરાતીને જીવ ના બળતો હોય ને તો બહુ ખરાબ કહેવાય.

0: આજે એટલે જ એ ભાષા અને એ ભાષાની ખૂબીઓ તમને દરેક વાર્તાઓની અંદર સાંભળવા મળશે. નેક્સ્ટ વાર્તા, લેખક કિરીટ દુધાત, વાર્તા વાયુ.
1: બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને જાદુઓ?
2: સૌજી આતાએ પૂછ્યું. જાદવ મામાએ જવાબ આપ્યો,
1: હા આતા. અને આ રહોડામ કેમ છે? ન્યા વાંધો છે, એ તો બાયુનું જ છે ને. હજી એ મારી બા અને કાકી કે છે કે મંજુ નથ મોકલવી.
2: સૌજી આતા ગુસ્સે થયા.
1: હાળા ડોબા ડોબા જ રહ્યા. કીધું કે હવે ખોટી લપ મેલો તોય માનતા નથી, સમજે તો કાંક ગગલાવા પડશે.
2: કહીને સૌજી આતા ઓફિસમાંથી નીકળી રસોડા તરફ જવા ઉપડ્યા.
1: ત્યાં
2: જાદવ મામા ના બાપુજી રામજી આતા બહાર થી આવ્યા. એમણે પૂછ્યું,
3: ક્યાં ગયા ભાઈ? પછી હું થયું આખી વાતનું?
1: અરે જો, અને મારી બા ને કાકી હજી નથી માનતા.
3: આપણને
1: તો વિરાણી સિવાય બીજા ઘણા ખોડા મળી રહેવાના, એની ઉપર ક્યાં ભૂંગળા ભાંગ્યા છે?
3: અરે તારી માં તો લીરજી ની છે. આ કોઈ કોળી વાકરી નું ઘર છે? નખ જેવી વાતમાં હકપણ તોડી નખાય? કઈ મંજુ આપણને વાલી નથી એમ? અટાણે હું મગના દરજીને કહીને જ હાલ્યો આવું છું કે ગુરુવારથી આપણી ઓફિસમાં સંચો માંડી જાય. વિરાણીની એક આખી ઓયડી આપણા મંજુના કર્યાવરથી ભરાઈ રહેવી જોઈ. આપણા ચાર ભાઈઓ વચ્ચે એકની એક જ છોડી છે ને બચાડી.
2: ત્યાં સૌજી આતા હાફતા હાફતા ઓફિસમાંથી આવ્યા ને માથાના ફાળિયાનો ખાટલામાં ઘા કરીને બોલ્યા,
1: ઓહો આ વ્યવહાર એટલે થઈ રહ્યો.
3: હું થયું ભાઈ?
2: રામજી બાપાએ પૂછ્યું.
1: અરે બા ને રોવરાવવા પડે, બીજું હું. મેં તો બધી છોકું કહી જ દીધું કે બા તમે ના સારે બાયુ અહીંયાથી વહેતા થઈ જાઓ, કોઈની જરૂર નથી અમારે. પછી મારું યા ને કીધું કે એવું હોય તો કરો તમારા ભરકા પૂરા ને નાખી દો દીકરી કુવામાં. કાલ પ્રાગડવા હે મંજુન તૈયાર કરી દેશું. જાદુ આ વ્યવહાર એટલે થઈ રહ્યું.
2: ત્યાં વાઘજી આતા ને મથુર મામા ટ્રેક્ટર લઈને આવ્યા. વાઘજી આતા એટલે મંજુના સગા બાપુજી, પણ એમને બહુ રસ નહીં કે એમની દીકરીની જ વાત ચાલે છે. એમનો તો એક જ સિદ્ધાંત હતો કે વ્યવહારનું કામ સૌજીભાઈનું છે તે કૂટી લેશે, આપણે ખેતી સંભાળવાની. પણ સૌજી બાપાના દીકરા મથુર મામા ભારે રોનકી. એમણે ટ્રેલરમાંથી ઠેકડો મારતા મારતા પૂછ્યું,
4: કા ભાણા આ હું કેસે આ કામરૂ દેશના સેનાનીઓ?
2: જાદવ મામાએ કહ્યું,
1: માંડ માંડ મેળ લાવ્યા છે, હવે કાલની વાત પતી જાય ને તઈ નીરા.
2: આ વાઘજી હતા તો આવીને ઓફિસમાં બેઠા ચૂપચાપ. વાઘજી આતા જેવું જ ભગત નું હતું, આખો દિવસ રામ નામનું સ્મરણ કરતા હોય. ભગત પહેલા તો ત્રણેય ભાઈ જેવા સંસારી હતા, પણ હવે ભગતના નામથી જ ઓળખાતા. પહેલા સંસારમાં રસ લેતા, પણ પછી એક દિવસ એમના ઘરના ચંચળમાને બોલાવીને કહી દીધું કે
5: જો આપડો કાલથી હું બોલો મારો ભગવાન બોલા. સંસારની રીતે તમે મારા પત્ની થાવી બરાબર, પણ કાલથી મારો નવો જન્મ છે. કાલથી સંસારના બધાય કામ બંધ.
2: બસ પછી એ ભગત થઈ ગયેલા. ગામના લોકો વાતો કરતા કે ભગતને તો તાળી લાગી ગઈ છે, પણ આ અંગે એક જુદો મત પણ હતો. ભગત ભગત થયા પહેલા ગામના દાળિયાઓની ને વહવાયાઓની બીડીઓ માગીને પીતા, એટલે દાળિયાઓનું કહેવું હતું કે ભક્તિ ના રે ના. ભગતના મગજમાં મફતની બીડીનો ધુમાડો ચડી ગયો છે. ભક્તિનું તો સાવ તૂત છે તૂત. પણ ભગત ભગવાનથી નીચેની કક્ષાના કોઈ સાથે વાત કરતા નહીં. હા, ક્યારેક મને બાળક ગણીને વાતો કરવા બોલાવતા. હું ફળિયામાં રમતો હોઉં ત્યારે ટવકો કરતા,
5: આવો ભાણાભાઈ.
2: હું જતો એટલે એ કહેતા,
5: આજ તો મીરાબાઈનું એક ભજન રચું છું.
2: ભગત ઘણી વાર મીરાબાઈ કે નરસિંહ મહેતાના ભજનો રચતા. પછી મને પૂછે,
5: સંભળાવું.
2: હું ડોકું હલાવું એટલે પટારાના કાટ ખાઈ ગયેલા પતરા પર દોકડ વગાડીને ભજન ગાઈ સંભળાવતા. પછી પૂછતા,
5: કઈ સમજાણું?
2: એટલે હું માથું ધૂણાવીને ના પાડતો. ભગત રાજી થઈને દાંત કાઢતા,
5: ક્યાંથી સમજાય, આ તો ભક્તિ છે ભક્તિ. હું
2: એટલે હું કહેતો, આ તો ભક્તિ છે ભક્તિ. હું મૂળ વાત એમ હતી કે પોતાનું ભજન સંભળાવ્યા પછી ભગત મને 10 પૈસા વાપરવા આપતા. એટલે જ્યાં સુધી એ પૈસા વાપરવા મળતા

0: તારે ત્યાં સુધી આપણને આખી વાત ભક્તિ હોય કે ગાંડ પણ કોઈ જાતનો વાંધો નતો.
1: જો આ માને રૂબરાવી ને ઈ બરાબર નહીં.
0: મથુર મામાની વાત સાચી હતી. જકલમાં આખા ગામમાં પૂછવા ઠેકાણું ગણાતા. એમની આમાને આખું ગામ પાડતું. ઘરમાં જકલમાં આજુબાજુ હોય ત્યારે બાયું છોકરાને ઢીપતી વખતે ગાળો ના બોલતી. અરે સૌજી આતા પણ વ્યવહારમાં મૂંઝાય ત્યારે જકલમાની જ સલાહ લેતા. પણ આ તો વાત જ નોખી હતી. હવે વાત એમ હતી કે અમારી મંજુનું સગપણ નાનપણથી જ મેળીના સરપંચ રતિભાઈ વિરાણીના છોકરા દિનેશ વેરે કરેલું. દિનેશ એના બાપનું એકનો એક હતો. તેની મા એને નાનો મેલીને ગુજરી ગયેલી. આટલા વર્ષ બરાબર ચાલ્યું અને હવે લગ્નને 3 મહિના બાકી હતા ત્યારે દિનેશને કોકે ઠસાવેલું કે મંજુના સાથળ પર કોડ છે. પંથકમાં પહેલા 1-2 છોકરીઓના આવા ડાઘ પહેલી રાતે પકડાઈ ગયેલા ત્યારે એમના ધણીઓએ એમને કાઢી મૂકેલી. એટલે દિનેશ ભવિષ્યમાં ભવાડો ન થાય એમ અગાઉથી ચકાસણી કરી લેવા માંગતો હતો. એણે કહેવરાવેલું કે
1: જો તમે કહેતા હોય ને તો હું આવીને ખાતરી કરી છું, નહીતર પછી મંજુલાને અહીંયા મોકલો.
0: ઉનાળાની બપોરે હું લેસન કરીને સૌજીયાદાના ઘેર રમવા જતો. એક અંધારિયા ભેજવાળા ઓરડામાં બપોરના નાહી ધોઈને એ માથું ઉડતી હોય કે દિનેશને લેટર લખતી હોય ત્યારે હું જઈ ચડતો અને પૂછતો કે મંજુ શું કરશો? હે
2: જોને દિનેશને લેટર લખું છું.
0: એમાં મારું નામ લખ્યું કે નહીં? આવતી જતી ટપાલોમાં મારું નામ હોય એવો મારો આગ્રહ રહેતો. મંજુ લટકો મારીને કહેતી,
2: એ તારી ઘરવાળી તને લેટર લખશે ને એમાં તારું નામ લખશે. પણ બહુ તારે ઉતાવળ હોય ને તો જા ઘરે જઈને ગોળામ પાણી કોઈ નાખ.
0: પણ હું વ્યવહારુ મુશ્કેલી રજૂ કરતો કે મારે તો બહુ છે જ નહીં. એટલે હું ઘેર આવીને બાપાને પૂછતો, બાપા મારે બહુ ક્યારે આવશે?
3: તું કહેતો હોય તો કાલ લાવી દઈએ. બોલ, 1 સોટલા વાળી લાવી છે 2 સોટલા વાળી?
0: હું મૂંઝાઈને મોટા બાને પૂછતો કે આમાં શું ફેર પડે?
4: જો 1 સોટલા વાળી બહુ હોય ને એ કામ ઘણું કરે, 2 સોટલા વાળી શણગાર સજાવવામાંથી ઊંચી આવે ત્યારે ઘરનું કામ કરે ને.
0: એટલે હું થોડી વાર ગંભીરતાથી વિચારીને કહેતો, બાપા આપણે તો 1 ચોટલા વાળી જ બહુ જોઈ, કામ ન કરે એવી ઘરવાળી હું કામની? મંજુ 2 ચોટલા લેતી અને ઘરનું કામકાજ ખાસ કરતી નહીં. મંજુની વાતો ઘણું કહેતા,
4: ન ભાઈ અહીંયા બાપના ઘેર કામકાજ શીખ, નહીં તાર સાસરે તું ગાળ્યું ખાય બીજી અમને ખવરાવે.
0: પણ ભગતના પત્ની ચંચળમાં કહેતા,
5: ના હો મંજુ તો આપણા ઘરની લક્ષ્મી છે, એના જન્મ પછી જ આપણા ઘરનું દેવું સાવ ગયું, એની પાસે કઈ કામ કરાવાય?
0: આ વાતનો ઘરમાં કોઈ ખાસ વિરોધ ન કરતો. એનું એક કારણ એ હતું કે ચંચળમાં એની બીજી દેરાણી જેઠાણી જેટલા સંસ્કારી ન ગણાતા. સૌજી આતા ઘણી વાર કહેતા,
6: જાવા દો ને, એ તો દાડિયાન દીકરી છે, એને બીજી શું ખબર હોય, દિવસમાં 4-5 વાર પેટ બળી જાય એવી ફળફળતી ચા ઢીચે ને આખો દી જાનવરની જેમ કામ કર્યા કરે. આ તો અમારા બાપા ને એના દાદા નાનપણના ભેરુ, એટલે અમારા બાપા એના ભાઈબંધનું વેન પાછું નો ઠેલ્યું.
0: એટલે ચંચળમાં થોડા અસંસ્કારી ખરા, પણ બોલવામાં કોઈની સાડાવારી ન રાખ્યો. પણ તે દી ચંચળમાં 2 કટકા ગાળો બોલેલા ને દિનેશનો ને એના બાપાનો નડીઓ દબાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ને સંભળાવેલું,
5: મંજુ મારી દીકરી છે, હવે તો ખરો કોઈ એનું પારખું કરવા દાચું જ રંગી નાખું ને.
0: આ બાબતમાં ઘરની બધી બાયુ એક થઈ ગયેલી. અરે જકલમાં જેવી કોઠા ડાહી સ્ત્રી પણ ધ્રુજી ગયેલી અને બધી બાયુએ કહ્યું કે
4: ભલે આ સંબંધ તૂટી જાય પણ આપણે મંજુના પારખા નથી કરવા, એટલે નથી કરવા, નથી કરવા.
0: સૌજી બાપા તરત જ મેળીએ જઈ આવેલા. એમણે રતિભાઈને કહ્યું,
6: અરે રતિભાઈ ભલા માણા, આપણા આટલા વર્ષના સંબંધમાં હું તમને ફટક્યું મોતી પરખાવતો હોઈશ?
0: પણ રતિભાઈનો એક જ જવાબ હતો,
1: સૌજીભાઈ આ દિનેશ આવડો અમથો હતો ત્યારથી એની બાપાસી થયેલી, એ અમારે ત્યાં રાજાની જેમ ઉછળ્યો છે, ઈ કે દી તો અમારે દી ને ઈ કે રાત તો અમારે રાત.
0: આ જવાબ લઈને આવ્યા પછી ઘરના બધા પુરુષો ભેગા મળ્યા ને વિચારવા બેઠા કે શું કરવું. રામજી બાપાએ કહ્યું,
3: ભાઈ આનો તો હવે એક જ ઈલાજ, દિનેશની વાત માનવાની.
0: સૌજી આતા કે
6: જાદુઓ મને કહી આવ્યો કે કાલ હવારે મંજુને તૈયાર કરે, એને કાલ અમરેલી ખોખર ડાક્ટરના દવાખાને મોકલવાની છે, ને જો કોઈ પૂછે તો કહેવાનું કે મંજુના મામી બીમાર છે અને ખોખરના દવાખાને દાખલ કર્યા છે એટલે ખબર પૂછવા જાય છે, અને દિનેશને જે ખાતરી કરવી હોય એ જાઓ આખી વાત પતાવી દો,
0: જાદવ મામા ગયા એથી પમ

0: ઝડપે પાછા આવ્યા.
1: અરે બાયુ, તો કેસે આ સંબંધ તોડી નાખો.
0: આટલી નવાઈ તો સૌજી બાપા ને દિનેશ ની વાત થી પણ નહોતી લાગી.
1: લ્યો બોલ્યા, સંબંધ તોડી નાખો અને બીજે સંબંધ જોડવા જાય તઈ ઓલા પહેલો પ્રશ્ન તો ઈ જ પૂછવાના ને કે અગાઉનો સંબંધ કેમ તૂટી ગયો.
0: પણ વાઘજી હતાના ચહેરા પર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી નું તેજ છવાઈ ગયું. એ બોલ્યા,
2: જાદુ જોડ ગાડુ અને તારી કાકીને મૂકી આવ્યા ના બાપાને ઘેર. ભાઈ આપણે કાલથી વ્યવહાર મૂકીને રાંધવા બે જાય. લો
0: જાદવ મામા કે
1: ભાણા, આ બાયું અક્કલ નું એક જગ્યાએ એન્ડ આઈ જ જાય છે. એનાથી વધારે વાત કરીએ ને તો આપણે જ મૂર્ખા કહેવાય. તું મોટો થા ને તઈ આટલું ધ્યાન રાખજે. શું
0: સૌજી આતાએ કીધું?
1: હવે ઘાઘરા પલટણ કીધી એટલે થઈ ગયું.
0: પછી બધાએ ઊંડો શ્વાસ લઈને જોરથી હસ્યા. એ તો હું બાજુમાં બેઠેલો એટલે, નહીતર કોઈ બહારથી આવીને જોવે ને તો એમને તો એમ જ લાગે કે બધાએ ભેગા થઈને જકલમાંનો ખરખરો કરે છે. બીજે દિવસે મંજુને અમરેલી મોકલવાનું નક્કી થયું. જાદવ મામા ગાડું લઈને જાય અને બધું પતી જાય એટલે સાંજે પાછા આવતા રહેવાનું. મેં કહ્યું કે અમરેલીમાં જેસલ તોરલ ચાલે છે તો મારે એ જોવું છે, એટલે મને સાથે લઈ જવાનું નક્કી કર્યું. સવારે મંજુ રડતી હતી અને એક ઓરડામાં પલાઠી વાળીને બેસી ગયેલી તે ઉઠવાનું નામ જ નહોતી લેતી, એટલે સૌજી બાપા ગુસ્સે થયા.
1: બાવે કટલું મોડું, જલ્દી પતાવો નાખી વાત.
3: બાનાથી જાઉ મારે.
0: પછી જકલમાની આંખમાં આંસુ આવી ગયા. એમણે મંજુને બાવડેથી પકડીને ઉઠાડીને કહ્યું,
4: જા હવે નભાઈ, ના પાડે હું વળવાનું છે.
0: મંજુના ડુસકા ને બળદના નિશ્વાસ સિવાય બધું જ શાંત હતું. ફક્ત ભગત જાણે ભગવાન મોભારે ચડીને બેઠા હોય એમ ઊંચે જઈને બોલ્યા,
5: બેન મંજુ તો અણસમજુ છે એટલે રડે, બાકી હવ હવે હવ હવ ના કરમ ભોગવવાના છે. હા ભગવાન
0: કહીને ભગત રાજી થયા. એટલે લાગ્યું કે ભગવાને હા પાડી હોવી જોઈએ. મંજુએ રડતા રડતા જાદવ મામાને કહ્યું,
3: ભાઈ આજી ગાડું વાળી લે ને, પાછું વાળી એ ગાડું, તો માર બાપી ના સંગાડું પાછું વાળી લે.
1: જો મંજુડી, તારી ભાભી મરી જા ને તો હું બીજી કરું, પણ આ ગાડું પાછું તો ન વળે તો ન જ વળે.
0: પછી આખે રસ્તે મંજુએ જાદવ મામાને વતાવ્યા નહીં. જ્યારે અમે ડોક્ટર ખોખરના દવાખાને પહોંચ્યા ત્યારે ત્યાં દિનેશની મોટરસાયકલ પડી હતી. જાદવ મામાએ મને કહ્યું,
1: ભાણા જો હું તમાકુ લેતો આવું.
0: હા
1: તું અહીંયા જ રહેજે, સમજો.
0: હા મામા. ત્યાં જ એક રૂમમાંથી દિનેશ બહાર આવ્યો અને મંજુને એક ઓરડો બતાવીને કહ્યું,
6: અહીંયા આવી જા.
0: મંજુએ મને બે હાથથી સખત પકડી રાખ્યો. પાછળથી મંજુ બહાર આવી. મેં એમ પૂછ્યું કે મંજુ શું થયું, એટલે એ બોલી કે મેં આગળ પૂછ્યું પણ મંજુએ જવાબ ના આપ્યો, પણ રડ્યા જ કર્યું. થોડી વારમાં જાદવ મામા આવ્યા. એમણે મને પૂછ્યું,
1: શું થયું વાણા?
0: મેં કીધું કે દિનેશ તો જતો રહ્યો અને મંજુ તો રોયા જ કરે છે.
1: ઠીક, કાંઈ વાંધો નહીં, આવો જલ્દી, નકર ફિલ્મનું મોડું થાય.
0: પાછા ફરતા આખે રસ્તે મંજુ રડતી રહી. ઘેર પહોંચ્યા ત્યારે બધા પૂછવા માંડ્યા,
7: શું થયું, શું થયું, ત્યાં શું થયું?
0: જાદવ મામા કે,
1: દિનેશ કુમાર તો હું આવું એ પેલા જ નીકળી ગયા ને મંજુ જુઓ ની રોયા જ કરે.
0: બીજે દિવસે સવારના 10 વાગે જાદવ મામા શ્રીફળ અને પેંડાનું પડીકું લઈને બજારેથી ઘરે આવ્યા અને સમાચાર આપ્યા કે
1: રતિભાઈ લગ્ન મોકલવાનું કેવરાવ્યું છે.
0: પછી નાળિયેર લઈને મંજુ રસોડામાં નીચે ઘાલીને બેઠેલી ત્યાં જઈ ત્યાં ગયા ને કહ્યું,
1: લાવા નાળિયેર મંજુને માથામાં ફોડીએ. આમ તો બધી બાયુને માથામાં ફોડવું જોઈએ. બાળા ભેગા થઈ ડીડીયા રમણ કરતા હતા.
0: પછી તો વાઘજી બાપા ને રામજી હતા, બધાય વારાફરતી રસોડામાં આવીને બાયુને ઠપકો આપી ગયા.
2: કાંઈ અક્કલ જ નહીં, જો તમારા પગલે હાલ્યા હોત તો ફજે તો થાત ના આખા સમાજ.
0: છેલ્લે સૌજી હતા પણ આવીને ઠપકો આપી ગયા.
1: કાંઈક પ્રશ્ન ઉભો થાય એટલે અક્કલ થી કામ લેવાય. કઈ પાણી હમુ જોઈ ગાળ્યું બોલવાનો મને, સમજ્યા? પણ તમારી આગળ દાપણ ની વાતું કરીએ તો શું ને ન કરીએ તો શું? હા પથ્થર પર પાણી જ છે, માળા હળા

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
0: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણા આ શોમાં મરી સાહેબ વિશે અને એમના જીવન વિશે વાત કરવાના હતા. લાસ્ટ ટાઈમ આપણે એમના વિશે ઘણું બધું એવું જાણ્યું જે આપણને ખબર જ નહોતી. જીબુકમાંથી એમના જીવનના થોડા ઘણા અંશ હું તમારી સમક્ષ પ્રગટ કરું છું. એ બુક લખેલ છે રઈસ મણિયાર દ્વારા અને બુકનું નામ છે મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ. આજે પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણીશું, સાથે સાથે એમની ઉત્તમ ગઝલો તો જોડે હશે જ. તો ચાલો શરૂઆત કરીએ. લાસ્ટ ટોકમાં આપણે જોયેલું કે મરીઝ સાહેબને શરાબની એવી લત લાગેલી કે જ્યારે ધર્મગુરુઓને એમની જરૂર પડતી તો એમને શોધવા માટે એ લોકોએ શરાબના પીઠાઓમાં રખડવું પડતું. મરીઝ સાહેબની શરાબખોરીની શરૂઆત એમની યુવાનીની શરૂઆતમાં જ થઈ ગઈ હતી. આ શરાબખોરીને કારણે જ કારકિર્દીમાં તેઓ અસ્થિર રહ્યા. અખબારમાં તેઓ છેલ્લો ખૂણો નામની દૈનિક કોલમ યુવાનીના દિવસોમાં લખતા. પરંતુ શ્રી ચંદ્રકાંત પુરોહિતના જણાવ્યા મુજબ તેઓ પ્રેસ પર ખૂબ મોડી રાત્રે આવતા અને અડધા દિવસોએ તો કંઈ કામ કરી શકે એવી હાલતમાં નહોતા રહેતા. તેમના ભાગનું કામ શ્રી પુરોહિત જેવા મિત્રો પ્રેમપૂર્વક

પૂરું કરી આપતા. તેમની છેલ્લો ખૂણો કોલમ ખૂબ લોકપ્રિય હતી. શ્રી કાબિલ ડેડાવણી પાસેથી છેલ્લો ખૂણોનો એક ફકરો વાંચવા મળ્યો. શીર્ષક હતું મિત્રતાના મૃત્યુ પર. મરીઝ લખે છે, જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેના મા બાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ એક સરખી રીતે નિષ્ફળ નીવડી છે. પત્રકાર તરીકે મરીઝને મોહમ્મદ અલી જીનાની મુલાકાત લેવાની પણ તક મળી હતી. પત્રકારત્વના ક્ષેત્રમાં તેઓ ટકી શક્યા હોત તો એમની જીવનકથા અલગ જ હોત. એમની ગઝલો વેચવી પડી ન હોત, સ્વમાન અને ખુમારીથી તેઓ જીવન પૂરું કરી શક્યા હોત, પરંતુ શરાબે એમના વ્યક્તિત્વનો ભોગ લીધો. તેઓ મુખ્યત્વે દેશી શરાબ પીતા. વિદેશી શરાબોમાં એમને મજા નહોતી આવતી. શરૂઆતમાં 8 આના એટલે કે 50 પૈસાનો દેશી દારૂ એ એમનો રોજનો ક્રમ હતો. આમ તો શરાબ પાન માટે સાંજનો સમય નિશ્ચિત હતો, પરંતુ કોઈ વાર સવારની શરૂઆત ચાને બદલે શરાબથી થતી. જીવનના અંતિમ વર્ષોમાં સુરતમાં યોજાયેલ એક ખાનગી કાર્યક્રમમાં મોંઘા વિદેશ શરાબની મહેફિલ હતી અને મરીઝનું ગઝલ પઠન હતું, પરંતુ કાર્યક્રમની જમાવટ થતી ન હતી. 1.5 કલાક સંકોચ અનુભવ્યા બાદ મરીઝે જાહેર કર્યું કે દેશી શરાબ મંગાવવામાં આવે તો જ કંઈ આગળ વાત થાય. મરીઝની ઈચ્છા પૂરી કરવામાં આવી અને પછી મરીઝે 4 કલાક કાર્યક્રમની જમાવટ કરી. આગળ પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણીશું. આ નાનકડા બ્રેક પછી ફરીથી મળીશું. ઓનલી ઓન રેડિયો પાલમપુર 90.4 FM પર.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM પાલનપુરનો અવાજ. આપણે વાત કરી રહ્યા હતા મરીઝ સાહેબની અસ્તિત્વ અને વ્યક્તિત્વ. મરીઝ સાહેબે જાહેર કર્યું કે શરાબ દેશી મંગાવવામાં આવે તો જ કંઈ આગળ વાત થાય, પછી તો શું. મરીઝ સાહેબની ઈચ્છા પૂરી કરવામાં આવી

અને મરી સાહેબે 4 કલાક કાર્યક્રમની જમાવટ કરી. મરી સાહેબના પુત્ર મોસીનભાઈએ એકવાર મરી સાહેબને ઘરમાં જ શરાબ પીવા સમજાવ્યા. શરાબ પીવા બહાર જવા દેવાને બદલે ઘરમાં જ શરાબની વ્યવસ્થા કરી આપી. મરી સાહેબે થોડા દિવસ એ ક્રમ સાચવ્યો, પણ પછી એવું કરવા માંડ્યું કે ઘરમાં પુત્ર તરફથી આપતી સગવડનો લાભ લેવાનું ચાલુ રાખ્યું. વિશેષ લાભ માટે બહાર પીઠાઓમાં જવાનું પણ શરૂ કરી દીધું. મોસીનભાઈએ એમનો પ્રયોગ પડતો મૂકવો પડ્યો. શરાબ પીવા માટે એમને માત્ર 8 આનાની જરૂર રહેતી. આ 8 આના માટે શું કમાવું? મિત્રો પાસેથી અથવા કુટુંબીજનો પાસેથી 8 આના મળી રહેતા. મરીઝના અનેક મિત્રોએ સમર્થન આપ્યું કે તેઓ મરીઝને વારંવાર શરાબ માટેના 8 આના આપતા. મરીઝ એમના કુટુંબીજનો પાસેથી પણ 8 આનાની ગ્રાન્ટ વારંવાર લેતા. અમે નહીં આપીએ તો કોઈ બીજા પાસેથી માંગશે, એવા વિચારથી કુટુંબીજનો 8 આના આપી દેતા. આ 8 આના સાથે જોડાયેલો એક રમૂજી પ્રસંગ મરીઝના બહેન ફાતિમા બહેન પાસેથી સાંભળવા મળ્યો. એકવાર સુરતમાં સમૃદ્ધિ હોલમાં મરીઝ સાહેબનો કાર્યક્રમ હતો. મરીઝ સાહેબે વહેલા પહોંચી ગયા હતા. આયોજકો હજી બીજી તૈયારીઓમાં હતા. મરીઝ સમૃદ્ધિ હોલમાં છેલ્લી લાઇનમાં પોતાની ઓળખ આપ્યા વગર ફાતિમા બહેન સાથે બેઠા હતા. કેટલાક ચાહકોએ એમને ઓળખી કાઢ્યા. તેઓ ઓટોગ્રાફ માટે એમને ઘેરી વળ્યા. મરીઝે ફાતિમા બહેનને મજાકમાં પૂછ્યું, ઓટોગ્રાફ બદલ 8 આના માંગું? દેશી દારૂ મોંઘો થયો, 8 આને બદલે હવે 2 અને 4 રૂપિયા થયા. પરંતુ મરીઝ સાહેબનું શરાબ પાન યથાવત રહ્યું. જીગર મુરાદાબાદીનો એક શેર જુઓ. સબકો મારા જીગર કે શેરોને, સબકો મારા જીગર કે શેરોને, ઓર જીગર કો શરાબ ને મારા. આ શેર મરીઝ ઉપર બંધ બેસતો આવે છે. મરીઝે જીવનમાં ઘણી વાર શરાબ છોડી દીધો હોત, પરંતુ કદી પણ 15 દિવસથી વધુ લાંબો સમય એમની પ્રતિજ્ઞા ટકી જ નહીં. અન્યથા બિનજવાબદાર એવા મરીઝ કુટુંબમાં માંદગી કે અન્ય કોઈ મુશ્કેલીના સમયે જવાબદાર વ્યક્તિ બની જતા, પરંતુ સંકટ ટળતા ફરી પાછો એ જ ક્રમ શરૂ થઈ જતો. આપણે આગળ મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણવાનું છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.4 FM સાથે.

તમે જોડાયેલા છો રેડિયો પાલમપુર 90.4 FM સાથે. હું છું આરજે અંજલી અને આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ બાય રઈસ મણિયાર. આપણે શેર સાંભળ્યો જે જીગર મુરાદાબાદીએ લખ્યો હતો. સબકો મારા જીગર કે શેરોને, સબકો મારા જીગર કે શેરોને, ઓર જીગર કો શરાબ ને મારા. એમને ભોજનમાં ગરમ અને તીખું ભોજન આરોગવાની આદત હતી. મસૂરની દાળ એમને વિશેષ પસંદ હતી. મિષ્ટાનમાં ગુલાબજાંબુ એમને પ્રિય હતા. ફળોમાં કેરી જમરૂક એમને ભાવતા. ભોજન સાથે કચુંબરનો તેઓ અચૂક આગ્રહ રાખતા. પોતાની અનિયમિત આવકમાંથી જે પ્રકારનું ભોજન મળી રહે એનાથી એમને સંતોષ રહેતો. 1971માં પહેલા મરીઝ પાયધુની ખાતે રહેતા હતા. મરીઝના લગ્ન 1946ની સાલમાં થયા. લગ્ન પછી બીજા જ વર્ષે એટલે કે 1947માં મોટા પુત્ર મોસીનનો જન્મ થયો. 1952માં પુત્રી લુલુઆનો જન્મ થયો. મરીઝના જીવનનો મોટો હિસ્સો પાયધુની ખાતે તવા લેનમાં આવેલી કુપર બિલ્ડિંગમાં પસાર થયો. આ બિલ્ડિંગમાં ચોથા માળે મરીઝનો સંસાર 1971 સુધી ચાલ્યો. મરીઝના મોટા ભાઈ શેખાદમભાઈ, જેઓ વોલ્ટાસ કંપનીમાં નોકરી કરતા હતા, એમને બે રૂમ સામસામે ભાડે રાખ્યા, જેમાંથી મોટો રૂમ તેઓ વાપરતા અને નાના રૂમમાં ચાર વ્યક્તિઓનો બનેલો મરીઝ પરિવાર વસતો. મરીઝના સંતાનોનું બાળપણ પણ અહીં જ પસાર થયું. એમને યુવાનીના ઉંમરે પણ પગ અહીં જ મૂક્યો. મરીઝના આર્થિક બેહાલીના ખરાબમાં ખરાબ દિવસો અહીં જ પસાર થયા અને અહીં છેલ્લા દિવસોમાં ધીમે ધીમે એમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. અઘરનું ભાડું, લાઇટ બિલ વગેરે મરીઝના મોટા ભાઈ ભરતા. મરીઝની કોઈ નિયત નોકરી તો નહોતી જ, તેથી ફ્રીલાન્સ પત્રકારત્વ, છૂટા છવાયા મુશાયરાઓ અને ગઝલોના વેચાણમાંથી થતી આવકનો એક હિસ્સો શરાબ પાનમાં વપરાતો અને બાકીના હિસ્સામાંથી બાળકોની સ્કૂલ ફી, યુનિફોર્મ વગેરે આપતા. મોસીનભાઈએ એ દિવસો યાદ કરતા કહે છે, મારા પિતાને બિન જવાબદાર પિતા કહી પણ શકાય અને ન પણ કહી શકાય. નિયમિત નોકરી ન હોવા છતાં કોઈ પણ રીતે અમારા માટે સ્કૂલ ફી, ચોપડા વગેરેની વ્યવસ્થા કરી દેતા. બાકીનું ધ્યાન મારા મમ્મી રાખતા. અમને બાળપણમાં મોજ શોખ કરવા નથી મળ્યા, એ સાચું, પરંતુ કશાકથી વંચિત રહી ગયાની લાગણી પણ નહોતી. એકંદરે અમારું કુટુંબ સંતોષી હતું. આગળ મરીઝ વિશે હજુ ઘણું બધું બાકી છે, તમે ક્યાંય જતા નહીં. સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હું છું આરજે અંજલિ. મરીસ પિતા તરીકે તો ખૂબ પ્રેમાળ રહ્યા. મોટી ઉંમર સુધી બંને સંતાનો સાથે મૈત્રીસભર સંબંધો એમને જાળવ્યા હતા. મોસીનભાઈ જણાવે છે કે શરાબના નશામાં કદી એમણે બૂમબરાડા પાડ્યા હોય, મારપીટ કરી હોય એવું યાદ નથી. અમારી સાથે કે મમ્મીની સાથે કદી પણ ઉગ્રતાપૂર્વક વર્તન કર્યું નથી. નશાની હાલતમાં કદી કંઈ બોલાયું હોય તો બીજા દિવસે સામે ચાલીને માફી માંગવા આવે. પોતાની ભૂલ હોય તો તરત અમારી પણ માફી માંગે. એમની દીકરી લુલવા કહે છે કે પિતાજીને વાંચનનો બહુ શોખ. માત્ર બે ચોપડી ભણેલા હોવા છતાં આપમેળે ને આપમેળે અંગ્રેજી શીખ્યા. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ જેવા ક્લાસિક અંગ્રેજીમાં એમણે વાંચ્યા અને એમને પણ વંચાવ્યા. ટોલ્સટોયના એ ચાહક હતા. ડોક્ટર રાધાકૃષ્ણના પુસ્તકો તેઓ વાંચતા. ડિક્શનરી હંમેશા હાથ વગી રાખતા. અમને બંને સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા. એટલું જ નહીં, જરૂર પડે ત્યારે અમને બંનેને માર્ગદર્શન આપી શકે તેટલું સારું અંગ્રેજી તેઓ જાણતા હતા. અમારા પિતા કરતા તેઓ મિત્ર જેવા વિશેષ હતા. અમારી ગમે તે સમસ્યા એમની સાથે અમે ચર્ચી શકતા. પોતે ધર્મ વિમુખ હોવા છતાં કુટુંબીજનોના ધર્માચરણની આડે તેઓ આવતા નહોતા. દીકરી લલુઆને તો એમણે જાતે કુરાન અર્થ સાથે શીખવ્યું હતું. વસ્ત્ર પરિધાન બાબતે એની કોઈ ખાસ પસંદગી નહોતી. સફેદ પેન્ટ અને સફેદ ખુલ્લું શર્ટ એ એમનો માનીતો પોશાક. આંખો પર ચશ્મા, ખિસ્સામાં ચાર મિનાર સિગારેટનું પેકેટ, દિવસમાં 8-10 સિગરેટ તેઓ પીતા. સિગરેટના ખાલી ખોખાને ફાડીને તેની અંદરની બાજુએ તેઓ ગઝલ લખતા. તેમની ઘણી ખરી ગઝલો આ રીતે સિગરેટના ખોખા પર લખાઈ હશે. પોતાની ગઝલોને સાચવીને રાખવાની બાબતે બેદરકારી વિશે જનાબ જલન માત્રી નોંધે છે. એકવાર ભીંડી બજારમાં ભેટો થઈ જતા મેં એમને એક શેર સંભળાવ્યો. શેર કંઈક આવો હતો: આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા, આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા, ખબર પડે છે મને જિંદગી વિતાવું છું. ખુશ થઈ ગયા એ આ સાંભળીને. ખૂબ દાદ આપી મને અભિનંદન આપવા લાગ્યા. મેં કહ્યું, આ શેર મારો નથી, તમારો છે. મારો શેર છે? મને તો યાદ જ નથી. થોભ, હું જરા લખી લઉં. કહી એમને શેર ટપકાવી દીધો. હજુ તો મરી સાહેબના જીવનનું ઘણું બધું બાકી છે જે આપણે સાંભળવાનું છે. તમે ક્યાંય જતા નહીં. સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલિ.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ. લખવા માટે કોઈ ખાસ પરિસ્થિતિ કે ખાસ સગવડની અમને જરૂર નથી પડતી. જ્યાં મન ફાવે ત્યાં લખવા બેસી જાય. ઇન્ડી પેનથી લખતા, ગઝલ સૌ પ્રથમ ઉર્દૂ લિપિમાં લખતા, ત્યારબાદ ડાયરીમાં ઉતારતી વખતે ગુજરાતીમાં લખતા. ગઝલો ડાયરીમાં ઉતારવા બાબતે બેદરકાર. ઘણીવાર છૂટા કાગળિયામાં લખેલી ગઝલો ખોવાઈ જાય. ઘણીવાર તો લખાયેલી ગઝલ ખોવાઈ ગયા પછી માત્ર યાદશક્તિના બળે જ ડાયરીમાં ઉતારે. અમુક શેર યાદ રહેતા હોય, અમુક ભૂલી જવાય. શીઘ્ર કવિ હોવાથી ગમે ત્યારે ગમે ત્યાં શેર કહી નાખે. કેટલીક વાર તો આવી રીતે રચાયેલો શેર મિત્રોને આપી દે, લે તું લઈ લે, પૂરી કરી નાખજે ગઝલ. મિત્રોની ગઝલ સાંભળે, ઇસ્લાહ કરે, ઘણીવાર એવા ફેરફાર કરી આપે કે કોઈ નબળો કે સામાન્ય શેર ઉત્તમ બની જાય. એમના નિકટવર્તી વર્તુળના શાયરો શ્રી આસિમ રાંદેરી, ફક્ર માત્રી અને બદ્રી કાચવાલા સાથે એમની ગઝલ ગોષ્ઠી કલાકો સુધી ચાલતી. ક્યારેક ગઝલનો મૂળ ન હોય તો આ મિત્રો સાથે શતરંજની બાજી ચાલતી. મરીઝની પાયધૂનીની નાનકડી રૂમમાં આ મિત્રો કલાકો સુધી શતરંજ રમતા અને સોના બહેન એમને જમવા બોલાવી બોલાવી થાકતા. પરંતુ શતરંજની રમત એમ કંઈ પૂરી થાય? હજુ તો મરી સાહેબના જીવનનું ઘણું બધું બાકી છે જે આપણે સાંભળવાનું છે. તમે ક્યાંય જતા નહીં. સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલી.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ, રિટન બાય રઈસ મણિયાર. 1971 સાલમાં મરીઝ પાય ધોનીની એ ભાડાની રૂમ ત્યજીને કુલ્લા ખાતે ન્યૂ મિલ રોડ પર આવેલ રાહત એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા. વન રૂમ કિચનનો ફ્લેટ 13,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. એમાંથી થોડી રકમ એમના સન્માન સમારંભ નિમિત્તે એકત્ર કરવામાં આવી હતી. બાકીની રકમ મોટા ભાઈ શેખાદમભાઈ તરફથી મળી હતી. 1971 થયેલ સન્માનમાં કહેવાય છે કે રકમ તો સારી એવી એકઠી થઈ હતી, પરંતુ આયોજકો પૈકી કોઈ પૈસા ગપચાવી ગયું અને મરીઝને ભાગે નાનકડી રકમ જ આવી. મરીઝે કહેવું પડ્યું, આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા. 1968 વર્ષમાં મોસીનભાઈ 21 વર્ષની ઉંમરે બેંકમાં નોકરીએ લાગ્યા. લલુઆ યાદ કરી જણાવે છે, મોસીનભાઈના પહેલા પગારમાંથી ઘરમાં પંખો એટલે કે ટેબલ ફેન આવ્યું. આર્થિક વિટંબણાઓ હળવી થવા માંડી. મરીઝના પિતાજી સુરતની મદ્રસા તૈયબિયા સ્કૂલમાં શિક્ષક હતા. મેં મોસીનભાઈને પૂછ્યું, એવું તે શું હતું કે મરીઝ સાહેબને બાલ્યાવસ્થામાં જ નોકરી કરવા માટે સુરત છોડી મુંબઈ આવવું પડ્યું? એમને પિતાજી સામે કંઈ ફરિયાદો હતી? મોસીનભાઈએ જવાબ વાળ્યો, મરીઝ સાહેબને પિતાજી સામે કોઈ ફરિયાદ ન હતી. હસતા હસતા, આ પિતાજીને મરીઝ સામે ઘણી ફરિયાદો હતી. મુંબઈ સ્થાયી થયા પછી મરીઝ ભાગ્યે જ પિતાજીને મળવા સુરત જતા. ઉપરાંત શરાબખોરી અને આજીવિકાની અસ્થિરતા, આ બે કારણો એમના પિતા

નારાજ રાખવા માટે પૂરતા હતા. મરીઝના પિતાજીએ જીવનના છેલ્લા 10 વર્ષ મુંબઈમાં વિતાવ્યા. 1969ના વર્ષમાં મરીઝના ઘરે મુંબઈમાં જ તેઓ અવસાન પામ્યા. આ સમયગાળામાં મરીઝે પિતાજીની ખૂબ સેવા કરી. 1976ના વર્ષમાં સોનાબહેનના ભાઈ અને મમ્મી રાહત એપાર્ટમેન્ટમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવા આવ્યા અને સોનાબહેનના મમ્મીના અવસાન બાદ એ ફ્લેટ પણ મરીઝ સાહેબને મળ્યો. છેલ્લા વર્ષોમાં મુસાઈરાઓ નિમિત્તે થતી આવક વધી. 1981માં મરીઝ સાહેબનું શ્રી જયવર્ધન તખ્તાવાળાના પ્રયાસોથી સન્માન થયું. એમને 71,000 રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી. આર્થિક હાલત સુધરતી ગઈ, તેમ તેમ શારીરિક હાલત કથળતી ગઈ. જીવનના છેલ્લા 2 દાયકા દરમિયાન મરીઝ સાહેબે 2 વાર ટીબીની બીમારીનો ભોગ બન્યા. આગળ પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે જાણીશું. તમે જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હું છું આરજે અંજલી અને આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ, રિટન બાય રઈશ મણિયાર. જીવનના છેલ્લા બે દાયકા દરમિયાન મરીઝ સાહેબ બે વાર ટીબીની બીમારીનો ભોગ બન્યા. એમના મૃત્યુના બે મહિના પહેલા કવિ શ્રી આસિમ રાંદેરીને લખેલા પત્રમાં એમણે લખ્યું, હવે માત્ર શરીરના જરૂર પૂરતા જ આંદોલનો છે, ચૈતન્ય નથી, ખૂબ જ થાકી ગયું. દસેક દિવસ પછી

મુશાયરા નિમિત્તે સુરત આવ્યા તો ખૂબ બીમાર થઈ ગયા. ડોક્ટર રાજેન્દ્ર દેસાઈની ક્લિનિકમાં દાખલ કરી ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા. પોતાની જિંદગીનો રસ પૂરો થઈ ગયો હોવાની, જામ ખાલી થઈ ગયો હોવાની એમને પ્રતીતિ થઈ ચૂકી હતી. પોતાના મરણ પછી દિલાસા રૂપે આવેલ પત્રોનો આભાર માનવા માટેનું લખાણ પહેલેથી જ એમણે લખીને તૈયાર રાખ્યું હતું. મરણના થોડા દિવસ પહેલા શ્રી જયવદનભાઈ તખ્તાવાલાને કહ્યું. જયવદનભાઈ બોલ્યું, ચાલ્યું માફ, હવે તબિયત સારી રહેતી નથી. 1983 ઓક્ટોબર મહિનાની એક સવારે કુલ્લામાં પોતાના નિવાસ સ્થાન પાસે પૂરપાટ દોડતી આવતી રિક્ષાથી પોતાની જાતને બચાવવા મરીઝ ઝડપભેર ખસવા ગયા. એક ફેંકી દેવાયેલા ચિત્રામાં એમનો પગ ભેરવાયો, તેઓ લપસી પડ્યા. એમનું થાપાનું હાડકું ભાગી ગયું. ઇલાજ માટે ઘાટકોપર હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટર મહેતાએ એમનું ઓપરેશન કર્યું. ઓપરેશન પહેલાં મરીઝ સાહેબ સ્વસ્થ હતા. ડૉક્ટર મહેતા સાથે વાતો પણ કરી, એમને એક શેર પણ સંભળાવ્યું. કોઈ તકલીફ વગર ઓપરેશન પાર પડ્યું. પરંતુ ઓપરેશન થયાના 2 કલાક પછી અચાનક એમની તબિયત બગડી. કોઈ કશું વિચારી શકે તે પહેલાં મોસિન આઈ એમ ગોઈંગ આટલા શબ્દો ઉચ્ચારી એમની ચીર વિદાય લીધી. 1983 19 ઓક્ટોબરનો એ દિવસ હતો. બપોરના 2 વાગ્યાનો સમય હતો. ગુજરાતી ગઝલના સર્વકાલીન મહાન શાયર મરીઝના મોં પર એક અજબ નિરાંત વર્તાતી હતી. જાણે તેઓ બોલી રહ્યા હતા, દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી જો પાછો ફર્યો લે.

સર્જકની જીવન કથા એના સર્જનોને સમજવા માટે જે રીતે મદદરૂપ થઈ શકે એ જ રીતે સર્જકના સર્જનો એના જીવનને સમજવામાં પણ મદદરૂપ થઈ શકે. જે રીતે આપણે મરી સાહેબના જીવનના ઘણા બધા અંશો, પ્રસંગો અને પાત્રો વિશે જાણ્યું, એમના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ વિશે જાણી જેનાથી આપણને થોડો ઘણો અંદાજો આવી ગયો હશે કે એમની ગઝલો એમના જીવનમાં બનેલી ઘટનાઓને અનુરૂપ હોઈ શકે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું કોઈ શાયર, ગઝલકાર યા કવિજ્ઞના જીવનના થોડા ઘણા અંશો તમારી સાથે શેર કરવા માટે. ત્યાં સુધી બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હવે તો રેડિયો પાલનપુરની એપ્લિકેશન પણ આવી ગઈ છે. પ્લે સ્ટોરમાંથી યા તમે એપલ યુઝર હોય તો આઈટ્યુન્સમાંથી ડાઉનલોડ કરી શકો છો. તમારા ફીડબેક્સ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ લાઈક ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અને વોટ્સઅપમાં મોકલી શકો છો. અમારો વોટ્સઅપ નંબર છે 9512966888 9512966888. તમારા ફીડબેક્સ અમારી માટે ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: पालनपुर।
1: Thank you.

0: गया।
1: बापु आपने वंदन। आज अमे वार्ताओनू वाचिकम करवाना छे, कारण के आपणे वार्ता विशे वात करीए छे तो थोड़ा वार्ताना इतिहासमां जईए। ए पहेला एक नानकडी वार्ता, एक मिनिटनी वार्ता। ધર્મિષ્ઠાબેન એક દેવીના મંદિરમાં ગયા, મંદિરમાં જઈને દેવી સામે હાથ જોડ્યા, કીધું માં હું અને કોકિલાબેન બંને તારી પાસે પ્રાર્થના કરવા માટે આવેલા, પગ પાળા આવેલા। તે કોકિલાબેનની વાત માની, મારી વાત કેમ ના માની। માં પ્રગટ થયા કે દીકરા, કોકિલાબેને મારી પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી અને તમે મારી પાસે પુત્ર પ્રાપ્તિ। દેવીના મંદિરમાં આવ્યા છો, દેવીનો અસ્વીકાર કરો છો, દેવી કેવી રીતે પ્રસન્ન થાય। ભાર્ગવે અમને રેડરાસમાં એક બહુ સરસ ગરબો આપ્યો હતો, ઉમરાવાળી રીજે તો ડુંગરા વાળી રીજે। ઘરની લક્ષ્મીને જો તમે માન ના આપી શકો તો દેરામાં બેઠેલી લક્ષ્મી જે છે એ ક્યારેય તમારી પર પ્રસન્ન થઈ શકે એવું બને નહીં। આ વાર્તા, આ નાનકડી વાર્તા આખા સમાજને બદલી શકે એવી તાકાત ધરાવતી હોય તો આ વાર્તાઓ અત્યારે આપણી આસપાસથી ક્યાં છે, આપણી આસપાસ છે કે નથી? જે દાદા દાદી કહેતા હતા એ જ વાર્તા છે, જે અમે મંચ પરથી કહીશું શું એ જ વાર્તા છે? તમે ગૂગલ ઉપર જઈને કોક વાર લખજો હુ સ્ટાર્ટેડ સ્ટોરીઝ, તો ગૂગલ તમને જવાબમાં કહેશે સ્નેપચેટ। ગૂગલ વિલ સે 2013માં સ્નેપચેટે સ્ટોરીઝની શરૂઆત કરી, પણ સાચે વાર્તાની શરૂઆત ક્યારે થઈ? 30,000 વર્ષ પહેલા મૂળિયા છે વાર્તા। 30,000 વર્ષ પહેલા ફ્રાન્સમાં એક કેવ મળ્યા, શોબિટ કેવ્સ એને કહેવાય છે, અત્યારે પણ આ કેવ્સ છે, અને એની અંદર સૌથી પહેલા ભીત ચિત્રો મળી આવે છે જેમાં એક બાઇસનનું ચિત્ર છે। એ ચિત્રો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે આજે કોઈ પણ દેશના કોઈ પણ લોકો કોઈ પણ ભાષા જાણતા હોય પણ એ ચિત્ર જુએ તો સમજી શકે કે આ સર્વાઈવલનું ચિત્ર છે। માણસે

0: આત્મહત્યા કેમ કહેવાની શરૂઆત કરી, કારણ કે એને બીજા માણસને કહેવું હતું કે તારે ટકી રહેવા માટે પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરવું. આ પહેલું કમ્યુનિકેશન જે આપણે વાર્તાથી શરૂ કર્યું, અને પછી તો જેમ જેમ સાઉન્ડ આવ્યો, સાઉન્ડમાંથી શબ્દ બોલી આવી, બોલીમાંથી ભાષા આવી, ભાષામાંથી આપણે ઓરલ ટ્રેડિશનમાં એકબીજાને વાર્તાઓ કહેવા માંડ્યા, અને ઓરલ ટ્રેડિશનમાંથી અક્ષરો આવ્યા, અક્ષરો આવ્યા અને પછી છપાતા ગયા, છપાતા ગયા પછી રેકોર્ડ થતા ગયા, અને રેકોર્ડ થતા ગયા પછી એના વિડીયો બનતા ગયા. એટલે અત્યારે આપણી પાસે સ્ટોરીઝ જે છે એ રીલ્સમાં છે, વિડીયોમાં છે, બોલાયેલી વાર્તા જે છે એ બ્લોગ બની જાય છે. વિડીયો એટલે વિઝ્યુઅલાઇઝ જે તમે વાર્તા કરી શકો એ વિડીયોઝ ને રીલ્સ બની જાય છે. તમારી પાસે અત્યારે વાર્તાઓ દરેક જગ્યાએ છે, એડવર્ટીઝમેન્ટથી લઈ અને ઘરે બાળકો જે વિડીયો ગેમ રમે છે એની અંદર પણ વાર્તા છે. પણ આ વાર્તાઓ જે છે એ હવે કેમ કહેવાય છે? મોટા ભાગની વાર્તા જે છે એ તમને કોઈ ને કોઈ પ્રોડક્ટ વેચવા માટે કહેવાય છે. જેમ્સ બોન્ડની પિક્ચર જોવા માટે આપણે જઈએ ત્યારે આપણે ટિકિટ ખર્ચીને જઈએ છીએ, પૈસા આપીને જઈએ છીએ. બહાર નીકળ્યા પછી એવી ફિલિંગ આવે છે કે થોડો મારામાં પણ જેમ્સ બોન્ડ છે. અને પછી જો ઘડિયાળના શોરૂમમાં ગયા ને ઓમેગાની ઘડિયાળ જોઈ અને ખરીદીને જો હાથમાં પહેરી લીધી તો બહાર નીકળ્યા પછી હવે વધારે જેમ્સ બોન્ડ બન્યાની ફિલિંગ આવે છે. તો એવી વાર્તાઓ છે કે જે કંઈ તમારી પાસેથી લેવા માટે નહીં, તમને આપવા માટે કહેવાય છે. છેલ્લા આટલા વર્ષોથી બાપુ જે કરે છે એવી વાર્તા છે, જે સમાજને આપવા માટે થઈ રહી છે. સમાજને આપવા માટે જે વાર્તાઓ થઈ હોય એવી કેટલીક વાર્તાઓના એક્ઝામ્પલ્સ આવનારા સમયમાં હું આપવાની છું. આજે અમે તમારી પાસે 5 વાર્તાઓ વાંચવાના છીએ, જેમાંની સૌથી પહેલી વાર્તાની શરૂઆત કરીએ. અહીંયા બધા જ લોકો અલગ અલગ પાત્રો ભજવશે, કેટલીક વાર વધુ પાત્રો પણ ભજવશે. ગુજરાતીની સૌથી પહેલી વાર્તા, ગોકળજીનો વેલો, લેખક ઘનશ્યામ દેસાઈ.
1: મારા દાદાના દાદાનું ગોકળજી, બહુ રંગીલા, મનમોજી, ખીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે ગોકળજીને હમસતા હમસતા આખો દાડો ઊંડા નિશાસા નાખીને હે હરે તું કરે તે ખરી એમ બોલવાની આદત હતી. ગામના એ નગર શેઠ, દરબારમાં રાજા વજયસિંહજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે પાગણમાં ફસલ તૈયાર થઈ જાય ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાડા જે ગાડા ભરી ભરીને અનાજ લઈને આવે તે 2 માઇલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ. ગામને દરવાજે એમણે બંધાવેલી ગોકળજીની વાવ હજી મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે. હવે અમારા વડદાદા ગોકળજીને સંતાન સુખસાર, કુલ 7 બાળકો, મરી ગયા કેટલા તે જાણ્યામાં નથી. પણ મારા જટી દાદી બીજી વારના હતા. તે રંગે અત્યંત શ્યામ, સ્વભાવે કર્કશ અને હાડે મજબૂત. હવે આ જટી દાદી આગળ ગોકળજીનું બહુ ચાલતું નહીં, એટલે જટી દાદી સાથે ઝઘડો થાય ત્યારે ઉમરા આગળ ગોકળજી ત્રાસીને લમણે હાથ થઈને બેસા રહેતા અને ઊંડા નિશાસા નાખતા, ક્યારેક જોડા અને પાઘડી પહેરીને બજારમાં ચાલ્યા જતા. એમના 7 બાળકોમાં બીજા નંબરના ઉદ્ધવજીને 4 નંબરના કાશીભાઈ જટી દાદી ઉપર ઉતરેલા. તે પણ રંગે શ્યામ ના, કાળા અને ગુંચળા ગુંચળા વાળવાળા હતા. ત્રીજા વલ્લભજી પાછા ગોરાને લેરી, જેમણે પછીથી સફેદ ચોફાડ માથે મોઢે ઓઢીને બારણે ગુપચુપ બેસીને નાદારી નોંધાવેલી અને બાપનું કેટલું ધન ફના ફાતિયા કરેલી. ઉદ્ધવજીને વળી 5 બાળકો, જોકે આમને આમ હું લંબાવીશ તો બધું ગૂંચવાઈ જશે. એથી આ 150 વર્ષના ગાળામાં ગોકળજીનો વેલો મારા સુધી કઈ રીતે વિસ્તર્યો એ બરાબર સમજી શકાય એ માટે અમારી વંશાવલી સમજાવું છું. તો પેલા થયા ગોકળજી, એના પછીની પેઢીમાં ધનાજી, ઉદ્ધવજી, વલ્લભજી, કાશીમાં, દલાલમાં અહીંયા ફૂદડી મૂકી, પછી મોરાજી ને લતાજી. હવે જેની નીચે ફૂદડી દોરી છે એ ગલાલમાં ને કૂતરું કરડી જવાથી ગળપણમાં અડકાયા થઈ ગયા હતા. એટલે ખાટલા સાથે દોરડાથી કસીને એમને બાંધ્યા ત્યારે વારે વારે ઉછાળા મારીને વિચિત્ર પ્રાણી જેવું કૂકાટ કર્યા કરતા. એમની આંખો ચકડ વકડ થતી, મોંમાંથી સફેદ ફીણ ફીણ બહાર આવતા, આખો દિવસ લાળ દદડ્યા કરે અને કૂતરાની જેમ જીભ બહાર કાઢીને હાંફ્યા કરતા. મારા ફોઈબા કહેતા કે ગલાલમાં જીભ પછી છેવટે જીભ વાટે થઈને બહાર નીકળતો. હવે એના પછીની પેઢીની વાત કરીએ તો મકનજી, ફૂદરડી મૂકવી, કંકુબા, વસંતજી, જાદવજી અને સંતોકબા. હવે આ મોટા કાકા મકનજી એ બહુ ચમત્કારી પુરુષ હતા. મૂળ તો એમ બનેલું કે વખાનો માર્યો એક તેલિયો રાજા એમને ત્યાં આવી ચડેલો. મકનજીએ એની ખૂબ આગતાસ વાગતા કરી

0: જતા જતા એવો મંત્ર શીખવાડી ગયો કે મકનજીમાં અદભુત શક્તિઓ આવી ગઈ. કહે છે કે એકવાર ઘરમાંથી જ તે અદૃશ્ય થઈ ગયેલા. ચારે બાજુએ ખૂબ શોધ કરી છેવટે એની મેળ જ આપોઆપે પ્રગટ્યા અને કહ્યું, હું તો બોલો જઈને આવ્યો. એમના ચહેરા પરની અલૌકિકતા જોઈને સૌ કોઈ એમને પૂજવા માંડ્યા. આજે લાલ ટીપકી વાળો લીલા રંગનો સાફો, કમળપત્ર જેવી લાંબી આંખો, હાલ પ્રદેશમાં ઊભી લીટીનું નીચેથી બાંધેલું લાલ તિલક અને હાથમાં પુસ્તક લઈને ફળ ફૂલાથી કોતરેલા બાજોટ સાથેની એમની છબી અમારા ઘરમાં લટકે છે. હવે એ પછીની પેઢીમાં માણેકબા, મહાસુખલાલ, ચીમનલાલ, શાંતિલાલ, ચંચીબા, જયંતિલાલ, એના પછીની પેઢીમાં હું. આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી, પણ કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડા ઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે. મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોડમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું ત્યારે ત્રાંબાના ખાલી ચરુઓ નીકળેલા જોઈને કરમ જ ફૂટેલું છે ત્યાં કોઈ શું કરે કહીને નસીબનું નાઈ નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર ગોરડી સાથે લગ્ન કરી ચોથી વારની વહુ સુવાળોમાં મરી ગઈ ત્યારે બાર ગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળીને ઘરેણા ગાંઠા લઈને ભાગી ગયેલી એટલે રડી રડીને રહેલા મહાસુખ કાકા, કે પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ગણિતમાં કૂતરી તો ગણિતમાં ઉંદરડી તો ગણિતમાં વાઘણ બનતા મારા બાપાના સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે. છતાંય આ 150 વર્ષ દરમિયાન ફૂલેલા ફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે જે મારા દાદાએ મને કહેલો. જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને વાત કહી હતી. તો એકવાર થયું એવું કે કોગળિયામાં ગોકળજીના વહુ ઝડપાઈ ગયા એટલે સ્મશાનમાંથી જ પાદરો એમનો વિવાહ કરીને સૌ ઘેર આવ્યા. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપરવાસે રહે. એ વખતે મકાનની બાંધણી એવી કે ઘરની વચ્ચે વાડો હોય અને એમાં થઈને પાણીની લીક જાય. અમસ્તા તો પાડોશીઓ ગંદુ પાણી ન નાખે એ માટે દરેક જણ પાડોશીની અને પોતાની મજિયારી ભીત આગળ નીકમાં પથરો મૂકી રાખે, ચોમાસામાં પથરો ઉઠાવી લે જેથી પાણી વહી જાય અને વાડામાં પાણી ભરાય નહીં. હવે એક વાર એવું બન્યું કે ચોમાસાને તો હજી વાર હતી અને છતાં રાતના પહેલા મોરમાં ઓચિંતો સખત વરસાદ તૂટી પડ્યો. થોડી વારમાં તો બધે પાણી પાણી થઈ ગયું. હવે ગોકળજીને મશરૂની બેવડી તળાઈમાં સુવાની ટેવ હોય, એમની પ્રકૃતિ સહેજ રંગીલી હતી એ કારણે હોય, યા તો સાંજના કોઈ તળેલી વાનગી જરા વધુ પ્રમાણમાં લેવાઈ ગઈ હોય, અને આ બધામાં એકધારા વરસાદનું સુરીલું સંગીત વાગ્યું હોય, ગમે તેમ ગોકળજીને જબરજસ્ત જોતું આવ્યું. પણ બાજુવાળા જાગી ગયા. એમણે જોયું તો પથરાને લઈને પાણી જતું નહોતું. ધીમે ધીમે વાડામાં પાણી ભરાઈ ગયા અને ઘરમાં આવવા માંડ્યા. ગોકળજીને ઉઠાડવા એમણે ઘણી મથામણ કરી, બારણા હચમચાવ્યા, બૂમાબૂમ કરી, સાંકળ ખટખટાવી, પણ ગોકળજી જાગ્યા નહીં. પાણી તો ધીમે ધીમે બીજા ત્રીજા અને પાંચમા ઘરમાં ભરાઈ ગયા. સૌ ગોકળજીના ઘર આગળ ભેગા થયા, બૂમરાણ મચાવ્યું, પણ વરસાદની રમઝટમાં એમનો અવાજ ગોકળજી સુધી પહોંચ્યો નહીં. આખરે કલાક એક પછી ગોકળજી જાગ્યા, બારણા ખોલ્યા અને પાડોશીઓ ઝઘડો કરવા માંડ્યા. ગુસ્સાના માર્યા સૌ ન બોલવાનું બોલ્યા. હજી ગોકળજી જરા ઊંઘમાં હતા, પણ પાંચમે ઘેર રહેતા એમના સસરાને
1: માળો હાળો ઊંઘણસી જે ઊંઘણસી ન કરો
0: આવું કંઈક બોલતા સાંભળ્યા. રાતના તો બધાને જેમ તેમ કરીને શાંત પડ્યા, પણ સવારના ઉઠીને એમણે વિવાહ ફોક કર્યો, પંચમાં દંડ ભરી દીધો અને બાજુના ગામમાં જઈને તેને તે જ દિવસે જટી દાદી સાથે વિવાહ કરી આવ્યા. જો આજથી 150 વર્ષ પહેલા એક રાતના કમોસમી વરસાદના ઝાપટા ન પડ્યા હોય, મશરૂની બેવડી તળાઈ, સેજ લહેરી પ્રકૃતિ, સાંજના આરોગેલી તળેલી વાનગી ને વરસાદનું સુરીલું સંગીત, આ બધાથી ગોકળજીને એકાદ જોકું ન આવ્યું હોત, એણે જલ્દી ઉઠીને પેલી નીકમાનો ઢેખાડો ઉઠાવી લીધો હોત અને પાંચમે ઘેર રહેતી કન્યા જોડે એમના લગ્ન થયા હોત, તો ઉપર કહેલા 150 વર્ષના વંશવેલાના રૂપરંગ જુદા જ હોત અને એમાં કદાચ હું નહીં હોત. હજી જયારે આછો આછો વરસાદ વરસતો હોય, મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં છું, ત્યારે ઘણી વાર મારા વડદાદાના ખભા ઉપર હાથ મૂકીને મિત્ર ભાવે કાકલુદી કરતો હોઉં એમ મારાથી મનોમન બોલી જવાય છે, ભલાદમી ઉઠાવી લેને પથરો.
2: બીજી એક મિનિટની વાત. એક બાળકે પોતાની સ્કૂલની અંદર નિબંધ લખ્યો. પરીક્ષા પૂરી થઈ, શિક્ષક પેપર ચેક કરતા હતા. એમણે જોયું કે બાળકે નિબંધની અંદર લખ્યું છે કે મારે ટીવી થવું છે. શિક્ષકને વિચાર આવ્યો કે બાળક આવું કેમ કહે છે. બાળકને બોલાવ્યો પાસે અને પૂછ્યું કે કેમ, શું થયું?

0: બાળક કહે છે કે મારા મા બાપ જ્યારે પણ ઘરે આવે છે ત્યારે સૌથી પહેલા એ ટીવી સામે જુએ છે, એ ટીવી સાથે બેસીને જમે છે, એ ટીવી સાથે સમય પસાર કરે છે. ટીવી પર શું આવે છે ને શું નહીં, ટીવી પર ધૂળ ચડી જાય તો એને બરાબર સાફ રાખે છે. મારે પણ ટીવી થવું છે જેથી મારા મા બાપ મને પણ એટલા જ પ્રેમથી જુએ જેટલા પ્રેમથી એ ટીવીને જુએ છે. આપણા ઘરમાં ક્યાંક એવા મા બાપ હશે અને ક્યાંક એવા બાળકો પણ હશે કે જ્યારે મા બાપ બિઝી છે ત્યારે બાળકોને મોબાઈલ આપી દેતા હોય. આવું એટલા માટે કરવું પડે છે કારણ કે આપણને એ વાર્તાઓ નથી આવડતી જે આપણે આપણા બાળકોને કહી અને બાળકોનો સમય જે છે એનો સદુપયોગ કરી શકીએ. જાવેદ અખ્તર અને ગુલઝાર સાહેબ બંને જણા એક વાર સાથે એક જગ્યાએ બેઠા હતા અને કોકે ઓડિયન્સમાંથી એવું કીધું કે હમકો એક સવાલ પૂછના હૈ આપસે, હમારે બચ્ચે પડતે નહીં હૈ તો હમ ક્યા કરે. એટલે ગુલઝાર સાહેબ એમને પૂછ્યું કે આપ ક્યા પડતે, કે નહીં નહીં હમારે બચ્ચે નહીં પડતે, મેં આપણે બચ્ચો કી બાત કરી કે હમારે બચ્ચે નહીં પડતે. એટલે જાવેદ સાહેબે કીધું કે ગુલઝાર સાહેબ વહી પૂછ રહે હૈ કે આપ ક્યા પડતે હૈ, હમ પડતે હૈ તો હમારે બચ્ચે ભી પડતે, અગર આપ નહીં પડતે તો આપકે બચ્ચે કેસે પડેંગે. એટલે આ ભલે મોટાઓની વાર્તાઓ છે ને ભલે આપણને બાળ વાર્તાઓ નથી મળી પણ મોટાઓ વાર્તા શીખશે તો બાળકો સુધી વાર્તા જશે અને મોટાઓ જો ગુજરાતી ભાષા પોતે શીખશે તો બાળકોને ગુજરાતી ભાષામાં વાર્તા કહી શકશે. અમદાવાદની અંદર 23 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા જઈ રહી છે, અનેક વાતોના વિરોધો થાય છે. આ બહુ અગત્યની વાત છે કે જેને માટે કોઈ ગુજરાતીને જીવ ના બળતો હોય ને તો બહુ ખરાબ કહેવાય. આજે એટલે જ એ ભાષા અને એ ભાષાની ખૂબીઓ તમને દરેક વાર્તાઓની અંદર સાંભળવા મળશે. નેક્સ્ટ વાર્તા, લેખક કિરીટ દુધાત, વાર્તા વાયુ.
1: બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને જાદુ?
2: સૌજી આતાએ પૂછ્યું. જાદવ મામાએ જવાબ આપ્યો.
1: હા આતા, અને આ રહોડામ કેમ છે? ન્યા વાંધો છે, ઈ તો બાયુનું જ છે ને. હજી એ મારી બાન કાકી કહે છે કે મંજુ નથ મોકલવી.
2: સૌજી આતા ગુસ્સે થયા.
1: હાળા ડોબાન ડોબા જ રહ્યા. કીધું કે હવે ખોટી લપ મેલો તોય માનતા નથી, સમજે તો કાક ગગલાવા પડશે.
2: કહીને સૌજી આતા ઓફિસમાંથી નીકળી રસોડા તરફ જવા ઉપડ્યા.
1: ત્યાં
2: જાદવ મામા ના બાપુજી રામજી આતા બહાર થી આવ્યા. એમણે પૂછ્યું,
3: ક્યાં ગયા ભાઈ? પછી હું થયું આખી વાત નું?
1: અરે જો, અને મારી બાન કાકી હજી નથી માનતા. આતા ન્યા રવડા બાજુ ગયા છે.
3: એનો અર્થ ઈ કે કાલનું અમરેલી જવાનું માંડી વાળવાનું એમ? અરે આજે જ બટકો મેળીએ ગયો, એની ભેગું મેં કેવરાવી દીધું છે, કાલની વાત નું નક્કી.
1: અરે પણ મારી બા કહે છે કે પૂળો મૂકો ના હકપણમાં, આપણને તો વિરાણી સિવાય બીજા ઘણા ખોડા મળી રહેવાના, એની ઉપર ક્યાં ભૂંગળા ભાંગ્યા છે.
3: અરે તારી માં તો લીરજી ની છે, આ કોઈ કોળી વાકરી નું ઘર છે? નખ જેવી વાતમાં હકપણ તોડી નખાય? કઈ મંજુ આપણને વાલી નથી એમ? અટાણે હું મગના દરજી ને કહીને જ હાલ્યો આવું છું કે ગુરુવાર થી આપણી ઓફિસ માં સંચો માંડી જાય. વિરાણી ની એક આખી ઓયડી આપણા મંજુના કર્યાવર થી ભરાઈ રહેવી જોઈ. આપણા ચાર ભાઈઓ વચ્ચે એકની એક જ છોડી છે ને બચાડી.
2: ત્યાં સૌજી આતા હાફતા હાફતા ઓફિસ માંથી આવ્યા ને માથાના ફાળિયાનો ખાટલામાં ઘા કરીને બોલ્યા,
1: ઓહો આ વ્યવહાર એટલે થઈ રહ્યો.
3: હું થયું ભાઈ?
2: રામજી બાપા એ પૂછ્યું.
1: અરે બા ને રોવરાવા પડે, બીજું હું? મેં તો બધી છોકરું કહી દીધું કે બા તમે ના સારે બાયુ અહીંયાથી વહેતા થઈ જાઓ, કોઈ ની જરૂર નથી અમારે. પછી બાર રોયા ને કીધું કે એવું હોય તો કરો તમારા ભરકા પૂરા ને નાખી દો દીકરી કુવામાં. કાલ પ્રાગટવા હે મંજુન તૈયાર કરી દેશું. જાદુ આ વ્યવહાર એટલે થઈ રહ્યો.
2: ત્યાં વાઘજી આતા ને મથુર મામા ટ્રેક્ટર લઈને આવ્યા. વાઘજી આતા એટલે મંજુના સગા બાપુજી, પણ એમને બહુ રસ નહીં કે એમની દીકરીની જ વાત ચાલે છે. એમનો તો એક જ સિદ્ધાંત હતો કે વ્યવહારનું કામ સૌજીભાઈનું છે તે કૂટી લેશે, આપણે ખેતી સંભાળવાની. પણ સૌજી બાપાના દીકરા મથુર મામા ભારે રોનકી. એમણે ટ્રેલરમાંથી ઠેકડો મારતા મારતા પૂછ્યું,
4: કા ભાણા આ હું કેસે આ કામરૂ દેશના સેનાનીઓ?

0: જાદવ મામા એ કહ્યું
1: માડ માડ મેળ લાવે છે, હવે કાલ ની વાત પતી જાય નહીં રા.
0: આ વાઘજી હતા તો આવીને ઓફિસમાં બેઠા ચૂપચાપ. આ વાઘજી હતા જેવું જ ભગતનું હતું, આખો દિવસ રામ નામનું સ્મરણ કરતા હોય. ભગત પહેલા તો ત્રણેય ભાઈ જેવા સંસારી હતા, પણ હવે ભગતના નામથી જ ઓળખાતા. પહેલા સંસારમાં રસ લેતા, પણ પછી એક દિવસ એમના ઘરના ચંચળમાને બોલાવીને કહી દીધું કે
2: જો આપડો કાલથી હું બોલો અને મારો ભગવાન બોલા. સંસારની રીતે તમે મારા પત્ની થાવી બરાબર, પણ કાલથી મારો નવો જન્મ છે. કાલથી સંસારના બધાય કામ બંધ.
0: બસ પછી એ ભગત થઈ ગયેલા. ગામના લોકો વાતો કરતા કે ભગતને તો તાળી લાગી ગઈ છે, પણ આ અંગે એક જુદો મત પણ હતો. ભગત ભગત થયા પહેલા ગામના દાળિયાઓની ને વહવાયાઓની બીડીઓ માગીને પીતા, એટલે દાળિયાઓનું કહેવું હતું કે ભક્તિ ના રે ના, ભગતના મગજમાં મફતની બીડીનો ધુમાડો ચડી ગયો છે. ભક્તિનું તો સાવ તું જ છે તું જ. પણ ભગત ભગવાનથી નીચેની કક્ષાના કોઈ સાથે વાત કરતા નહીં. હા, ક્યારેક મને બાળક ગણીને વાતો કરવા બોલાવતા. હું ફળિયામાં રમતો હોઉં ત્યારે ટવકો કરતા,
2: આવો ભાણાભાઈ.
0: હું જતો એટલે એ કહેતા,
2: આજ તો મીરાબાઈનું એક ભજન રચ્યું છે.
0: ભગત ઘણી વાર મીરાબાઈ કે નરસિંહ મહેતાના ભજનો રચતા, પછી મને પૂછે,
2: સંભળાવું.
0: હું ડોકું હલાવું એટલે પટારાના કાટ ખાઈ ગયેલા પતરા પર દોકડ વગાડીને ભજન ગાઈ સંભળાવતા. પછી પૂછતા,
2: કાંઈ સમજાણું?
0: એટલે હું માથું ધૂણાવીને ના પાડતો. ભગત રાજી થઈને દાંત કાઢતા,
2: ક્યાંથી સમજાય, આ તો ભક્તિ છે ભક્તિ.
0: એટલે હું કહેતો, આ તો ભક્તિ છે ભક્તિ. મૂળ વાત એમ હતી કે પોતાનું ભજન સંભળાવ્યા પછી ભગત મને 10 પૈસા વાપરવા આપતા, એટલે જ્યાં સુધી એ પૈસા વાપરવા મળતા રહે ત્યાં સુધી આપણને આખી વાત ભક્તિ હોય કે ગાંડ પણ કોઈ જાતનો વાંધો નતો.
3: જો આ માને રોવરાવીએ ને ઈ બરાબર નહીં હો.
0: મથુર મામાની વાત સાચી હતી. જકલમાં જકલમાં આખા ગામમાં પૂછવા ઠેકાણું ગણાતા. એમની આમાને આખું ગામ પાડતું. ઘરમાં જકલમાં આજુબાજુ હોય ત્યારે બાયું છોકરાને ઢીપતી વખતે ગાળો ના બોલતી. અરે સૌજી આતા પણ વ્યવહારમાં મૂંઝાય ત્યારે જકલમાંની જ સલાહ લેતા. પણ આ તો વાત જ નોખી હતી. હવે વાત એમ હતી કે અમારી મંજુનું સગપણ નાનપણથી જ મેડીના સરપંચ રતિભાઈ વિરાણીના છોકરા દિનેશ વેરે કરેલું. દિનેશ એના બાપનું એકનું એક હતો. તેની મા એને નાનો મેલીને ગુજરી ગયેલી. આટલા વર્ષ બરાબર ચાલ્યું અને હવે લગ્નને 3 મહિના બાકી હતા ત્યારે દિનેશને કોકે ઠસાવેલું કે મંજુના સાથળ પર કોડ છે. પંથકમાં પહેલા 1-2 છોકરીઓના આવા ડાગ પહેલી રાતે પકડાઈ ગયેલા ત્યારે એમના ધણીઓએ એમને કાઢી મૂકેલી. એટલે દિનેશ ભવિષ્યમાં ભવાડો ન થાય એમ અગાઉથી ચકાસણી કરી લેવા માંગતો હતો. એણે કહેવરાવેલું કે
3: જો તમે કહેતા હોય ને તો હું આવીને ખાતરી કરી છું, નહીતર પછી મંજુલાને અહીંયા મોકલો.
0: ઉનાળાની બપોરે હું લેસન કરીને સૌજીયાતાના ઘેર રમવા જતો. એક અંધારિયા ભેજવાળા ઓરડામાં બપોરના નાહી ધોઈને એ માથું ઉડતી હોય કે દિનેશને લેટર લખતી હોય ત્યારે હું જઈ ચડતો અને પૂછતો કે મંજુ શું કરશો? હે
4: જો ને દિનેશને લેટર લખું છું.
0: એમાં મારું નામ લખ્યું કે નહીં? આવતી જતી ટપાલોમાં મારું નામ હોય એવો મારો આગ્રહ રહેતો. મંજુ લટકો મારીને કહેતી,
4: એ તારી ઘરવાળી તને લેટર લખશે ને એમાં તારું નામ લખશે, પણ બહુ તારે ઉતાવળ હોય ને તો જા ઘરે જઈને ગોળામાં પાણી કોઈ નાખ.
0: પણ હું વ્યવહારુ મુશ્કેલી રજૂ કરતો કે મારે તો બહુ છે જ નહીં, એટલે હું ઘેર આવીને બાપાને પૂછતો, બાપા મારે બહુ ક્યારે આવશે?
5: તું કહેતો હોય તો કાલ લાવી જઈએ. બોલ, 1 સોટલાવાળી લાવી છે 2 સોટલાવાળી?
0: હું મૂંઝાઈને મોટાબાને પૂછતો કે આમાં શું ફેર પડે?
6: જો 1 સોટલાવાળી બહુ હોય ને એ કામ ઘણું કરે, 2 સોટલાવાળી શણગાર સજાવટમાંથી ઊંચી આવે ત્યારે ઘરનું કામ કરે ને.
0: એટલે હું થોડી વાર ગંભીરતાથી વિચારીને કહેતો, બાપા આપણે તો 1 ચોટલાવાળી જ બહુ જોઈ, કામ ન કરે એવી ઘરવાળી હું કામની? મંજુ 2 ચોટલા લેતી અને ઘરનું કામકાજ ખાસ કરતી નહીં. મંજુની વાતો ઘણું કહેતા,
6: ન ભાઈ અહીંયા બાપના ઘેર કામકાજ શીખ, નહીં તો તાર સાસરે તું ગાળ્યું ખાય ભેગી અમને ખવરાવે.
0: પણ ભગતના પત્ની ચંચળમાં કહેતા,
7: ના હો મંજુ તો આપણા ઘરની લક્ષ્મી છે, એના જન્મ પછી જ આપણા ઘરનું દેવું સાવ ગયું, એની પાસે કઈ કામ કરાવે?
0: આ વાતનો ઘરમાં કોઈ ખાસ

0: વિરોધ ન કરતું. એનું એક કારણ એ હતું કે ચંચળમાં એની બીજી દેરાણી જેઠાણી જેટલા સંસ્કારી ન ગણાતા. સૌજી આતા ઘણી વાર કહેતા,
1: જવા દો ને, એ તો દાડિયા દીકરી છે, એને બીજી શું ખબર હોય. દિવસમાં 4-5 વાર પેટ બળી જાય એવી ફળફળતી ચા ઢીચે ને આખો દી જાનવરની જેમ કામ કર્યા કરે. આ તો અમારા બાપા ને એના દાદા નાનપણના ભેરુ, એટલે અમારા બાપા એના ભાઈબંધનું વેન પાછું ન ઠેલ્યું.
0: એટલે ચંચળમાં થોડા અસંસ્કારી ખરા, પણ બોલવામાં કોઈની સાડાવારી ન રાખ્યો. પણ તે દી ચંચળમાં બબ્બે કટકા ગાળો બોલેલા ને દિનેશનો ને એના બાપાનો નડીઓ દબાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ને સંભળાવેલું.
2: મંજુ મારી દીકરી છે, હવે તો ખરો કોઈ એનું પારખું કરવા દાચું જ રંગી નાખું ને.
0: આ બાબતમાં ઘરની બધી બાયુ એક થઈ ગયેલી. અરે જકલમાં જેવી કોઠાડાહી સ્ત્રી પણ ધ્રુજી ગયેલી. અને બધી બાયુએ કહ્યું કે
3: ભલે આ સંબંધ તૂટી જાય
4: તોડના,
3: પણ આપણે મંજુના પારખા નથી કરવા, એટલે નથી કરવા, નથી કરવા.
0: સૌજી બાપા તરત જ મેળીએ જઈ આવેલા. એમણે રતિભાઈને કહ્યું,
1: અરે રતિભાઈ ભલા માણા, આપણા આટલા વર્ષના સંબંધમાં હું તમને ફટક્યું મોતી પરખાવતો હોઈશ.
0: પણ રતિભાઈ નો એક જ જવાબ હતો,
5: સૌજીભાઈ આ દિનેશ આવડો અમથો હતો ત્યારથી એની બાપાસી થયેલ, એ અમારે ત્યાં રાજાની જેમ ઉછળ્યો છે. ઈ કે દી તો અમારે દી ને ઈ કે રાત તો અમારે રાત.
0: આ જવાબ લઈને આવ્યા પછી ઘરના બધા પુરુષો ભેગા મળ્યા ને વિચારવા બેઠા કે શું કરવું. રામજી બાપાએ કહ્યું,
6: ભાઈ આનો તો હવે એક જ ઈલાજ, દિનેશ ની વાત માનવાની.
0: સૌજી આતા કે,
1: જાદુઓ મને કહી આવ્યો કે કાલ હવારે મંજુને તૈયાર કરે, એને કાલ અમરેલી ખોખર ડાક્ટરના દવાખાને મોકલવાની છે. ને જો કોઈ પૂછે ને તો કહેવાનું કે મંજુના મામી બીમાર છે અને ખોખરના દવાખાને દાખલ કર્યા છે, એટલે ખબર પૂછવા જાય છે. અને દિનેશને જે ખાતરી કરવી હોય એ જાઓ આખી વાત પતાવી દો.
0: જાદવ મામા ગયા એથી પમણી ઝડપે પાછા આવ્યા.
1: અરે બાયુ તો કહે છે આ સંબંધ તોડી નાખો.
0: આટલી નવાઈ તો સૌજી બાપાને દિનેશની વાતથી પણ નહોતી લાગી.
1: લ્યો બોલ્યા, સંબંધ તોડી નાખો અને બીજે સંબંધ જોડવા જાય તો ઓલા પહેલો પ્રશ્ન તો એ જ પૂછવાના ને કે અગાઉનો સંબંધ કેમ તૂટી ગયો.
0: પણ વાઘજી આતાના ચહેરા પર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું તેજ છવાઈ ગયું. એ બોલ્યા,
6: જાદુ જોડ ગાડુ અને તારી કાકીને મૂકી આવ્યો ને બાપાને ઘેર, ભાઈ આપણે કાલથી વ્યવહાર મૂકીને રાંધવા બે જાય. લો
0: જાદવ મામા કે,
1: ભાણા આ બાયુની અક્કલનું એક જગ્યાએ એન્ડ આવી જ જાય છે, એનાથી વધારે વાત કરીએ ને તો આપણે જ મૂર્ખા કહેવાય. તું મોટો થા ને તઈ આટલું ધ્યાન રાખજે. શું
0: સૌજી આતાએ કીધું,
1: હવે ઘાઘરા પલટણ કીધી એટલે થઈ ગયું.
0: પછી બધાએ ઊંડો શ્વાસ લઈને જોરથી હસ્યા. એ તો હું બાજુમાં બેઠેલો એટલે, નહીતર કોઈ બહારથી આવીને જુએ ને તો એમને તો એમ જ લાગે કે બધા ભેગા થઈને જકલમાંનો ખરખરો કરે છે. બીજે દિવસે મંજુને અમરેલી મોકલવાનું નક્કી થયું. જાદવ મામા ગાડું લઈને જાય અને બધું પતી જાય એટલે સાંજે પાછા આવતા રહેવાનું. મેં કહ્યું કે અમરેલીમાં જેસલ તોરલ ચાલે છે તો મારે એ જોવું છે, એટલે મને સાથે લઈ જવાનું નક્કી કર્યું. સવારે મંજુ રડતી હતી અને એ પોરડામાં પલાઠી વાળીને બેસી ગયેલી, તે ઉઠવાનું નામ જ નહોતી લેતી. એટલે સૌજી બાપા ગુસ્સે થયા,
1: બા હવે કટલું મોડું, જલ્દી પતાવ નાખી વાત.
0: પછી જકલમાની આંખમાં આંસુ આવી ગયા. એમણે મંજુને બાવડેથી પકડીને ઉઠાડીને કહ્યું,
3: જા હવે નભાઈ, ના પાડે હું વળવાનું છે.
0: મંજુના ડુસકા ને બળદના નિશ્વાસ સિવાય બધું જ શાંત હતું. ફક્ત ભગત જાણે ભગવાન મોભારે ચડીને બેઠા હોય એમ ઊંચે જઈને બોલ્યા,
7: બેન મંજુ તો અણસમજુ છે એટલે રડે, બાકી હવ હવે હવ હવ ના કરમ ભોગવવાના છે આ ભગવાન
0: કહીને ભગત રાજી થયા. એટલે લાગ્યું કે ભગવાને હા પાડી હોવી જોઈએ. મંજુએ રડતા રડતા જાદવ મામાને કહ્યું,
4: ભાઈ આજી ગાડું અડવી લે ને, પાછું વાડીએ ગાડું,
0: પછી આખે રસ્તે મંજુએ જાદવ મામાને વતાવ્યા નહીં. જયારે અમે ડોક્ટર ખોખર ના દવાખાને પહોંચ્યા ત્યારે ત્યાં દિનેશ ની મોટરસાયકલ પડી હતી. જાદવ મામાએ મને કહ્યું,
1: ભાણા જો હું તમાકુ લેતો આવું,
0: ત્યાં જ એક રૂમમાંથી દિનેશ બહાર આવ્યો અને મંજુને એક ઓરડો બતાવીને કહ્યું,
5: આયા આવી જા.

0: જોઈ મને બે હાથ થી સખત પકડી રાખે.
1: તું સાથે રહેજો.
0: તો દિનેશ કે
2: એનું કઈ કામ નથી.
0: પછી મને કહ્યું
2: તું અહીંયા જ રહેજે.
0: એ મંજુને ઓરડામાં દોરી ગયો અને એકાદ મિનિટ પછી સીટી વગાડતો બહાર આવ્યો અને એનું બુલેટ સ્ટાર્ટ કરીને જતો રહ્યો. પાછળથી મંજુ બહાર આવી. મેં પૂછ્યું કે મંજુ શું થયું? એટલે એ બોલી કે
1: આના કરતા તો મરી જવું બહેતર, મરી જવું બહેતર છે.
0: મેં આગળ પૂછ્યું પણ મંજુએ જવાબ ના આપ્યો, પણ રડ્યા જ કર્યું. થોડી વારમાં જાદવ મામા આવ્યા. એમણે મને પૂછ્યું
3: શું થયું બાણા?
0: મેં કીધું કે દિનેશ તો જતો રહ્યો અને મંજુ તો રોયા જ કરે છે.
3: ઠીક, કાંઈ વાંધો નહીં, આવો જલ્દી, નકર ફિલ્મનું મોડું થાય.
0: પાછા ફરતા આખે રસ્તે મંજુ રડતી રહી. ઘેર પહોંચ્યા ત્યારે બધા પૂછવા માંડ્યા,
4: શું થયું, શું થયું, ત્યાં શું થયું?
0: હે જાદવ મામા કે
3: દિનેશ કુમાર તો હું આવું એ પહેલા જ નીકળી ગયા ને મંજુ જુઓ નહીં, રોયા જ કરે છે.
0: બીજે દિવસે સવારના 10 વાગે જાદવ મામા શ્રીફળ અને પેંડાનું પડીકું લઈને બજારેથી ઘરે આવ્યા અને સમાચાર આપ્યા કે
3: રતિભાઈએ લગ્ન મોકલ

0: અક્કલ
1: થી કામ લેવાય, કઈ પાણી હમુ જોઈને ગાળું બોલવાનું મંડે, સમજ્યા? પણ તમારી આગળ દાપણ ની વાત કરીએ તો શું ને ન કરીએ તો શું? હા, પથ્થર પર પાણી જ છે માળા હાળા બહેરા.
2: જકલમાં ખૂણામાં ચૂપચાપ માળા ફેરવતા હતા. એ કઈ ના બોલ્યા.

હેલો, હાય, નમસ્કાર. હું છું અરજી પ્રિયંકા અને ગત એપિસોડમાં આપણે નાની નાની વાતો જોઈ હતી. આ વખતે પણ આપણે એવી નવી વાતો જોવાની છે કે જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી સંભળાવી રહી છું એનું નામ છે જીવન સાફલ્યની વાટે, જે લખી છે દિનેશ પટેલે. વિશ્વના મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઈનની એ વર્ષગાંઠ હતી અને એ પ્રસંગે ઘણા પ્રતિષ્ઠિત લોકો તેમને મળવા આવવાના હતા. પણ જ્યારે તેમના મિત્રો તેમના ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે આઇન્સ્ટાઈન એ નવા કપડાં પહેરવાને બદલે પોતાના રોજિંદા પોશાકમાં જ બેઠા હતા. એટલું જ નહીં, તેમનું જે પેન્ટ હતું એ પણ થીગડાવાળું હતું. મિત્રોને આશ્ચર્ય થયું, પણ એ સાથે સાથે આઇન્સ્ટાઈનની પત્ની એલ્સા પણ વિચારમાં પડી ગયા. એમણે વિચાર્યું કે મેં આજે આ થીગડાવાળું પેન્ટ તેઓ ન પહેરે તે હેતુથી કબાટમાં સંતાડી દીધું હતું. છતાં પણ તેમણે શોધી કાઢ્યું. આ બધા મિત્રો ચાલ્યા ગયા પછી આઇન્સ્ટાઈનની પત્ની બોલી, તમે આ શું કરી બેઠા? આઇન્સ્ટાઈને કહ્યું, કેમ, શું થયું? પત્ની બોલી, તમે આજે તમારા મિત્રો વચ્ચે આ થીગડાવાળું પેન્ટ પહેરીને બેઠા અને તમને જરાય શરમ ના આવી? તમને તો શરમ ભલે ના આવી, પણ હું આ શરમમાં મારી એમની સામે જોઈ પણ ન શકી. આઇન્સ્ટાઈન બોલ્યા, એમાં શરમા જેવું હતું શું? અરે, આવા પૈસાદાર અને તમારા પ્રશંસક મિત્રો સામે થીગડાવાળું પેન્ટ પહેરીને બેસાય ખરું? આઇન્સ્ટાઈન બોલ્યા, એલ્સા, સાંભળ, આજે મારી વર્ષગાંઠ હતી એ નિમિત્તે બધા મને મળવા આવ્યા હતા. મારા પોશાકને નહીં, આ પોશાકને જો એ મળવા આવ્યા હોય તો એ મારી પાસે બેસવાના બદલે ઓરડામાં રહેલા મારા કપડાં સાથે બેસત. અને હું તેમને વારંવાર કહેતો આવે છું કે માણસ એ પોતાના પોશાકથી નહીં પરંતુ પોતાની વિદ્યા અને ઉપાસના દરમિયાન મેળવેલા જ્ઞાનથી શોભે છે. ક્યાંય જતા નહીં, ફરી મળું છું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

રાજેન્દ્ર બાબુ નાનપણમાં જે વિદ્યાલયમાં ભણતા હતા ત્યાં કડક શિસ્તનું પાલન થતું. એકવાર રાજેન્દ્ર બાબુ મેલેરિયાના રોગથી પીડાતા હતા અને તેના લીધે પરીક્ષા આપવી ખૂબ જ મુશ્કેલ હતી. થોડાક દિવસો પછી એકવાર આચાર્ય તેમના વર્ગમાં આવીને કહેવા લાગ્યા, વાલા બાળકો, હું જેટલા નામ બોલીશ એટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. આચાર્યએ નામ બોલવાના શરૂ કર્યા. આખી યાદી પૂરી થઈ પણ રાજેન્દ્ર બાબુનું નામ ન હતું. આથી રાજેન્દ્ર બાબુ ઊભા થઈને બોલ્યા, સાહેબ, મારું નામ ન આવ્યું? આચાર્યએ ગુસ્સે થઈને કહ્યું, તે શિસ્તનો ભંગ કર્યો છે. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમના જ નામ છે, સમજ્યો? બેસી જા. પરંતુ હું પાસ છું. આચાર્યએ ગુસ્સે થયા અને 5 રૂપિયાનો દંડ ફટકાર્યો. તમે ભલે મને 5 રૂપિયાનો દંડ કર્યો પણ હું પાસ છું, 10 રૂપિયા દંડ. આચાર્ય દેવ, ભલે હું માંદો હતો, મને મેલેરિયા હતો, પણ મેં પરીક્ષા આપી છે અને હું ઉત્તીર્ણ છું, 15 રૂપિયા દંડ. હું પાસ છું, સાચું કહું છું, 20 રૂપિયા દંડ. મેં પેપર બરાબર લખેલું. આચાર્ય ક્રોધિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હું દંડ વધારતો જઈશ, તેમ છતાં પણ આ છોકરો પોતાની જીત કેમ નથી છોડતો? 25 રૂપિયા દંડ. મારો અંતરાત્મા નથી માનતો કે હું નાપાસ છું. આ ચર્ચા ચાલતી રહી એટલામાં એક કારકુન દોડતો દોડતો આવ્યો અને આચાર્યના કાનમાં કંઈક કહેવા લાગ્યો અને રાજેન્દ્ર બાબુ પાસે આવી અને કારકુને કહ્યું, ક્ષમા કરજે ભાઈ, તું પ્રથમ નંબરે પાસ થયો છે, પણ હવે સાહેબની આબરૂ ખાતર અત્યારે તું ચૂપચાપ બેસી રહે. રાજેન્દ્ર બાબુ નમસ્કાર કરીને શાંતિથી બેસી ગયા. રાજેન્દ્ર પાસે પોતાના હાથે લખેલું પેપર હતું અને તેમને ખબર હતી કે હું પાસ જ છું. તેમનો આ દૃઢ વિશ્વાસ એ એમને જીત કરાવી દીધી. માનવ કોઈ પણ કાર્ય જો તત્પરતાથી કરે અને દૃઢ વિશ્વાસ રાખે તો અવશ્ય તેમાં સફળ જ થાય છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ફરી મળું છું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આખા દેશમાં ખુદાબક્ષ મુસાફરો રેલવેને ઘણી મોટી ખોટમાં નાખી રહ્યા છે. આ વકરેલા રોગને જડમૂળથી ડામી દેવા રેલવેના સત્તાવાળાઓએ અવારનવાર સખત ચેકિંગ અને ઝુંબેશ ચલાવે છે. આવી જ રીતે એકવાર રેલવેમાં ચેકિંગ સપ્તાહ ચાલતું હતું. આ સપ્તાહ દરમિયાન સમસ્તીપુર રેલવે સ્ટેશનથી ઉપડેલી ગાડીને પૂસા રોડ અને ઢોલી બે સ્ટેશન વચ્ચે રોકીને ચેકિંગ ચાલુ કર્યું. ટિકિટ વગરના અસંખ્ય મુસાફરો હતા. આ ખુદાબક્ષોને અદાલતમાં હાજર કરાવવામાં આવ્યા. આરોપીના પાંજરામાં એક વૃદ્ધનો વારો આવ્યો. ન્યાયાધીશે પૂછ્યું, કેમ ભાઈ આટલી ઉંમરે પણ આપ ટિકિટ વગર મુસાફરી કરો છો? વૃદ્ધે કહ્યું, સાહેબ ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે એ હું સારી રીતે જાણું છું, પરંતુ હું સ્ટેશને આવ્યો ત્યારે ગાડી ઉપડી ગઈ અને મારે તે ગાડીમાં જવાનું હતું, એટલે હું સીધો ગાડીમાં બેસી ગયો. મને ટિકિટ લેવાનો સમય જ ન મળ્યો. ગાર્ડને કહેવાનો વિચાર હતો, પરંતુ ભારે ગર્દીના લીધે ડબ્બા પાસેથી ખસી જ ન શક્યો. ન્યાયાધીશે તો નિયમ પ્રમાણે વૃદ્ધને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. દંડ સાંભળતા જ વૃદ્ધ રડી પડ્યો. સાહેબ, દુઃખદ ઠેસને નબળે વેટ જેવું મારે થયું. દુઃખમાં વળી નવું દુઃખ ઉમેરાયું. રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તો હું બરોની પાસે રહેતા રામસિંહજી પાસે ગયો હતો અને એમનો ભેટો નહીં થવાથી પૈસાની વ્યવસ્થા ન કરી શક્યો. 3 દિવસ પછી મારે 500 રૂપિયાની તાતી જરૂર છે. એ વૃદ્ધની કાકલુદી ન્યાયાધીશ સાંભળતા હતા. રામસિંહજીનું કાનામ કાને પડતા જ તે ચમકી ઉઠ્યા. વૃદ્ધની વાતમાં રસ પડ્યો. વૃદ્ધે વાત કરી એનો સાર એવો હતો કે રામસિંહજીના પુત્રને એક કાળે આ વૃદ્ધે વગર વેતને ભણાવ્યો હતો. રામસિંહજી દરિયાદિલના ઇન્સાન હતા, આથી તેમને વિશ્વાસ હતો કે પોતાની મુશ્કેલીમાં તે મદદ કરશે. અને પછી ન્યાયાધીશ નોકર પાસે બહારની જરૂરી સામાન મંગાવ્યો અને વૃદ્ધને આદર સહિત સામેની ખુરશી પર બેસાડ્યો. હાથમાં ધોતિયું ચાદર અને ₹700 એમના હાથમાં મૂકીને કહ્યું, ગુરુદેવ આપની પાસે ભણનાર એ રામદેવસિંહનો દીકરો હું પોતે જ. લો આ વસ્તુઓ લઈ લો અને 200 રૂપિયા દંડના ભરી લે, બાકીના 500 રૂપિયા આપનું જે કામ અટક્યું હતું તે પ્રેમથી પતાવો. રામસિંહજીના એ પુત્રનું નામ શુભ હતું, રામવિલાસ મિશ્ર. કેવા ગુરુ અને કેવા શિષ્ય. ફરી મળીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક સુંદર મજાનું નગર હતું. એ નગરમાં લોકો સંપતિ રહેતા હતા. ત્યાંના લોકો ખૂબ બુદ્ધિશાળી, મહેનતુ અને સુખી હતા. એ લોકોએ ભેગા મળીને એક કાયદો બનાવ્યો કે નગરમાં રાજાને 5 વર્ષ થાય એટલે નદી પારના ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે મૂકી આપવા. કેવો વિચિત્ર કાયદો, છતાં પણ કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરિણામે જે વ્યક્તિ આ નગરનો રાજા બનતો એ વ્યક્તિ મનોમન વિચારતો કે જો માત્ર 5 જ વર્ષ જીવવાનું છે તો મોજ મજા મનાવો અને રંગરેલિયા કરો, પછી તો હિંસક પ્રાણીઓનો શિકાર જ બનવું છે. એમ માની બધા રાજાઓ આ રંગે રંગાઈ જતા. પરિણામે મંત્રીઓ દ્વારા વહીવટ તો યોગ્ય થતો જ નહીં, પરંતુ વિકાસ પણ ન થતો. એકવાર એક બુદ્ધિશાળી વ્યક્તિ આ નગરનો રાજા બન્યો. તેને પુરોગામી રાજાઓ કરતાં કંઈક અલગ કર્યું. તેને ઠેર ઠેર લોક ઉપયોગી દવાખાના, દુકાનો, બાગ બગીચા, શાળા અને મહાશાળાઓ બનાવી વેપાર ધંધાને પ્રોત્સાહન આપ્યું. પરિણામે નગરનો વિકાસ દર વધ્યો. સાથોસાથ નદી પારના જંગલમાંથી હિંસક પ્રાણીઓને પકડી પકડીને નિયત કરાયેલા અભયારણ્યમાં મૂકી દીધા. જંગલ સાફ કરાવી નવી શાળા, મહાશાળા અને નવા ધંધા રોજગારની જગ્યા બનાવી દીધી. બુદ્ધિમાન લોકોને વસાવવાની શરૂઆત કરી.

આ રીતે એક સુંદર સુઆયોજિત નગર નદી પાર ઊભું કરી દીધું. 5 વર્ષ પૂરા થયા એટલે રાજાએ નગરના લોકોને ભેગા કરી ઉત્સવ મનાવી રાજી ખુશીથી પદ ત્યાગ કર્યો અને નદી પાર જવાની તૈયારી કરી. જ્યારે પહેલાના જે તે રાજાઓ નદી પાર મોકલવામાં આવતા ત્યારે રડતા રડતા અને પગ પછાડતા પછાડતા જતા. જ્યારે આ રાજા એ નગરમાંથી નદી પાર કરીને ગયા ત્યાં સામેની પ્રજાએ તેમનું સામૈયું કર્યું, સન્માન આપ્યું અને રાજા તરીકે કાયમ માટે હૃદયના સિંહાસને બેસાડ્યા. પરિવર્તનની કેવી ગજબ રીત છે! આ વાર્તાઓ આપણને દરેક ક્ષેત્રે ઉપયોગી છે. ચીલાચાલુ કામગીરીને બદલે ન્યાયપૂર્ણ અને અસરકારક રીતે કામગીરી જો કરવામાં આવે તો દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આણી શકાય છે. ફરી મળું છું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

સુખી વૃદ્ધત્વ એટલે શું, જાણીએ આ વાર્તામાં. ગ્રીક તત્વચિંતક સોક્રેટિસ એ લોકોને ઉપદેશ આપતા અને લોકોના અનુભવોને સાંભળતા અને એમાંથી નવું જ્ઞાન પ્રાપ્ત કરતા. એકવાર એમણે એક વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરવા માંડી. વૃદ્ધે પોતાના જીવનની ઘણી બધી વાતો સોક્રેટિસને કહી. અત્યાર સુધી પોતાના જીવનમાં બનેલી નાની મોટી સારી ખરાબ લાભ બિનલાભવાળી બધી જ ઘટનાઓ તેમણે સોક્રેટિસને કહી. સોક્રેટિસને આમાંથી ઘણું જાણવા મળ્યું. પોતાનો આનંદ વ્યક્ત કરતા સોક્રેટિસે વૃદ્ધને કહ્યું, ખરેખર આપના ભૂતકાળની ઘટનાઓથી મને ઘણું જાણવા મળે છે, પણ હવે આપ આપની પાસેથી જે જાણવું છે, અત્યારે આપ આપની વૃદ્ધાવસ્થામાં શું કરો છો? વૃદ્ધ બોલ્યો, જિંદગી બની મારી તમામ કમાણી મેં મારા પુત્રોને આપી દીધી છે. હવે હું પુત્રો જેમ કહે છે તેમ કરું છું. જ્યાં બેસાડે છે ત્યાં બેસું છું ને જ્યાં સુવાડે છે ત્યાં સૂઈ જાઉં છું અને જે ખવડાવે છે તે ખાઉં છું. છોકરાઓના છોકરાઓને રમાડીને દિવસ ગાળું છું. પુત્રોના કોઈ કામને આડે હું આવતો નથી. પુત્રો કંઈક ભૂલ કરે તો હું મૌન બેસી રહું છું. હા, જો તેઓ મારી પાસે સલાહ લેવા આવે તો જરૂર સલાહ આપું છું. સલાહ આપતા હું મારી જિંદગીના અનુભવો કહી અને સંભળાવું છું અને પોતાના જીવનમાં કશુંક ધડો લઈ શકે એવો પ્રયત્ન કરું છું. મારી સલાહનો અમલ થાય છે કે નહીં એ હું કદી નથી જોતો. તેઓ મારા કહ્યા મુજબ જીવન ગુજારે છે એવી મને અપેક્ષા પણ નથી. તેઓ કશું ભૂલ કરે તો હું એમને કશું કહેતો પણ નથી. હા, તેઓ એવી ભૂલ ફરી ન કરે તે માટે શું કરવું એવી સલાહ હું એમને જરૂર આપું છું. આ બધાથી કોઈને અપ્રિય બનતો નથી, બધાનો પ્રિય છું. મારી વૃદ્ધાવસ્થા સુખીથી પસાર થાય છે. સોક્રેટિસને એ દિવસે સુખી વૃદ્ધાવસ્થાનું રહસ્ય જાણવા મળ્યું. આગળ ફરી નાની વાત સાથે આવું છું. ક્યાંય જતા નહીં, મળીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ગોપાલકૃષ્ણ ગોખલે દેશ સેવાના કાર્યોમાં એટલા વ્યસ્ત રહેતા કે એમના ઘરના કાર્યોને એમનો અવકાશ જ ન રહેતો. દેશની સેવા ખાતર તેઓ ઘરમાં વધુ સમય આપી જ ન શકતા. એક દિવસ તેઓ કાર્યાલયમાં બેઠા હતા. મુલાકાતીઓની લાંબી કતાર જામી ત્યાં એક મુલાકાતી અંદર આવ્યા અને તેઓએ મુલાકાતોની શરૂઆત કરી. જોકે આવું રોજ બનતું. આ દિવસે મુલાકાતીઓની કતારમાં તેમની પુત્રી પણ હતી, જે તેમને કોઈ કામ અંગે મળવા આવી હતી. એમણે આ લાંબી કતારમાં રાહ જોવી પડી રહી હતી. એક બે કલાક થયા પછી પુત્રી પિતાને મળી શકી નહીં. તેણે એ મુલાકાતીઓની સંખ્યા જોઈને ગણતરી કરવાથી લાગ્યું કે 4-5 કલાકે પણ વારો આવે એમ નથી. આથી નિરાશ થઈને પુત્રી પિતાને મળ્યા વિના ઘરે પાછી જતી રહી. સાંજે ગોખલેજી ઘરે આવ્યા ત્યારે તેમને આ વાતની ખબર પડી. પુત્રીની ખિન્નતાનો તેમને અંદાજ આવ્યો. એ આખી રાત તેઓ એક મટકું પણ ન મારી શક્યા. પોતાની પુત્રીના હૃદયને કેવો આઘાત લાગ્યો હશે એ વિચારમાં તેમણે આખી રાત પસાર કરી. પુત્રીની ખિન્નતા દૂર થાય તેવો ઉદ્દેશ્યથી બીજા દિવસે પુત્રીને સુંદર સાડી ભેટમાં આપી. પુત્રીએ પણ આના બદલામાં મરાઠી પાઘડી એમને આપી. પુત્રીના પ્રેમના પ્રતીક જેવી આ રંગીન પાઘડી તેમણે પહેરવા માંડી. પછી આ પાઘડી તેના નિત્ય પોશાકનું અવિભાજ્ય અંગ બની અને પાઘડી તેમણે જીવનભર પહેરી. માત્ર ભારતમાં જ હોય તો આ પાઘડી પહેરવું એવું એ માનતા ન હતા. જ્યારે તેઓ ભારતના એક મહાન નેતા તરીકે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા ત્યારે કોઈએ એમને પાઘડી વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, પિતા પ્રત્યેના પુત્રીનું આ પ્રેમનું પ્રતીક છે, એને હું કેવી રીતે છોડી શકું? કેવો પિતા પુત્રી પ્રેમ! આપણે આપણા પરિવારના દરેક સભ્યોને પ્રેમ કરીએ અને એમને નાની મોટી ભેટ આપવાનું કદી ન ભૂલીએ. આ વાર્તાઓ પણ બહુ મસ્ત હતી. નાની હતી પણ આપણા બધા માટે ખૂબ જ જરૂરી હતી. આવતા એપિસોડમાં ફરી આવી વાતો સાથે મળીશ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મળતી વખતે બાપે બે દીકરાઓને ભલામણ કરી, રહો ત્યાં સુધી પ્રેમથી સાથે રહેજો, ને છૂટા પડવું હોય તો પણ શાંતિથી છૂટા પડજો, જરૂર પડે તો મારા મિત્ર રામજીભાઈની સલાહ લેજો. આપણે વાત કરી રહ્યા છીએ નાની નાની વાતોની, કે જે જાણવી, સમજવી અને સાંભળવી એ ખૂબ જ જરૂરી છે. આટલું કહીને બાપા સ્વર્ગે સીધાવ્યા. બંને ભાઈઓએ પ્રેમપૂર્વક લાંબો સમય સાથે રહી નહીં શક્યા અને શાંતિથી છૂટા પણ ન પડી શક્યા. 5000ની એક વિંટી માટે મહાભારત થયું. અંતે રામજી કાકાને લવાદીમાં આવવું પડ્યું. કાકાએ રંગ પારખી લીધો. વિંટી ખાતર વેર ઊભું થતું જોઈ અને કાકા ખૂબ દુઃખી થયા. તેમણે બંને ભાઈઓને કહ્યું, વિંટીનો ફેસલો પછી કરીશું, બાકી બધું પતાવી દો. બંને ભાઈઓએ અલગ અલગ મળીને કાકાને શું સમજાવ્યું, તેથી પેલી વિંટીની વાત તો ઉછળી જ નહીં. 5 વર્ષ પછી નવા વર્ષના દિવસે નાનો ભાઈ પેલી વિંટી આંગળીએ ચડાવી મોટા ભાઈને પગે લાગવા ગયો. મોટા ભાઈ પોતાના હાથમાં એવી જ વિંટી જગારા મારતી જોઈ. પૂછતા ખબર પડી કે 5 વર્ષ સુધી પહેરવી નહીં એવી શરતે રામજી કાકાએ ખાનગીમાં બંનેને વિંટી આપી હતી. નક્કી કાકા બે નકલી વિંટી પકડાવીને અસલી વિંટી ઓહિયા કરી ગયા હશે એમ બંને વિચારી લીધું અને સીધા સોની પાસે ઉપડ્યા. વિંટીની પરખ કરાવવા ગયા. ત્યાં સોનીએ કહ્યું, બંને વિંટી મારી ઘડેલી જ છે, એક તમારા બાપાએ ઘડાવેલી અને બીજી રામજીભાઈએ 5 વર્ષ પહેલાં કરાવેલી છે, બંને અસલી છે. કહો તો 6000 ગણી દઉં. બંને ભાઈઓને આખી વાત સમજાઈ ગઈ. આપણો કજિયો ટાળવા કાકાએ પોતાના પૈસે વિંટી બનાવડાવી, બંને એક એકને આપી અને ખુશ કર્યા. કેવી લાગણીઓનો આ આત્મભોગ. બંને જઈને કાકાના પગે પડ્યા અને કાકા કહે, ભાઈઓ મેં એટલું બધું શું કર્યું છે? તારા બાપે મારા પર ભરોસો મૂકેલો કે તમે કજિયા કરીને ગામને હસાવો અને ખુવાર થાવ, એ મારાથી કેમ જોવાય? એટલે મારે ખોટું બોલવું પડ્યું. મેં તો મારી ફરજ નિભાવી છે, બીજું કંઈ નથી. એ

દિવસે બંને ભાઈઓ જ નહીં પરંતુ આખા ગામે જાણ્યું કે મિત્ર ધર્મ કોને કહેવાય. આના પછીની વાત આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

એક યુવાન એક સંન્યાસી પાસે આવ્યો અને બોલવા લાગ્યો, આપ મને કહો કે જીવન એ શું છે? સંન્યાસી બોલ્યા, ચાલ તને આ વાત સમજાવવા હું એક દ્રષ્ટાંત આપું, તેના પરથી તને જીવન

શું છે તેનું મર્મ શું છે તે સમજાઈ જશે. એટલે તેમણે દ્રષ્ટાંત આપતા કહ્યું, એક દિવસ એક પ્રવાસી જંગલમાંથી પસાર થતો હતો. અચાનક એક જંગલી હાથી તેના ઉપર ત્રાટક્યો. પ્રવાસી અચાનક પોતાની ઉપર થયેલા આ હુમલાથી ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો. આમાંથી કઈ રીતે બચવું તેનો એને ઉપાય વિચારવા લાગ્યો. પણ કોઈ ઉપાય જડ્યો નહીં એટલે તે કૂવામાં કૂદી પડે. કૂવામાં એક ઝાડ હતું. પ્રવાસીએ ઝાડની ડાળી પકડી લીધી. પણ ડાળ પકડ્યા પછી તેણે કૂવામાં નજર કરી. કૂવામાં એક વિકરાળ મગર એ જડબું ફાડીને બેઠેલો હતો. પ્રવાસી જોઈને કંપી ગયો. વળી એને ઝાડ તરફ જોયું તો ઝાડ પર રહેલા એક મધપૂડામાંથી મધના ટીપા નીચે ચરી રહ્યા હતા. મધનો શ્વાસ લેવાની લાલસામાં સમક્ષના ભયને ભૂલી ગયો અને તેણે મધના ટીપા લેવા પોતાનું મુખ લંબાવ્યું અને મધનો સ્વાદ લેવા લાગ્યો. પણ આ શું? એને આશ્ચર્યકારક દ્રશ્ય જોયું. જે ડાળ પકડીને તે લટકી રહ્યો છે તે ડાળનો એક ધોળો અને એક કાળો એમ બે ઉંદર કાપી રહ્યા હતા. દ્રષ્ટાંત પૂરું થયું એટલે સંન્યાસીએ જિજ્ઞાસુ યુવકને પૂછ્યું, બોલ હવે જીવન એટલે શું, તને સમજાયું? યુવાને ના પાડી એટલે સંન્યાસી બોલ્યા, જો ભાઈ, હાથી એ કાળ છે, મગર એ મૃત્યુ છે, મધ એ જીવન રસ છે, ધોળો ઉંદર એ દિવસ છે અને કાળો ઉંદર એ રાત્રિ છે. આ બધાનું સંમેલિત નામ એટલે જીવન. યુવાનને હવે જીવન એટલે શું બરાબર સમજાઈ ગયું. આપ પણ જીવનનો મર્મ બરાબર સમજી ગયા હશો. મળું છું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિશ્વવિજેતા બનવા નીકળેલો સિકંદર તક્ષશિલાને જીત્યા પછી એટલો થાકી ગયો હતો કે વિશ્રામ માટે થોડા દિવસ ત્યાં જ રહી ગયો. સિકંદર ભારત પર પોતાની હકુમત ચલાવવા માંગતો હતો, એટલે તેને થયું કે અહીંના લોકોની રીત ભાત અને રહેણી કહેણી વિશે મારે જાણવું જોઈએ. એમ વિચારી એક દિવસ ભારતનું જીવન દર્શન અને ઝાંખી જોવા માટે ચૂપચાપ એક ગામ તરફ ચાલ્યો. તે છુપાવેશમાં એકલો જ એ ગામમાં પહોંચ્યો. એ ગામના ચોરે એક સભા ચાલતી હતી. ઘણા ગ્રામીણ ખેડૂતો ત્યાં ભેગા થયા હતા. એક વ્યક્તિ ઊભા ઊભા બોલી, હું ગ્રામ પંચાયતના પંચ અને મુખી સામે સોગંદપૂર્વક કહું છું કે આ સોનાનો ચરુ મારો નથી, મારો એના પર કોઈ અધિકાર નથી. મેં તો મારું ખેતર શામળભાઈને વેચી દીધું છે અને તેનું ઉચિત મૂલ્ય મેં લઈ લીધું છે. આથી આ ચરુ એ શામળભાઈનો જ છે. સિકંદર આ રોચક પ્રસંગની સંપૂર્ણ જાણકારી મેળવવા ઉદ્દેશ્યથી કુતૂહલવશ સભામાં ચૂપચાપ બેસી ગયો. એ જાણવા માંગતો હતો કે ભારતીયમાં ન્યાય એ કેવી રીતે કરવામાં આવે છે. એટલી વારમાં બીજી વ્યક્તિ ઊભી થઈ એટલે મુખીએ તેને પૂછ્યું કે શામળભાઈ તમે શું કહેવા માંગો છો? તે વિનયપૂર્વક બોલ્યો, પંચાયતના પંચ પરમેશ્વર મારી વાત ધ્યાનથી સાંભળો અને ફેસલો કરવાની કૃપા કરો. મેં આ ખેતર લક્ષ્મણભાઈ પાસેથી ખરીદ્યું હતું. હળ જોડીને જ્યારે ખેતર ખેડવા ગયો ત્યાં હળ સાથે આ સુવર્ણ મુદ્રા ભરેલો ચરુ મળ્યો. મેં તો મારી જમીન ખરીદી હતી, સુવર્ણ મુદ્રાઓ નહીં, એટલા માટે એ મારે નથી તેમને જ છે. હું એ પાપ મારા કે બોજ માથા ઉપર નહીં આવવા દઉં. જમીનની અંદર દટાયેલી વસ્તુ ઉપર મારો કોઈ અધિકાર નથી. આ સાંભળીને સિકંદરને ખૂબ આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો કે જોતો ખરો આ પંચાયત શું ફેસલો કરે છે. તે જોતો હતો કે બંને ખેડૂતો પોતાના કથનમાંથી જરા પણ વિચલિત નતા થયા. પંચે પણ પરસ્પર વિચાર કરી અંતમાં ફેસલો આપ્યો કે જ્યારે બંને પક્ષ આ સોનાનો ચરુ અને તેમાંની મુદ્રાઓ લેવા તૈયાર નથી તો આ સંપત્તિ ગામની છે. આથી તેના દ્વારા એક ગુરુકુળ અને અનાથાલય બનાવવામાં આવે. જ્યાં સુધી તે બની ન જાય, તેની કાર્યકારી સમિતિ ન બને, ત્યાં સુધી તેની સંપૂર્ણ વ્યવસ્થા લક્ષ્મણભાઈ અને શામળભાઈ જોશે. આ ફેસલાથી સિકંદરે વિચાર્યું કે જે દેશના લોકો ધન પ્રત્યે બિલકુલ મોહ નથી, જેની પંચાયત લોકસેવાને જ ન્યાય માને છે અને એવા નાગરિકોની નીતિમત્તા અને ધર્મને કોઈ ડગાવી નથી શકતું, આવા દેશને પરાધીન રાખી શકાતો નથી. આ ઘટનાથી પ્રભાવિત થઈ અને સિકંદરે ભારત છોડી દીધું અને ફરીથી કદી આક્રમણ કે લૂંટફાટ ન કરવાનું મનોમન નક્કી કર્યું. ભારતીય સંસ્કૃતિનો ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાયો. વધુ વાતો કરીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.